નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, આજની તિથિ છે અધિક જેઠ વદ બીજ વિક્રમ સંવત 2082. તદનુસાર તારીખ 2 જૂન 2026 અને મંગળવાર. અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં સવારના 5:57 થઈ છે. આપ સર્વે શ્રોતાઓનું અમારી આ પ્રાતઃ પ્રસારણ યાત્રામાં ભાવભીનું સ્વાગત છે. આપનો આજનો દિવસ શુભ રહે અને આ સુંદર પ્રભાત આપ સર્વેના જીવનમાં મંગલમય બની રહે એ જ કામના સહ આ સભાનો શુભારંભ કરીએ મંગલ સ્વરથી, રાગ જૌનપુરી.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. થોડી જ વારમાં એટલે કે બરાબર 6 વાગ્યે સાંભળશો પ્રથમ હિન્દીમાં, ત્યારબાદ 6 વાગીને 5 મિનિટે અંગ્રેજીમાં સમાચાર, જે રીલે કરીશું અમારા દિલ્હી કેન્દ્રથી.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતની અર્ચના. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીએ વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન.

આકાશવાણી રાજકોટ, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. શ્રોતા મિત્રો, સવારના 6:45 નો સમય થયો છે. હવે સાંભળીએ કાર્યક્રમ કૃષિ માહિતી, જે અંતર્ગત આજે આપ સાંભળશો કૃષિ સંબંધિત વિવિધ વિગતોનો ભાગ 2. રજૂઆત વિરલ રાવલ અને કાનન છાયા.

0: રામ રામ વિરલભાઈ.
1: એ રામ રામ કાનનબેન, રામ રામ. આજે કૃષિ માહિતીમાં આપણે બંને સાથે મળીને મિત્રોને કૃષિ સંબંધિત વિવિધ વિગતો પૂરી પાડીએ. હું સૌથી પહેલા વિગત આપું છું, પાકની ફેરબદલી આપણે શા માટે કરતી રહેવી જોઈએ? એકની એક જમીનમાં દર વર્ષે એનો એ પાક નહીં વાવતા બીજા પાકનું વાવેતર કરવું, તેનું નામ પાકની ફેરબદલી. અનાજ વર્ગના પાકો જમીનના ઉપલા 4-5 ઇંચના થરમાંથી, જ્યારે કઠોળ અને દ્વિદળ પાક 6-8 ઇંચના થરમાંથી, અને કપાસ દિવેલા જેવા પાકો 9-12 ઇંચ સુધીના થરમાંથી ખોરાક મેળવે છે. એટલે બધી જાતના પાકોનું વારાફરતી વાવેતર થાય તો મુખ્ય તત્વો અને ગૌણ તત્વોના વપરાશનું સમતોલપણું રહેવા પામે, જમીનની ઉત્પાદકતા જળવાઈ રહે, પાક ફેરબદલીના લીધે રોગ જીવાતમાં રાહત રહેશે. એટલે દવા

0: તર થાય તો મુખ્ય તત્વો અને ગૌણ તત્વોના વપરાશનું સમતોલપણું રહેવા પામે, જમીનની ઉત્પાદકતા જળવાઈ રહે, પાક ફેરબદલીના લીધે રોગ જીવાતમાં રાહત રહેશે, એટલે દવા દારૂ એટલા ઓછા જોઈશે, વળી ધરતીના પળમાંથી બધા સત્વો સપ્રમાણ ખેંચાશે, પરિણામે કસઘટનું ખાતર એટલું ઓછું ઉમેરવું પડશે અને રાસાયણિક ખાતરો એટલા ઓછા ખરીદવા પડશે, ઉપજમાં એક ધારાપણું જળવાશે એટલે ખેતી કંઈક રડતી જણાશે, જીવંત બનશે.
1: હવે વાત કરીએ કપાસની ખેતીમાં કોરામાં વાવણીના લાભ વિશેની. તો કપાસનું બીજ જો કોરામાં જ જમીનમાં પહોંચાડી દીધું હોય તો વરસાદ થયા ભેળું જ ઉગવા લાગી જાય. કોરી જમીન પર વરસાદ પડે તો જમીનનું માથું બંધાતું નથી, તેથી બીજને ઉગી નીકળવામાં સરળતા રહે અને ઉગાવવાના ટકા પૂરતા મળે. જ્યારે વરસાદ થયા પછી એટલે કે ભીની જમીનમાં બીજ ચોપવાના થાય ત્યારે સરખું ચોપાણ ન થયું હોય તો જમીન વાહરી જાય અને ડૂલ પડવાની ભીતિ રહે. કોરી જમીનમાં કપાસિયા ચોપવાનું કામ ભીનીની સરખામણીએ વધારે ઉકલે. ભીનામાં ચોપણું તો જ્યાં સુધી જમીનમાં યોગ્ય વરાપ હોય ત્યાં સુધી જ કરી શકાય, મોડું થઈ જાય એટલે જમીન વાહરી જાય. મજૂરોની ખેંચના આ સમયમાં કોરામાં ચોપવાનું કામ તો ઘરઘરના થોડા જણ હોય તોય નિરાંતવે કાળજીપૂર્વક કપાસિયા ચાસની ધારે ધારે મૂકી કામ આટોપી નિરાંતનો દમ લઈ શકાય. પણ આ પદ્ધતિમાં જોખમ પણ પૂરેપૂરું છે કે હવે જો વરસાદ અપૂરતો વરસે તો વાવેલ બીજ ઉગાવો તો લઈ લે પણ ઉગીને પછી મરી જાય, એટલે કંઈક પરિસ્થિતિની, કંઈક કામની સરળતાની અને કંઈક આગતર મોલ ઉછેરી દેવાની ગણતરીથી કોરામાં વાવણી સૌ ખેડૂતો કરી શકે છે.
0: હવે બીજી વિગત જોઈએ તો વેલાવાળા પાકોનું વધુ ઉત્પાદન મેળવવા શું કરી શકાય. વેલાવાળા શાકભાજીના પાકો પાસેથી વધુ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન લેવા માટે વેલા જમીન પર પડી રહેવાને બદલે એને ગમતી પરિસ્થિતિ ઊભી કરવા, એટલે કે એ ઊંચે લટકી રહે એવું કરવા માંડવા પદ્ધતિ અપનાવવી જોઈએ. આ પદ્ધતિમાં વેલા જમીનથી ઊંચા રહેતા હોવાથી સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં તો આવે છે, પરિણામે વેલાના વિકાસ અને ફળોના ઉત્પાદન બંનેમાં વિક્રમી ઉમેરો થાય છે. ઊંચે હિંચકતા વેલાને આરપાર ચોપાસ પવન ફરફરી ફરી શકે, પતંગિયા અને મધમાખીઓ કુદાકૂદ કરી શકે, એટલે પરાગરજની પણ એટલી વધુ હરફર થવા પામે, પરિણામે ઉત્પાદન ઘણું વધારે મળે. જમીનમાંના ભેજથી દૂર રહેવાનું થતું હોવાથી ફળોનો દેખાવ, તેની ચમક અને આકર્ષકતા ગ્રાહકને ગમી જાય તેવા બને છે. સંરક્ષણ અર્થે ઈયળોને હાથથી વીણી લેવાના કે દવા છંટકાવના અને ફળો ઉતારવાના કામો આસાનીથી કરી શકાતા હોય છે. તો કાનનબેન, આજે આપણે કૃષિ માહિતીમાં કૃષિ સંબંધિત વિવિધ વિગતોની વાતો કરી. આવતીકાલે કૃષિ માહિતીમાં ફરી મળીશું. ત્યાં સુધી સૌને રામ રામ. રામ રામ.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ કૃષિ માહિતી. કૃષિ સંબંધિત વિવિધ વિગતો વિષયોનો ભાગ બીજો, જેની પ્રસ્તુતિ કરી વિરલ રાવલ અને કાનન છાયાએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. મિત્રો, હવે આપને જણાવી દઈએ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી આજરોજ પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા. બરાબર 7:20 સાંભળશો ફિલ્મી ભક્તિ સંગીત. 7:30 કાર્યક્રમ હવેલી સંગીત, જે અંતર્ગત આજે સાંભળીશું કલાકાર વ્રજદાસ કંસારાનો સ્વર. 7:55 પર્યાવરણ વિષયક 5 મિનિટમાં પર્યાવરણ વિશે રસપ્રદ માહિતી આપશે શ્યામલ સોનૈયા. 8:30 કાર્યક્રમ શ્રેણી નિરખને ગગનમાં અંતર્ગત સાંભળીશું કલાકાર અરવિંદ બારોટના સ્વરમાં ભજનો. 8:50 મિનિટે

ઉર્દુ કાવ્યપાઠ કાર્યક્રમમાં મશહૂર શાયર પદ્મશ્રી ડોક્ટર બશીર બદ્ર દ્વારા પ્રસ્તુત થોડા શેર, શાયરી અને ગઝલ આપ માણશો. શાયર પરિચય આપશે ભરત યાજ્ઞિક. 9:15 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન રજૂ કરીશું, જે આજે આધારિત રહેશે અભિનેતા રાજ કપૂરના ગીતો પર. 10:30 કાર્યક્રમ વય વંદના અંતર્ગત મારું શિક્ષણ કાર્ય, આ વિશે વિનોદભાઈ પંડ્યા સાથેની મુલાકાત આપ સાંભળી શકશો. નિર્માણ સહાય દીપ્તિ વંકાણી.

શ્રોતા મિત્રો, બપોરે 11 વાગ્યાથી 3 વાગ્યા સુધીના અમારા કાર્યક્રમો રિલે કરીશું અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી, જે અંતર્ગત બપોરે 12 વાગે સાંભળશો ગુજરાતી ગીતો, 12:30 રજૂ થશે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, જે અમારા ભુજ કેન્દ્રના પ્રદાનમાં આપ સાંભળી શકશો, બપોરે 1:10 રજૂ થશે સુગમ સંગીત, અમારા અમદાવાદ કેન્દ્રના પ્રદાનમાં સેનાના જવાનો માટેનો કાર્યક્રમ જય ભારતી સાંભળશો બપોરે 1:30, તો ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો સમય રહેશે બપોરે 2:40નો.

અમારી સાંધ્યકાલીન સભામાં સાંજે 5:10 રજૂ કરીશું વિવિધ ભારતી કાર્યક્રમ. બરાબર 6 પ્રસ્તુત થશે સુગમ સંગીત, જેમાં આજના કલાકાર છે બ્રિજેન ત્રિવેદી. સાંજના 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી સાંભળશો અમારા ભુજ કેન્દ્રના પ્રદાનમાં, અને અમારા વડોદરા કેન્દ્રના યોગદાનમાં કાર્યક્રમ ગામનો ચોરો રજૂ કરીશું સાંજે 7:22.

રાત્રિના 8 વાગ્યે માણશો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. રાત્રિના 9:30 થી અમારા કાર્યક્રમો વિવિધ ભારતી કેન્દ્રથી રિલે રહેશે, જે અંતર્ગત 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર, જે કેન્દ્રિત રહેશે અભિનેતા રાજ કપૂર પર. રાત્રિના 10 વાગ્યે કાર્યક્રમ છાયાગીત અને 10:30 કાર્યક્રમ ઢલતી જાહેરાત. શ્રોતા મિત્રો, તો આ હતી આજરોજ પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. અને હવે બરાબર 6:55 પ્રથમ સંસ્કૃતમાં, ત્યારબાદ હિન્દી અને અંગ્રેજીમાં સમાચાર સાંભળશો, જે રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્રથી.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આજથી ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત રાજ્યભરમાં મ્યુલ એકાઉન્ટ સર્જિકલ સ્ટ્રાઇક થશે. મે માસ દરમિયાન 16% વધારા સાથે 7,262 કરોડ રૂપિયાની રાજ્યમાં જીએસટીની આવક થઈ. 5 દિવસની વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા. આજથી અમદાવાદની સાબરમતી નદીમાં 5 જૂન સુધી મહાસફાઈ અભિયાન અને રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં 15 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. સમાચાર વિગતવાર. આજથી ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત રાજ્યભરના તમામ જિલ્લાઓમાં મ્યુલ એકાઉન્ટ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવશે. રાજ્યના નાગરિકોને સાયબર સુરક્ષિત રાખવા અને સાયબર ગુનેગારોની કમર તોડી નાખવાના ઉદ્દેશ્ય સાથે ગઈકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ.

0: હતી. રાજ્યના પોલીસ વડા ડોક્ટર કેએલએન રાવ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા. તમામ શહેરના પોલીસ કમિશનર તેમજ તમામ જિલ્લાના પોલીસ વડાઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં જોડાયા હતા. તેમજ નાગરિકોની પરસેવાની કમાણી સેરવી લેતા સાયબર ઠગો સામે આક્રમક રીતે અભિયાન ચલાવવાની વ્યૂહરચના ઘડાઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા 2025માં સફળતા મેળવનાર રાજ્યના 35 યુવા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો હતો. પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો અને તેમના પરિવારજનોને શુભકામનાઓ પાઠવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે એક સમય એવો હતો જ્યારે યુપીએસસીની આખી યાદીમાં કોઈ એકાદ ગુજરાતીનું નામ ભાગ્યે જોવા મળતું હતું, પરંતુ આજે 35 ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરી છે. તેમના કાર્યકાળમાં જ પીપાને વિશેષ મહત્વ આપી અનેક જરૂરી ફેરફાર કરવામાં આવ્યા હતા. તેમણે 15-20 વર્ષ પહેલા જે વિઝન રાખ્યું હતું તેના પરિણામે આજે કોઈપણ રાજ્ય સરકાર દ્વારા ચાલતી સંસ્થાઓમાં સૌથી વધુ એટલે કે 35 ઉમેદવારો એક જ વર્ષમાં પાસ થયા છે. રાજ્યમાં 1 જૂનથી વસ્તી ગણતરી પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થયો છે. અમદાવાદ જિલ્લામાં પણ વસ્તી ગણતરી 2027ની પ્રક્રિયાનો પ્રારંભ થતાં અમદાવાદના ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર વિદેહ ખરેએ જિલ્લામાં વસ્તી ગણતરીની કામગીરી અંગેની તૈયારીઓ અને આયોજનો અંગે વિગતો રજૂ કરી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વસ્તી ગણતરીની કામગીરીને સુચારૂ, સચોટ અને પારદર્શી રીતે પૂર્ણ કરવા માટે તમામ આગોતરી તૈયારીઓ, મેપિંગ અને સઘન તાલીમ પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું વિદેહ ખરેએ જણાવ્યું હતું.
1: ફિલ્ડ ઇન્યુગ્રેશનની પ્રક્રિયા શરૂ થાય છે. એના અંતર્ગત અમદાવાદ જિલ્લામાં 455 ગામોમાં અને 6 નગરપાલિકા જેની અંદર ઇન્યુમરેટર્સની સૂચન થયા છે, એની અંદર સુપરવાઇઝર્સની પણ નિમણૂક થઈ છે. આ જે પ્રક્રિયા શરૂ થશે એમાં 32 પેરામીટરની અંદર દરેક ઘરે જઈને અમારા ફિલ્ડ ઇન્યુમરેટર્સ આ વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ કરશે.
0: રાજ્યમાં જીએસટીની આવકમાં મે માસ દરમિયાન ધરખમ વધારો નોંધાયો છે. આ આવકમાં 16% વધારા સાથે કુલ 7,262 કરોડ રૂપિયાની માતબર આવક થઈ છે. આ આવક સરેરાશ રાષ્ટ્રીય દરના 3.2% ગ્રોથ કરતા વધુ છે. વેટમાં 2,717 કરોડ, વિદ્યુત શુલ્કમાં 998 કરોડ અને વ્યવસાય વેરામાં 22 કરોડની આવક થઈ છે. આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં મોટો પલટો આવવાની આગાહીની અસર વિવિધ જિલ્લાઓમાં ગઈકાલે જોવા મળી હતી. અમદાવાદમાં ગત રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ઘણા સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો, જેને કારણે વીજળી ડૂલ થતાં અંધારપાટ છવાયો હતો. મહીસાગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. કડાણા તાલુકાના માલવણ ધરોડા રોડ પર વૃક્ષ ધરાશાયી થતાં બાઇક સવાર 2 યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. લુણાવાડા જિલ્લા સેવા સદન કચેરીનો એક માર્ગ વૃક્ષ પડવાને કારણે બંધ કરાયો હતો. છોટાઉદેપુર અને જેતપુર પાવી તાલુકામાં વાતાવરણમાં પલટો નોંધાયો. ભારે પવનને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, ચોટીલા, લીમડી સહિતના વિસ્તારોમાં ભારે પવનની ગાજવીજ સાથે વરસાદ નોંધાયો. વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારે પવન સાથે વરસાદ તૂટી પડતા વાતાવરણ ઠંડુ બન્યું હતું. જો કે જિલ્લાની આંબાવાડીઓમાં હજુ પણ કેરીનો થોડો પાક બાકી હોય ખેડૂતોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 5 દિવસ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ હોવાની સંભાવના હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે જણાવી હતી. દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગામી 2-3 દિવસમાં કેરળ અને તમિલનાડુના કેટલાક ભાગોમાં આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAT ને ફોલો કરશો. દેશભરમાં જેડબલઈ એડવાન્સ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે ત્યારે આ પરીક્ષામાં ટોચ પર રહેલા વિદ્યાર્થીઓએ પોતાના સફળતાના મંત્ર જણાવતા કહ્યું કે તંતોડ મહેનત જ સફળતાની ચાવી છે. વાંચનમાં સુસંગતા, મોક ટેસ્ટ, શિસ્તને કારણે તેમને આ સફળતા મળી છે. સુરતની ટોપર્સ ઉન્નતિ જૈને ભારતભરમાં 525મો રેન્ક મેળવ્યો હતો. તેણે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે પરિણામથી તે ખુશ છે.
2: जब स्टार्ट किया था लाइक 11th में मैंने मेनली प्रिपरेशन स्टार्ट की, तब तो पता ही नहीं था, तो इधर से सारी चीजें धीरे धीरे एलन के थ्रू पता चली और फिर हमने जो पढ़ाया उसको वापस अच्छे से देखना पढ़ना और उस पर वर्क करना वॉज वेरी इंपॉर्टेंट. मॉक टेस्ट बहुत इंपॉर्टेंट होता है क्योंकि आपको फिर उससे पता चलता है कि किस तरह का एग्जाम

0: आप फीलिंग आप एग्जाम में एक्सपीरियंस करोगे वो आपके माइंड को स्ट्रांग करने में बहुत हेल्प करता है, और अपने आपको असेसमेंट भी मिलता है कि मैं कहाँ गलत जा रही हूँ, क्या गलत कर रही हूँ।
1: જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ડાંગ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં ચેકડેમો, ઘોઘલી ઘાટ માર્ગના વિયરો તેમજ પાણી પુરવઠા વિભાગના ચાલી રહેલા કામો બાંધકામો અંગે સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ સૌપ્રથમ વઘઈ તાલુકાના ખાતર ગામે ખાતર 3 ચેકડેમની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. પંચમહાલ જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે આગામી 5 જૂનથી 21 જૂન વિશ્વ યોગ દિવસ સુધી વિવિધ લોકકલ્યાણ કાર્યક્રમો યોજાશે. જિલ્લા કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં યોજાયેલ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં આ આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી, જે અંતર્ગત સ્વચ્છતા અભિયાન, પ્રગતિપથ યાત્રા, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, સરકારની સિદ્ધિઓની પ્રદર્શની, જનકલ્યાણ શિબિર સહિતના ઉજવણીના કાર્યક્રમો યોજાશે. રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં વાર્ષિક આયોજન જાહેર થયું છે. રાજ્યની કોલેજો 15 જૂનથી શરૂ થશે, જ્યારે પ્રથમ વર્ષના નવા સત્રોનો 1 જુલાઈથી આરંભ થશે. મેડિકલ, ઇજનેરી, ફાર્મસી અને પ્રોફેશનલ કોર્સ સિવાયના અન્ય અભ્યાસક્રમોના શૈક્ષણિક કાર્યનો આરંભ આ કેલેન્ડર મુજબ થશે. 2 ડિસેમ્બર સુધી ચાલનાર આ સત્રમાં 8 ઓક્ટોબરથી 2 ડિસેમ્બર સુધી પરીક્ષા આટોપી લેવાની રહેશે, જ્યારે 5 થી 25 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. દ્વારકાધીશ મંદિરમાં પવિત્ર પુરૂષોત્તમ માસ નિમિત્તે યાત્રિકોની ભારે ભીડને ધ્યાને રાખીને આજથી 15 જૂન સુધી મંગળા આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. મંદિર સમિતિના વહીવટદાર હિમાંશુ ચૌહાણે જણાવ્યું હતું કે હવેથી સવારે 5:30 વાગે મંગળા આરતી થશે.
2: મોટી સંખ્યામાં ભક્તોની સંખ્યા જે દર્શનાર્થે પધારે છે એમની વ્યવસ્થાને ધ્યાને રાખી દ્વારકાધીશ મંદિરના પૂજ્ય પૂજારીશ્રીઓએ નક્કી કરેલ છે કે આવતીકાલ તારીખ 2 જૂન 2026 થી પવિત્ર પુરૂષોત્તમ માસના અંત સુધી એટલે કે 15 જૂન 2026 સુધીના દિવસો દરમિયાન સવારે મંગળા 5:30 વાગે થશે અને સવારે મંગળા દર્શન 5:30 થી 8 દરમિયાન ખુલ્લા રહેશે. એ પ્રમાણે તમામે દર્શનનો લાભ લેવા માટે વિનંતી છે.
1: રાજ્યમાં 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી માછીમારીની સીઝન બંધ કરી દેવામાં આવે છે, ત્યારે માછીમારીની સીઝન પૂર્ણ થતા માછીમારો આ સમયગાળા દરમિયાન તેમની બોટોનું સમારકામ કરશે. સીઝન પૂરી થતા જ માછીમારોએ પોતાની બોટોને બંદર પર લાંગરવાની શરૂઆત કરી દીધી છે. આડી માસની બંધ સીઝનમાં માછીમારો પોતાની બોટમાં વિવિધ સમારકામની કામગીરી કરે છે, તેમજ આવતા વર્ષ માટે બોટ માલિકો ખલાસી અને ટંડેલ માટેની પસંદગી કરી તેઓ સાથે આખા વર્ષનો કરાર કરે છે. નવસારી જિલ્લામાં હાઇવે, હોટલ અને જીઆઈડીસી વિસ્તારોમાં જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે દરોડા પાડી 14 બાળ કામદારોને મુક્ત કરાવ્યા હતા. નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન અને અધ્યક્ષતા હેઠળ જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે વિવિધ વિસ્તારોમાં આકસ્મિક રેડ અને રેસ્ક્યુની સઘન કામગીરી હાથ ધરી 14 બાળ કામદારોને મુક્ત કરાવી 7 એકમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને મહેસાણાની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈમાં કુલ 5256 બેઠક માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ છે. 2 વર્ષના અભ્યાસક્રમ માટે આગામી 23 જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. વિસનગર નોડલ હેઠળ 6 અને મહેસાણા નોડલ હેઠળ 4 આઈટીઆઈમાં આ બેઠકો હાલ ઉપલબ્ધ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આજથી ઓપરેશન મૂલ હન્ટ અંતર્ગત રાજ્યભરમાં મૂલ એકાઉન્ટ સર્જિકલ સ્ટ્રાઇક થશે. મે માસ દરમિયાન 16% વધારા સાથે 7,262 કરોડ રૂપિયાની રાજ્યમાં જીએસટીની આવક થઈ. 5 દિવસની વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા. આજથી અમદાવાદની સાબરમતી નદીમાં 5 જૂન સુધી મહાસફાઈ અભિયાન અને રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં 15 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, સવારના 7:20 નો સમય થયો છે. માણીએ કાર્યક્રમ ફિલ્મી ભક્તિ સંગીત. કાર્યક્રમનું પ્રથમ ગીત સાંભળીએ ફિલ્મ રેઇનકોટમાંથી, જે ગીતને સ્વર આપ્યો છે શુભા મુદગલે. સંગીત રચના દેબોજ્યોતિ મિશ્રાની અને ઋતુપર્ણો ઘોષની શબ્દરચના. માણીએ આ ગીત.

ફિલ્મી ભક્તિ સંગીત આ કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રના પ્રસારણની સંગે. કાર્યક્રમમાં હવે પછીનું ગીત સાંભળીએ. શેખર અસ્તિત્વની શબ્દરચનામાં, સંગીત અને સ્વર વિક્રમ મોન્ટ્રોઝનો. ફિલ્મ છે રામ સેતુ. સાંભળીએ આ ગીત.

આકાશવાણી રાજકોટ આપે માણ્યો કાર્યક્રમ ફિલ્મી ભક્તિ સંગીત. શ્રોતા મિત્રો, સવારના 7:30 થઈ છે. હવે સાંભળીએ હવેલી સંગીત, જેમાં આજના કલાકાર છે વ્રજદાસ કંસારા. તો એમના સ્વરમાં આવો સાંભળીએ આ એક પ્રાચીન રચના.

કાર્યક્રમ હવેલી સંગીતમાં આપ આજ સાંભળી રહ્યા છો કલાકાર વ્રજદાસ કંસારાનો સ્વર, જેમાં સંગત પખાવજ પર આપી રહ્યા છે હર્ષ ઠાકર, જાંજ પર સાથ આપ્યો છે જયેશ ધીનોજાએ અને હાર્મોનિયમ પર છે ઘનશ્યામ ધીનોજા. તો કાર્યક્રમમાં હવે સાંભળીએ ગોવિંદ સ્વામીની આ રચના કલાકાર વ્રજદાસ કંસારાના સ્વરમાં.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળ્યો કાર્યક્રમ હવેલી સંગીત, જેમાં આજના કલાકાર હતા વ્રજદાસ કંસારા. પખાવજ પર સાથ આપ્યો હતો હર્ષ ઠાકરે, ઝાંઝ પર જયેશ ધીનોજા અને હાર્મોનિયમ પર સાથ આપ્યો હતો ઘનશ્યામ ધીનોજાએ. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ માણી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. બરાબર 7:45 સાંભળશો ગુજરાતીમાં સમાચાર, જે રેલી કરીશું અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

નમસ્કાર. આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના માળખા અંગે આજે બેઠક કરશે. સુપ્રીમ કોર્ટના 5 નવનિયુક્ત ન્યાયાધીશો આજે શપથ લેશે. ઉત્તરપ્રદેશ સરકારે બેતવા નદી પર નિર્માણાધીન પુલના ધસી પડવાની તપાસ માટે 2 ઉચ્ચસ્તરીય તપાસ સમિતિઓની રચના કરી. ઇઝરાયેલ અને હિઝબુલ્લા યુદ્ધ વિરામ માટે સંમત. અમેરિકાએ મધ્યસ્થી કરી. ઉત્તરાખંડનું વેલી ઓફ ફ્લાવર્સ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું. અને ભારત અંડર 18 એશિયા કપમાં આજે અંતિમ પુલ મેચમાં ચાઇનીઝ તાઇપે સામે ટકરાશે. સમાચાર વિગતવાર. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના મોટાભાગના ઘટકોને અંતિમ સ્વરૂપ આપી દીધું છે.

0: તેમણે કહ્યું કે અમેરિકન ટીમ દ્વિપક્ષીય વેપાર કરાર બીટીએના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવા માટે વાટાઘાટો કરવા માટે નવી દિલ્હીમાં છે. આ વાટાઘાટો આજથી 4 જૂન દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે. ભારતના વાણિજ્ય વિભાગના અધિક સચિવ દર્પણ જૈન છે, જ્યારે અમેરિકન ટીમનું નેતૃત્વ બ્રેન્ડન લિંચ કરી રહ્યા છે. 3 ફેબ્રુઆરીના રોજ બંને પક્ષોએ બીટીએના પ્રથમ તબક્કા માટે માળખાની જાહેરાત કરી છે. ભારત અને અમેરિકાએ 7 ફેબ્રુઆરીના રોજ એક સંયુક્ત નિવેદન બહાર પાડીને બીટીએના પ્રથમ તબક્કાના માળખાને અંતિમ સ્વરૂપ આપ્યું હતું, જેને વચગાળાનો વેપાર કરાર પણ કહેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના 5 નવનિયુક્ત ન્યાયાધીશો આજે શપથ લેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત ન્યાયાધીશોને શપથ લેવડાવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા પછી સુપ્રીમ કોર્ટમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરી છે. સાંભળીએ એક અહેવાલ.
1: વિધિ મંત્રાલય દ્વારા જારી અધિસૂચના કે અનુસાર પંજાબ

0: માળખાની જાહેરાત કરી છે. ભારત અને અમેરિકાએ 7 ફેબ્રુઆરીના રોજ એક સંયુક્ત નિવેદન બહાર પાડીને બીટીએના પ્રથમ તબક્કાના માળખાને અંતિમ સ્વરૂપ આપ્યું હતું, જેને વચગાળાનો વેપાર કરાર પણ કહેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના 5 નવનિયુક્ત ન્યાયાધીશો આજે શપથ લેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત ન્યાયાધીશોને શપથ લેવડાવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા પછી સુપ્રીમ કોર્ટમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરી છે. સાંભળીએ એક અહેવાલ.
1: વિધિ મંત્રાલય દ્વારા જારી અધિસૂચના કે અનુસાર પંજાબ ઓર હરિયાણા ઉચ્ચ ન્યાયાલય કે મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ શીલ નાગુ, બોમ્બે ઉચ્ચ ન્યાયાલય કે મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ શ્રી ચંદ્રશેખર, મધ્યપ્રદેશ ઉચ્ચ ન્યાયાલય કે મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ સંજીવ સચદેવા, જમ્મુ કાશ્મીર ઓર લદ્દાખ ઉચ્ચ ન્યાયાલય કે મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ અરૂણ પલ્લી કો પદોન્નત કિયા ગયા હૈ. વરિષ્ઠ અધિવક્તા વેંકિતા સુબ્રમણી મોહના કો ભી સર્વોચ્ચ ન્યાયાલય મેં ન્યાયાધીશ નિયુક્ત કિયા ગયા હૈ. કેન્દ્ર સરકાર ને પિછલે મહિને એક અધ્યાદેશ જારી કર કાનૂન મેં સંશોધન કિયા થા. ઇસકે અંતર્ગત મુખ્ય ન્યાયાધીશ કે અલાવા સર્વોચ્ચ ન્યાયાલય મેં ન્યાયાધીશો કી સ્વીકૃત સંખ્યા 33 સે બઢકર 37 કર દી ગઈ થી. અંકિત કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે પ્રાચી વાજપેયી.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન અંગ હેંગે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય મુદ્દાઓ પર વિગતવાર વાતચીત કરી હતી. આ ચર્ચામાં વેપાર, સંરક્ષણ, સરહદ વ્યવસ્થાપન, સંસ્કૃતિ સહિત અન્ય ક્ષેત્રોનો સમાવેશ થયો હતો. ગઈકાલે વાતચીત બાદ મીડિયાને માહિતી આપતા વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે બંને પક્ષોએ તેમના સુરક્ષા હિતોને પ્રતિકૂળ પ્રવૃત્તિઓ માટે પ્રદેશના દુરુપયોગને રોકવા મહત્વ પર ભાર મૂક્યો હતો.
2: Both sides underscored the
3: दोनों पक्षों ने अपने सुरक्षा हितों के प्रतिकूल गतिविधियों के लिए क्षेत्र के दुरुपयोग को रोकने के महत्व पर बल दिया. कुल मिलाकर राष्ट्रपति की इस यात्रा ने दोनों पक्षों के दीर्घकालिक साझेदारी को और गहरा करने तथा क्षेत्र में पारस्परिक लाभ, विकास और समृद्धि के लिए मिलकर काम करने की साझा प्रतिबद्धता की एक बार फिर पुष्टि की है.
2: ग्रोथ एंड प्रोस्पेरिटी इन द रीजन.
0: ઉત્તર પ્રદેશ સરકારે હમીરપુર જિલ્લામાં બેતવા નદી પર નિર્માણાધીન પુલના ધસી પડવાની તપાસ માટે 2 અલગ અલગ ઉચ્ચસ્તરીય તપાસ સમિતિઓની રચના કરી છે. જિલ્લા વહીવટીતંત્ર અને ઉત્તર પ્રદેશ બ્રિજ કોર્પોરેશન હેઠળની સમિતિઓએ 6 લોકોના મોતની ઘટનાની વ્યાપક તપાસ શરૂ કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટે હમીરપુર અભિષેક ગોયલે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રચાયેલી 3 સભ્યોની તપાસ સમિતિ, જેનું નેતૃત્વ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કરે છે, તે ઘટના સાથે સંબંધિત તમામ વહીવટીય, તકનીકી અને પ્રક્રિયાગત પાસાઓની વિગતવાર તપાસ કરી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ પંજાબના રામનગર ખાતે સ્થિત જ્ઞાનસાગર એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની 14 સત્તાવાર મિલકતો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ કામચલાઉ રીતે જપ્ત કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ને ફોલો કરશો. જમ્મુ અને કાશ્મીરમાં રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓને શોધવા માટે સુરક્ષા દળો દ્વારા શેરુવાલી નામની વિશાળ સંયુક્ત શોધ કામગીરીના ગઈકાલે 10મા દિવસે પણ ચાલુ રહી. સંવેદનશીલ સરહદી પટ્ટામાં દેખરેખ અને આતંકવાદ વિરોધી પગલાં ચાલુ રાખીને સેના દ્વારા અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે સંકલનમાં આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચાલુ કામગીરી વચ્ચે એક વરિષ્ઠ સેના કમાન્ડરે ગઈકાલે નિયંત્રણ રેખા LOCના વિસ્તારોની મુલાકાત લીધી હતી, જેથી પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ અને ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી શકાય. કોર્પ્સ કમાન્ડરે આગળના આર્મી રાષ્ટ્રોની સરહદનું રક્ષણ કરવા માટે ભારતીય સેનાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરતા તેમણે LOC પર અસરકારક પ્રભુત્વ સુનિશ્ચિત કરવા માટે સતત તકેદારી અને ઓપરેશનલ શ્રેષ્ઠતાની જરૂરિયાત પર ભાર મૂક્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઇઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે વાતચીત કર્યા પછી અને મધ્યસ્થી દ્વારા લેબનોન આતંકવાદી જૂથ સાથે વાતચીત કર્યા પછી ઇઝરાયેલ અને હિઝબુલ્લા યુદ્ધ બંધ કરવા સંમત થયા છે. ટ્રમ્પે નેતન્યાહુ સાથેની વાતચીત પછી સોશિયલ મીડિયા પોસ્ટમાં આની જાહેરાત કરી હતી. નેતન્યાહુ સાથેની વાતચીત પછી ટ્રમ્પે કહ્યું કે બેરૂતમાં કોઈ સૈન્ય જશે નહીં અને જે પણ સૈનિકો તેમના માર્ગે છે તેમને પહેલાથી જ પાછા મોકલી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે હિઝબુલ્લા સંમત થયા છે કે તમામ ગોળીબાર બંધ થશે, કે ઇઝરાયેલ તેમના પર હુમલો કરશે નહીં અને તેઓ ઇઝરાયેલ પર હુમલો કરશે નહીં. ઈરાને કહ્યું છે કે લેબનોનમાં હિઝબુલ્લા સામે ઇઝરાયેલી હુમલાઓ તહેરાનના અમેરિકા સાથેના યુદ્ધ વિરામને જોખમમાં મૂકી

0: શકે છે. વિદેશ પ્રધાન અબ્બાસ અરાચીએ જણાવ્યું હતું કે અમેરિકા સાથેનો કરાર સ્પષ્ટપણે લેબનોન સહિત તમામ મોરચે યુદ્ધ વિરામનો હતો અને એક મોરચે તેનું ઉલ્લંઘન એ તમામ મોરચે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન છે. અગાઉ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે ઈરાન સમર્થિત હિઝબુલ્લા દ્વારા રોકેટ અને ડ્રોન હુમલાના જવાબમાં બેરૂતના દહીદમાં આતંકવાદી ઠેકાણા ઉપર હુમલો કરવામાં આવ્યા હતા. ત્યારબાદની સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાન સાથે વાતચીત ઝડપી ગતિથી ચાલ્યું છે અને કહ્યું હતું કે તેમણે નેતન્યાહુ અને હિઝબુલ્લાના પ્રતિનિધિઓ સાથે પણ વાત કરી છે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે 2026 એશિયન ગેમ્સ પહેલા ટાર્ગેટ ઓલિમ્પિક્સ પોડિયમ સ્કીમ TOPS ડેવલપમેન્ટ ગ્રુપમાં 22 રોવર્સનો સમાવેશ કર્યો છે. કુલ 22 રોવર્સ હવે 6 બોટમાં ટોપ્સ ડેવલપમેન્ટ ગ્રુપનો ભાગ છે. આ રોવર્સ અનેક બોટ કેટેગરીમાં ભારતીય રોવર્સની સ્થિતિને મજબૂત બનાવવાનો આ બીજો પ્રયાસ છે. આ રોવર્સ હવે એશિયન ગેમ્સ અને વર્લ્ડ કપ સર્કિટ સહિત રોઈંગ ધરાવતી મુખ્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયારીઓ કરશે. ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લામાં સ્થિત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ વેલી ઓફ ફ્લાવર્સ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. વન વિભાગે મુલાકાતીઓને ખીણની સમૃદ્ધ જૈવ વિવિધતા અને દુર્લભ વનસ્પતિ પ્રજાતિઓના સંરક્ષણમાં સહયોગ કરવા અપીલ કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર વેલી ઓફ ફ્લાવર્સ હાલમાં 300થી વધુ પ્રજાતિઓના ફૂલો અને દુર્લભ વનસ્પતિઓનું ઘર છે. ફોરેસ્ટ રેન્જ ઓફિસર ચેતના કંઠપાલે જણાવ્યું હતું કે ખીણ 31 ઓક્ટોબર સુધી મુલાકાતીઓ માટે ખુલ્લી રહેશે.
1: 1 जून से 31 अक्टूबर तक ओपन रहती है. पहले बार इसकी डिस्कवरी फ्रैंकिस स्माइथ ने की थी 1931 में, जब वो कॉमेट के एक एक्सपीडिशन से लौट रहे थे. उसके बाद वो वैली दोबारा आई 1937 में, और 1938 में उन्होंने एक बुक पब्लिश की जिसका नाम था वैली ऑफ फ्लावर्स. 2005 में यूनेस्को द्वारा वैली ऑफ फ्लावर्स को वर्ल्ड हेरिटेज साइट डिक्लेयर किया गया.
0: હોકીમાં ભારતે ગઈકાલે જાપાનના કાકામીગહારામાં મેન્સ અંડર 18 એશિયા કપના ત્રીજા પુલ એ મેચમાં કોરિયા પર 4-1 શાનદાર વિજય મેળવ્યો. કેપ્ટન કેતન કુશવાહાએ 3 અને 36 મિનિટમાં 2 ગોલ કરીને ટીમનું નેતૃત્વ કર્યું. 5 મિનિટમાં વરિન્દરસિંહે બીજો ગોલ કર્યો, જ્યારે શાહરૂખ અલીએ 54 મિનિટમાં શક્તિશાળી સ્ટ્રાઇક કરીને કોરિયાનો એકમાત્ર ગોલ 21 મિનિટમાં કેપ્ટન યુન જોંગે કર્યો. ભારતે મજબૂત શરૂઆત કરી. શરૂઆતની 5 મિનિટમાં જ 2 ગોલની લીડ મેળવી. પેનલ્ટી કોર્નર પછી કુશવાહાએ રીબાઉન્ડથી ગોલ કરીને શરૂઆત કરી હતી. આ જીત સાથે ભારતે પુલ એમાં કોરિયા અને જાપાન સાથે 6 પોઈન્ટની બરાબરી કરી લીધી છે. દરેક પુલમાંથી ટોચની 2 ટીમો સેમીફાઇનલમાં પહોંચશે. ભારત આજે અંતિમ પુલ મેચમાં ચાઇનીઝ તાઇપે સામે ટકરાશે. આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી મિત્તલ પટેલ.
2: આજે મોટાભાગના અખબારોએ અલગ અલગ સમાચારોની હેડલાઇન બનાવી છે. ગુજરાત સમાચાર લખે છે, ઈરાને અમેરિકા સાથેની વાર્તા અટકાવી, હોર્મુઝ ફરી બંધ. ડીઓ ભાસ્કર લખે છે, જી એડવાન્સ 9 વર્ષમાં સૌથી વધારે 32% વિદ્યાર્થી સફળ, આઈઆઈટીની દરેક સીટ માટે 3 ઉમેદવાર. અને સ્થાનિક સમાચારોમાં રાજ્યના વાતાવરણમાં પલટાના અને ઉર્જા વિભાગના અધિકારીના ઘરે દરોડાના સમાચારો વાંચવા મળી રહ્યા છે.
0: ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના માળખા અંગે આજે બેઠક કરશે. સુપ્રીમ કોર્ટના 5 નવનિયુક્ત ન્યાયાધીશો આજે શપથ લેશે. ઉત્તરપ્રદેશ સરકારે બેતવા નદી પર નિર્માણાધીન પુલના ધસી પડવાની તપાસ માટે 2 ઉચ્ચસ્તરીય તપાસ સમિતિઓની રચના કરી. ઇઝરાયેલ અને હિઝબુલ્લા યુદ્ધ વિરામ માટે સંમત, અમેરિકાએ મધ્યસ્થી કરી. ઉત્તરાખંડનું વેલી ઓફ ફ્લાવર્સ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું. અને ભારત અંડર 18 એશિયા કપમાં આજે અંતિમ પુલ મેચમાં ચાઇનીઝ તાઇપે સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આકાશવાણી રાજકોટ સાંભળીએ પર્યાવરણ વિષયક 5 મિનિટની દૈનિક શ્રેણી, જેમાં આજે મેળવીએ પર્યાવરણ અંગે રસપ્રદ માહિતી. પ્રસ્તુતિ શ્યામલ સોનૈયા.

પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજે વાત કરીએ પર્યાવરણ અંગે રસપ્રદ માહિતી વિશે. સામાન્ય અર્થ પ્રમાણે પર્યાવરણ એટલે વાતાવરણ, જેમાં હવા, પાણી, જંગલ, વૃક્ષો વગેરેને ગણાવી શકાય. પર્યાવરણ એટલે તમામ પ્રાણીઓના વિકાસ અને જીવન પર પ્રભાવ પાડતી તમામ શરતો અને અસરોનો સમૂહ. પર્યાવરણના શાબ્દિક અર્થ વિશે વિચારીએ તો તેમાં 2 શબ્દો સમાયેલા છે, પરિ અને આવરણ. પરિનો અર્થ થાય છે આસપાસ કે આજુબાજુ અને આવરણ એટલે પડ કે આચ્છાદન, એટલે કે જળ.

0: જમીન, વાયુ, પ્રાણી, વૃક્ષો અને પ્રકૃતિનું આપણી આસપાસનું આવરણ, વિશિષ્ટ સપાટી, સ્તર કે પડ. જીવસૃષ્ટિની આસપાસ વીંટળાયેલું નૈસર્ગિક ઘટકોનું આવરણ એટલે પર્યાવરણ. આમ પર્યાવરણની અંદર આપણા જીવનની આસપાસની તમામ વસ્તુઓની ગણતરી લેવી ફરજિયાત બને છે. વિશ્વકોશ મુજબ પર્યાવરણનો અર્થ છે બધી જ દિશાઓ, પ્રણાલીઓ અને પ્રભાવોનો યોગ જે જીવો અને એની જાતિઓના વિકાસ, જીવન અને મૃત્યુને પ્રભાવિત કરે છે. પર્યાવરણને અંગ્રેજી ભાષામાં એન્વાયરમેન્ટ કહેવાય છે. પર્યાવરણમાં બીજી રીતે જોઈએ તો કેટલાક આવરણો સમાયેલા છે. આ બધા જ આવરણોનો સરવાળો એટલે પર્યાવરણ. વાતાવરણમાં પૃથ્વીની આજુબાજુની સમગ્ર બાબતોનો સમાવેશ થાય છે. જીવાવરણમાં સમગ્ર જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. જલાવરણમાં પૃથ્વી પરના જળનો સમાવેશ થાય છે. મૃદાવરણ એ પૃથ્વી સપાટી પરનું પડ છે. વાતાવરણમાં વાયુઓનો સમાવેશ થાય છે. આમ પૃથ્વીની સપાટીથી ઊંચે અવકાશ સુધી વિસ્તરેલા વિવિધ આવરણોનું મિશ્રણ એટલે પર્યાવરણ. NCERT દ્વારા પ્રકાશિત એક પાઠ્યપુસ્તકમાં પર્યાવરણ અંગે લખ્યું છે કે પર્યાવરણ કે જેમાં આપણે સૌ નિવાસ કરીએ છીએ તે ચાર મુખ્ય તત્વોનું બનેલું છે, જેમાં ભૂમિ, પાણી, હવા અને સજીવ સૃષ્ટિ કે જૈવ જગતનો સમાવેશ થાય છે. આ ચાર તત્વો કે ઘટકોના બનેલા કુદરતી આવરણને પર્યાવરણ કહે છે. એન્વાયરમેન્ટ શબ્દ ફ્રેન્ચ ભાષાના એન્વાયરોસ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે ચારે બાજુથી ઘેરવું. આસપાસની સૃષ્ટિ અર્થાત પર્યાવરણની નજીકનો શબ્દ ઇકોલોજી છે. ઇકો એ ગ્રીક ઓકિયોસ નામના મૂળ ગ્રીક શબ્દ પરથી આવેલો છે, જેનો અર્થ થાય છે પરિવાર સંબંધિત કે પરિવાર વિશેનું શાસ્ત્ર, નિવસન શાસ્ત્ર. ટૂંકમાં આપણે જ્યાં રહીએ છીએ, જે હવા અને પાણીથી ઉછરી રહ્યા છીએ, તેવા વિશાળ વસવાટની વાટ એટલે ઇકોલોજી. પર્યાવરણ અને તેમાં વસતા સજીવો પરસ્પર આધારિત છે. પર્યાવરણ અને તેમાં વસતા સજીવો એક તંત્રની રચના કરે છે, જેને ઇકોસિસ્ટમ એટલે કે નિવસન તંત્ર કહે છે. પૃથ્વી એ આપણું ઘર છે. સંસ્કૃતમાં નીડ શબ્દ છે, જેનો અર્થ થાય છે માળો કે ઘર. આ બધા અર્થમાં તો પર્યાવરણ વૈશ્વિક પર્યાવરણનો અર્થ ધરાવે છે. વિશાળ અર્થમાં જોઈએ તો હવા, પાણી, જમીન, વન વિસ્તાર, દરિયાઈ, જંગલી અને પાલતુ પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ અને માનવ જીવન વચ્ચેનો ઉચિત સમન્વય એ પર્યાવરણ છે.
1: પર્યાવરણ વિષયક 5 મિનિટની શ્રેણીમાં આપે આજે મેળવી પર્યાવરણ અંગે રસપ્રદ માહિતી. પ્રસ્તુતિ શ્યામલ સુનૈયાની. આકાશવાણી રાજકોટ બરાબર 8 વાગે હિન્દીમાં અને બરાબર 8:15 સાંભળશો અંગ્રેજીમાં સમાચાર, જે રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્રથી.
2: एक जमाने में हुकुम सिंह को घर वाले कुरकुरदास बुलाते थे, क्योंकि लाइट पंखे चालू देखते ही वो सब पर चिल्लाने लगते थे,
3: अरे रमुआ ये पंखा क्यों खुला छोड़ा, बिजली का बिल क्या तेरा बापू भरेगा.
2: पर आज उन्हें सब प्यारे लाल बुलाते हैं, क्योंकि जब से उन्होंने सोलर पैनल लगवाया है तब से मीटर की सुई भी चैन से सोती है. और हुकुम सिंह भी. पीएम सूर्य घर मुफ्त बिजली योजना आज ही रजिस्टर करें pmsuryaghar.gov.in पर.
4: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं मुनीष शर्मा. मुख्य समाचार. म्यांमार के राष्ट्रपति ऊ मिन आउ लाइन ने कहा म्यांमार भारत के सुरक्षा हितों के खिलाफ अपनी धरती का इस्तेमाल नहीं होने देगा. वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल ने कहा भारत और अमेरिका ने व्यापार समझौते के पहले चरण के अधिकांश बिंदुओं को अंतिम रूप दिया. उत्तराखंड का यूनेस्को विश्व धरोहर स्थल फूलों की घाटी पर्यटकों के लिए खुला. एशियाई खेल 2026 से पहले टॉप समूह में 22 नौका चालक शामिल. और हॉकी में अंडर 18 एशिया कप में भारत ने कोरिया को 4-1 से हराया. और अब समाचार विस्तार से.

શ્રોતા મિત્રો, આ કાર્યક્રમમાં આજના કલાકાર છે અરવિંદ બારોટ. આજે આપણે આ કલાકારના સ્વરમાં સૌપ્રથમ માણીએ હિરલ સાંઈની આ ભજન રચના.

0: પોલીસ?
1: મિસ સીમા
0: જી,
1: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
0: કેમ પણ હું
1: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1,00,000 આપો, બચી જશો.
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
0: જેલમાં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે.
1: અરે,
0: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો, પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલ થી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
2: હેલો મમ્મા.
0: હાય.
3: RBI કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.

આકાશવાણીના રાજકોટ કેન્દ્રના પ્રસારણમાં આપ માણી રહ્યા છો કાર્યક્રમ શ્રેણી નિરખને ગગનમાં. કલાકાર અરવિંદ બારોટના સ્વરમાં હવે સાંભળીએ રતનદાસની આ ભજન રચના.

નિરખને ગગનમાં ભજનોની દૈનિક શ્રેણીના આ કાર્યક્રમમાં આજે આપણે સાંભળ્યા કલાકાર અરવિંદ બારોટને. કાર્યક્રમની પ્રસ્તુતિ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવી.

0: 21મી સદી એટલે ડિજિટલ યુગ.
1: આકાશવાણી રાજકોટ કેન્દ્રના બધા જ કાર્યક્રમો હવે આપ સાંભળી શકશો ડિજિટલ ક્વોલિટી સાથે.
0: એટલું જ નહીં, DRM રીસીવર પર આપ 3 ચેનલ સાંભળી શકશો.
1: એર નેશનલ ન્યૂઝ 24/7,
0: પ્રાઇમરી ચેનલ રાજકોટ અને
1: વિવિધ ભારતી મુંબઈ. આ માટે આપે DRM રીસીવરમાં ફ્રીક્વન્સી
2: 801 કિલોહર્ટઝ
1: મેળવવાની રહેશે.
0: સવારે 5:55 થી રાત્રે 11:10 સુધી આપ માહિતી અને મનોરંજનની મજા માણી શકશો.
1: બપોરે 3:30 કલાક થી 4:30 દરમિયાન આપના DRM ટ્રાન્ઝિસ્ટરમાં ટેક્સ્ટ મેસેજીસ સાથે કાર્યક્રમો પણ સાંભળી શકશો.
0: ડિજિટલ ક્વોલિટી, સ્પષ્ટ અવાજ, સુમધુર સંગીત અને ઘોંઘાટ રહિત પ્રસારણ સાંભળવા હવે આપની પાસે જોઈશે.

0: DRM રેડિયો સેટ.
1: હવે આપ આપના ઘર, ઓફિસ, દુકાન કે પછી કારમાં મુસાફરી કરતા સુમધુર આકાશવાણીના કાર્યક્રમો તેમજ દેશ અને દુનિયાની માહિતી પણ મેળવી શકશો. તો સાંભળતા રહો આકાશવાણીના વિવિધ કાર્યક્રમો. મિત્રો, આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે આપના મોબાઈલ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે. પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનું
2: ચોરો જેવા
1: અનેક કાર્યક્રમો.

0: અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોક રંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનું
1: ચોરું
0: જેવા અનેક કાર્યક્રમો. આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં. કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ
2: આકાશવાણી કા પ્રસારણ સૂત્ર હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહેઝ મનોરંજન નહીં માહિતી કે સ્રોતો કે સાથ.
0: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણની સાથોસાથ અમારા સંગ્રહિત કાર્યક્રમો પણ.

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. 8:50 નો સમય થયો છે. માણીએ કાર્યક્રમ ઉર્દુ કાવ્યપાઠ, જેમાં આજે મશહૂર શાયર પદ્મશ્રી ડોક્ટર બશીર બદ્ર દ્વારા પ્રસ્તુત સાંભળીએ કેટલાક શેર, શાયરી અને ગઝલ. શાયર પરિચય આપશે શ્રી ભરત યાજ્ઞિક.
1: અમારી આજ કે બઝમે એક એસે આલા દર્જે કે શાયર હમ લેકર આયે હૈ આપકે લિયે, જિનકા નામ હિન્દુસ્તાન કે કોને કોને મેં ગઝલ કે જિતના હી ઊંચે મકામ પર હૈ. ઓર આપ હૈ ડોક્ટર બશીર બદ્ર સાહેબ, ભોપાલ સે તશરીફ લાઈ હૈ ઓર આકાશવાણી કે હમારે સ્ટુડિયો મેં ઉનકા હમ ઇસ્તકબાલ કરતે હૈ ઓર ઉનસે ગુઝારિશ કરતે હૈ કે વે આપને કુછ કલામ હમારે લિયે પેશ કરે. ડોક્ટર બશીર બદ્ર સાહેબ
2: શુક્રિયા. મેં ચાર નયે શેર યહીં સે આપકે જરિયે શરૂ કરતા હું. અરસિયા કોઈ ફૂલ જૈસી દુઆ રહી, દુઆ રહી કોઈ ફૂલ જૈસી દુઆ રહે, કોઈ ફૂલ જૈસી દુઆ રહી, કોઈ ફૂલ જૈસી દુઆ રહે, મેરે સાથ સાથ ખુદા રહા, મેરે સાથ સાથ ખુદા રહે. કોઈ ફૂલ જૈસી દુઆ રહી, કોઈ ફૂલ જૈસી દુઆ રહે, મેરે સાથ સાથ ખુદા રહા, મેરે સાથ સાથ ખુદા રહે. વહી ચહેરા સુબહ કી ધૂપ સા, વહી ચહેરા શામ કે નામ સા, વહી ચહેરા સુબહ કી ધૂપ સા, વહી ચહેરા શામ કે નામ સા, મેરે આસપાસ સદા રહા, મેરે આસપાસ સદા રહે. વહી ચહેરા સુબહ કી ધૂપ સા, વહી ચહેરા શામ કે નામ સા, મેરે આસપાસ સદા રહા, મેરે આસપાસ સદા રહે. વો ઉદાસ શામ નહીં ગઈ, મેરે નામ થી મેરે નામ હૈ. વો ઉદાસ શામ નહીં ગઈ, મેરે શામ થી મેરે નામ હૈ, મેરે સાથ સાથ ચલે સદા, જો મેરી નજર સે છુપા રહે. મેરે સાથ સાથ ચલે સદા, જો મેરી નજર સે છુપા રહે. કભી ઇસ તરફ કભી ઉસ તરફ.

0: राम राम।
1: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ ગામનો ચોરો અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
0: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
0: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી. રામ રામ રામ રામ.

0: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાથ.
1: સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ, સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ.

0: યુવાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગ્યે,
1: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
0: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ.
1: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
0: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ. ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com.
1: તો દરરોજ બપોરે 12:30 વાગે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હ,
1: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
0: બાળ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
4: બાલસભા.

આકાશવાણી રાજકોટ સવારના 9:15નો સમય થયો છે અને આ સમય છે આપનો માનીતો કાર્યક્રમ એટલે કે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન માણવાનો. મનોરંજન કાર્યક્રમ સાંભળતા દરેક શ્રોતા મિત્રોનું કાર્યક્રમમાં સ્વાગત અને અભિવાદન. શ્રોતા મિત્રો, આજે છે તારીખ 2 જૂન, એટલે કે આપણા બોલિવૂડના દિગ્ગજ અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક એવા રાજ કપૂરની પુણ્યતિથિ. જી હા, કપૂર ખાનદાનમાં પૃથ્વીરાજ કપૂર પછી જો કોઈનો અભિનય આપણે આજ સુધી યાદ રાખ્યો હોય તો એ છે રાજ કપૂર. વીતેલા જમાનાના સુપરસ્ટાર એવા રાજ કપૂરની પુણ્યતિથિ નિમિત્તે આજે આ કાર્યક્રમમાં આપણે એમના પર ફિલ્માવાયેલા ગીતોનો ગુલદસ્તો માણવાના છીએ. તો ચલો સૌ પ્રથમ ગીત સાંભળીએ લતા મંગેશકર અને મુકેશના યુગલ સ્વરમાં, સંગીત રચના શંકર જયકિશનની. ફિલ્મ છે આવારા. માણીએ આ ગીત.

ભાઈ, સુંદર મજાના સુરીલા યુગલ ગીત પછી હવે સાંભળીએ ફરી એક વખત શંકર જયકિશનના સંગીતમાં અને શૈલેન્દ્રની શબ્દરચનામાં મુકેશનો સ્વર. ફિલ્મ છે અનાડી. સાંભળીએ આ ગીત.

શ્રોતા મિત્રો, આજે છે બોલિવૂડના દિગ્ગજ કલાકાર એવા રાજ કપૂરની પુણ્યતિથિ. પણ આજે હું તમારી સાથે એમના વિશે કે એમના જીવન વિશે વાત નથી કરતી, એ તો કદાચ તમે બધા એનાથી માહિતગાર હશો જ, પણ એમના ગીતો અને એમના શબ્દોની કંઈક વાત જ જુદી છે. હમણાં આપણે ગીત સાંભળ્યું, કિસી કે વાસ્તે હો તેરે દિલ મેં પ્યાર જીના ઇસી કા નામ હૈ. ભાઈ, જીવનનું કંઈક આવું જ છે. કહેવાય છે ને કે તિરાડને ભરતા રહો, દિવાલ ન ચણતા રહો, સંબંધ સાચવવા હવે થોડું ઘણું નમતા રહો, માઠું લગાડીને ક્યાં જશો, મનને મોકળું કરતા રહો, ઉતાવળા શું થાવ છો, જરા ધીરજ ધરતા રહો, વહેતા રહે આંસુ પછી રૂમાલને ભીંજવતા રહો, ઈશ્વર કરે એ સારું જ કરે, બસ શ્રદ્ધા ધરી એને ભજતા રહો, સાથે કંઈ જ નથી આવતું માટે છોડીને મમત તમે ત્યજતા રહો. ભાઈ શ્રોતા મિત્રો, આનું જ નામ તો જીવન છે, સાચી વાત ને? તો ચલો આવા જ સુંદર સુંદર મજાના શબ્દોવાળા અને સુંદર સુંદર મજાના સંગીતવાળા ગીતો આજે આપણે આ કાર્યક્રમમાં માણવાના છે. ફરી એક વખત સાંભળીએ કાર્યક્રમમાં શંકર જય કિશનના સંગીતમાં, શૈલેન્દ્રની શબ્દરચનામાં મુકેશનો સ્વર. ફિલ્મ છે શ્રી 420. માણીએ આ ફિલ્મનું ગીત.

મેં એટલા સુમધુર ગીત પછી ફરી એક વખત સાંભળીએ અને માણીએ મુકેશનો સ્વર. રાજ કપૂર પર ફિલ્મવાયેલા પરવરિશ ફિલ્મના આ ગીતમાં જે ગીતને સંગીત આપ્યું છે દત્તારામે, સાંભળીએ આ ગીત.

કાર્યક્રમમાં આગળ વધી અને રાજ કપૂરજીને યાદ કરતા કરતા સાંભળીએ મુકેશ અને લતા મંગેશકરનો યુગલ સ્વર, શંકર જયકિશનનું સંગીત અને હસરત જયપુરીના બોલ. ફિલ્મ છે આહ. સાંભળીએ આ ફિલ્મનું ગીત.

0: શ્રોતા મિત્રો, મનોરંજન કાર્યક્રમમાં સુરીલા ગીતોની સફર આજ રીતે ચાલુ રાખીશું, પણ અત્યારે લઈએ એક નાનકડો અંતરાલ.
1: પોલીસ?
2: મિસ સીમા?
1: જી.
2: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભારો નહીં તો ઘરે આવી જઈશું. હા,
1: કેમ પણ હું
2: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
1: ડિજિટલ અરેસ્ટ?
2: 1,00,000 આપો, બચી જશો.
1: આટલા પૈસા?
2: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
1: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે.
2: અરે,
1: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
3: હેલો મમ્મા.
1: હાય.
4: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

આકાશવાણીના રાજકોટ કેન્દ્રના પ્રસારણમાં આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. શ્રોતા મિત્રો, આ કાર્યક્રમમાં આજે આપણે માણી રહ્યા છીએ અભિનેતા રાજ કપૂર પર ફિલ્માવાયેલા કેટલાક ગીતોનો ગુલદસ્તો. કાર્યક્રમમાં હવે પછીનું ગીત આપણે માણવાનું છે મુકેશના જ સ્વરમાં શંકર જયકિશનનું સંગીત અને શૈલેન્દ્રના શબ્દો. ફિલ્મ છે તીસરી કસમ. માણીએ આ ગીત.

सजन रे झूठ मत बोलो, खुदा के पास जाना है। श्रोता मित्रों, आ वात दरेक माणस ने खबर छे के अहींनू अहींया ज मूकी કર્મની પોટલી બાંધી અને આપણે ઈશ્વર સમક્ષ એકને એક દિવસ હાજર થવાનું જ છે. પણ તો પણ આજનો મનુષ્ય કેવો છે ખબર છે? માણસ એટલો ડરપોક છે કે સપનામાંય ડરી જાય છે, અને એ બહાદુર પણ એટલો છે કે જ્યારે જાગતો હોય ને ત્યારે ભગવાનથી પણ નથી ડરતો. હવે આ વાતમાં તમારે કે મારે એકબીજા સાથે વાત નથી કરવાની, આપણે વાત કરવાની છે આપણા આત્મા સાથે કે આપણે હવે આ વિશે વિચારી અને આગળ શું કરવાનું છે. બરાબર ને? એ પછી વિચારજો, પણ અત્યારે સાંભળીએ કાર્યક્રમમાં હવે પછીનું ગીત મુકેશ મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરમાં, શંકર જયકિશનનું સંગીત અને શૈલેન્દ્રની શબ્દરચના. ફિલ્મ છે સંગમ. માણીએ આ ગીત.

શ્રોતા મિત્રો, હમણાં થોડી જ વાર પહેલા આપણે માણસના સ્વભાવની વાતો કરી. માણસ છે ને, ત્યાં સુધી ઈચ્છા છે એવું તો કહી જ શકાય, ખરી વાત ને? પણ માણસની ઈચ્છાઓનો કોઈ અંત જ નથી, કારણ કે માણસ મર્યા પછી પણ સ્વર્ગે જવાની ઈચ્છા રાખે છે. તો માણસ મર્યા પછી પણ જો આવી ઈચ્છા રાખતો હોય તો જીવતા જીવ એની ઈચ્છાનો અંત નથી ને, એ સ્વાભાવિક જ છે. ઈચ્છા, અરમાન, આશા એ દરેક માણસની ઓળખ બનીને રહી જાય છે. આવા જ મતલબનું અને આવા જ કંઈક શબ્દનું ગીત હવે સાંભળવાનું છે તલત મહેમૂદના અવાજમાં, રોશનનું સંગીત અને સત્યેન્દ્રના શબ્દો. ફિલ્મ છે અનહોની. તો સાંભળીએ આ ગીત.

શ્રોતા મિત્રો, માણસ છે તો એની ઈચ્છાઓ છે, અને માણસની સૌથી મોટી અને સૌથી પ્રાથમિક ઈચ્છા કઈ હોઈ શકે? એ છે પ્રેમની, લાગણીની. માણસ હંમેશા માટે પ્રેમનો ને લાગણીનો ભૂખ્યો રહ્યો છે. કહે છે ને કે લાગણીનું તો છે ઘાસ જેવું, એ ત્યાં ઉગી નીકળે જ્યાં હોય ભીનાશ જેવું. જ્યાં ભાવની ભીનાશ છે ને ત્યાં લાગણીનો છોડ ચોક્કસથી ઉગી નીકળે છે. પણ સંબંધોમાં આ લાગણી તો જ ટકે કે જો હું અને તું ન હોય. એવું કહેવાય છે ને કે હું ને તું થયા પછી સંબંધનો બોજ ઉંચકાતો નથી, પણ જ્યાં સુધી આપણેની વાત છે ત્યાં સુધી જિંદગીનો ભાર વર્તાતો નથી. તો બસ હું ને તુંની મમત મૂકી અને આપણેમાં રાચીએ અને જિંદગીમાં આપણાઓ તરફથી મળતા પ્રેમને હંમેશા માટે માણતા રહીએ. આવી જ સરસ પ્રેમલભીની વાત કરી છે હવે પછીના ગીતમાં ઇન્દિવરજીએ તેમની શબ્દરચના દ્વારા. કલ્યાણજી આનંદજીનું સંગીત અને મુકેશના સ્વરમાં સાંભળીએ દુલ્હા દુલ્હન ફિલ્મનું આ ગીત.

આટલા સુરીલા સુમધુર ગીતો દ્વારા આજે આપણે આલા દરજ્જાના કલાકાર એવા રાજ કપૂરજીને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છીએ. તો એમના જ પર ફિલ્માવાયેલું હવે પછીનું ગીત સાંભળીએ, લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરમાં, શંકર જયકિશનનું સંગીત અને શૈલેન્દ્રના બોલ. ફિલ્મ છે એક દિલ સો અફસાને.

फिर सुबह होगी। આ ફિલ્મનું મુકેશના સ્વરમાં આપે ગીત સાંભળ્યું, જેના શબ્દ હતા સાહિર લુધિયાનવીના અને સંગીત હતું ખયામનું. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ મુકેશનો જ સ્વર રોશનના સંગીતમાં અને સાહિર લુધિયાનવીની શબ્દરચનામાં. ફિલ્મ દિલ હી તો હૈ.

આકાશવાણીના રાજકોટ કેન્દ્રના પ્રસારણમાં આપ અત્યારે માણી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. અને આ કાર્યક્રમમાં અભિનેતા રાજ કપૂર પર ફિલ્મ આવેલા ગીતો આજે આપણે માણી રહ્યા છીએ એમની પુણ્યતિથિ નિમિત્તે. મિત્રો, હવે સાંભળવાનું છે રાજ કપૂરનું એક ગીત જે છે ફિલ્મ જાગતે રહોમાંથી. ગીતના શબ્દો છે, જિંદગી ખ્વાબ હૈ. ભાઈ, ખ્વાબ કે સપના કોને ન હોય, પણ સપના ખરેખર કોને કહેવાય ખબર છે? જે ઉગી નીકળે ને એને સપના કહેવાય, કારણ કે એને આપણે વાવ્યા હોય છે અને વાવીએ તો જ એ ઉગી નીકળે. અને જે સપના નથી ઉગી નીકળતા ને એને વાવ્યા નહીં પણ દાટ્યા કહેવાય. તો બસ આવા હંમેશા આપણા જીવનમાં ઉગી નીકળે એવા સપનાઓ વાવતા રહીએ અને હવે આગળનો કાર્યક્રમ માણતા રહીએ. સાંભળીએ મુકેશના સ્વરમાં, સલીલ ચૌધરીની સંગીત રચનામાં અને સલીલ ચૌધરીની સંગીત રચના અને શૈલેન્દ્રના શબ્દોમાં જાગતે રહો ફિલ્મનું આ ગીત.

શ્રોતામિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ અને સાંભળીએ કમાર જલાલાબાદીની શબ્દરચનામાં કલ્યાણજી આનંદજીનું સંગીત. આ ગીત છે ફિલ્મ ચલિયાનું, જેણે ગાયું છે મુકેશે. સાંભળીએ આ ગીત.

શંકર જયકિશન અને શૈલેન્દ્ર, સંગીત અને શબ્દની આ જોડીમાં સાંભળીએ મુકેશનો સ્વર. ફિલ્મ છે કન્હૈયા.

શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંત તરફ જતા આ કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળીએ મુકેશ, લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં. અને ફરીથી સંગીત અને શબ્દમાં શંકર જયકિશન અને શૈલેન્દ્રનો યુગલ. ફિલ્મ છે જિસ દેશ મેં ગંગા બહેતી હૈ, માણીએ આ ફિલ્મનું ગીત.

શ્રોતા મિત્રો, આ ગીતની સાથે જ દિગ્ગજ કલાકાર રાજ કપૂરને સુરીલી શ્રદ્ધાંજલિની સાથે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન અહીંયા આપણે પૂરો કરીએ. ફરીથી આ કાર્યક્રમમાં આવતીકાલે મળીશું આવાજ સુરીલા ગીતોની સાથે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સવારના 10:30નો સમય થયો છે. હવે સાંભળીએ કાર્યક્રમ વય વંદના, જેમાં આજે મારું શિક્ષણ કાર્ય આ વિષય પર સાંભળીએ વિનોદભાઈ પંડ્યા સાથેની મુલાકાત.

આકાશવાણી રાજકોટ વય વંદના પ્રૌઢાવસ્થા વટાવીને જીવન સંધ્યાની ઉંમરે પગ મૂકતા મુરબ્બીઓનો કાર્યક્રમ વય વંદના

0: વૈવંદના કાર્યક્રમ સાંભળતા વડીલ મિત્રોને દીપ્તિ વંકાણીના નમસ્કાર. વડીલ મિત્રો, આજે આપણી સાથે સ્ટુડિયોમાં જે મહેમાન ઉપસ્થિત છે એનો પરિચય પણ હું નહીં આપું, એમના વિશે કાંઈ જ હું નહીં બોલું. આપણે એમની પાસેથી જ એમના વિશે જાણીએ અને તેમનો પરિચય મેળવીએ. તો વડીલશ્રી, જે આપ અત્યારે અમારી સાથે ઉપસ્થિત છો, તો સૌપ્રથમ તો આપનો પરિચય આપો.
1: નમસ્કાર, મારું નામ વિનોદ પંડ્યા. મારી ઉંમર અત્યારે 70 વર્ષની છે. મારું જન્મસ્થળ અમરેલી, પણ મૂળ વતન મારું રાજકોટ હું ગણું છું. હાલમાં શિક્ષક તરીકેનું શૈક્ષણિક કાર્ય પૂર્ણ કર્યા પછી વય મર્યાદાને અંતે હું એક નિવૃત્ત શિક્ષક તરીકે કામ કરું છું.
0: એટલે અત્યારે તમે શિક્ષકમાંથી નિવૃત્તિ તમને વય મર્યાદાના કારણે મળેલી છે અને નિવૃત્તિ સમય પસાર કરી રહ્યા છો.
1: બિલકુલ.
0: તો શિક્ષક એક ખૂબ જ સારી કારકિર્દી છે અને સમાજને કંઈક આપવા માટેનું એક ખૂબ જ સારો વ્યવસાય પણ કહી શકાય. પણ આ પહેલા તમારા ભણતર માટે અથવા તો તમારી પોતાની શૈક્ષણિક કારકિર્દી વિશે થોડું કંઈ માહિતી આપશો?
1: મેં પ્રાથમિક શિક્ષણની શરૂઆત રાજકોટથી કરેલી, પરંતુ મારા પિતાશ્રી મામલતદાર હતા, પરિણામે સમયાંતરે તેમની બદલીઓ થતા મેં અલગ અલગ ગામ અથવા તો શહેરમાં પ્રાથમિક શિક્ષણ લીધું, જેમાં હું રાજકોટ, પડદરી, મોરબી

0: માળિયાહાટીના અને લખપત કચ્છ સુધી પણ મારો અભ્યાસ થયેલો,
1: એટલે કે સૌરાષ્ટ્ર કચ્છ આખું આવરી લીધું એમ કહી શકાય.
0: બરાબર છે. પણ એ સમયે ધોરણ 11 મેટ્રિક ગણાતું અને 11મું વર્ષ ગણાતું, એટલે એના અભ્યાસક્રમ માટે પછી મારા માતુશ્રી સાથે અમે રાજકોટ જ સેટ થયા અને ધોરણ 11 મેં સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટથી પૂર્ણ કર્યું. અને પૂર્ણ કર્યા પછી મેં વિજ્ઞાન પ્રવાહ પસંદ કરતા રાજકોટની વિરાણી સાયન્સ કોલેજમાં પ્રવેશ લીધો. અહીં સુધી કોઈ કારકિર્દી અંગેનો વિચાર ન હતો, પણ SYBSEમાં જ્યારે મારે પ્રવેશ લેવાનો થયો ત્યારે મેં કોટક સાયન્સ કોલેજમાં પ્રવેશ લીધો અને વનસ્પતિ શાસ્ત્ર વિષય સાથે મેં BSE પસાર કર્યું.
1: એટલે BSEમાં તમારો મુખ્ય વિષય વનસ્પતિ શાસ્ત્ર એટલે કે બોટની હતો.
0: બોટની હતો.
1: તો પછી સ્નાતક કક્ષા પછી આગળ તમારું એજ્યુકેશન કયા પ્રકારનું રહ્યું?
0: સ્નાતક પછી મેં અનુસ્નાતક પણ વનસ્પતિ શાસ્ત્રમાં કર્યું અને ત્યારબાદ મેં BEDની કારકિર્દી મેળવી અમદાવાદ BJ કોલેજમાંથી. નસીબની વાત એ હતી કે જેવી મેં BEDની પરીક્ષા પાસ કરી કે તરત જ મને એક શિક્ષક તરીકેની નોકરી પ્રાપ્ત થઈ ગઈ. એ સમય હતો 1979નો. રાજકોટની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં એ સમયે ખાસ વિજ્ઞાન શિક્ષકની ભરતી કરવામાં આવવાની હતી અને એમાં મારું પસંદગી થઈ અને હું રાજકોટ શાળા નંબર 1, જેને એ સમયે કિશોરસિંહજી કહેવાતી, એ શાળામાં હું પ્રાથમિક શિક્ષક તરીકે જોડાયો.
1: એટલે MSc BEd કરી અને તરત જ આપ શિક્ષક તરીકેની કારકિર્દીની શરૂઆત થઈ ગઈ.
0: યસ, બરાબર છે.
1: તો પછી આ શૈક્ષણિક કારકિર્દી તમે જે તમારી પૂરી કરી, તો શિક્ષક તરીકે તો તમે ખૂબ જ વહેલા તમારી કારકિર્દીની શરૂઆત કરી દીધી હતી, તો આ દરમિયાનના તમારા અનુભવો કાંઈ કે એક શિક્ષક તરીકેના તમને કોઈ અનુભવો થયેલા હોય વિદ્યાર્થીઓ માટેના વિષયો માટેના, તો એના વિશે થોડી માહિતી આપશો?
0: પ્રાથમિક શિક્ષકમાં 6-1માં સર્વિસ કર્યા પછી મને તરત હાયર સેકન્ડરી વિજ્ઞાન પ્રવાહમાં મોરબી ખાતે પણ એક તક મળી, એમાં હું જોડાયો અને ત્યાંથી જ્યારે હું રાજકોટ આવ્યો ત્યાં સુધી મારામાં કોઈ ખાસ એવી જેને કહીને વિશેષતાઓ ન હતી, પણ રાજકોટ આવ્યા પછી મારો વિષય વનસ્પતિ શાસ્ત્ર હતો અને અભ્યાસક્રમના કેટલાક મુદ્દાઓ પણ વનસ્પતિ શાસ્ત્રને લગતા આવતા, એમાં મેં ઊંડાણપૂર્વક રસ લેવાનું શરૂ કર્યું અને આ પ્રવૃત્તિ કેમ લાઈવ બને એની માટે એક મેં એવો નિશ્ચય કરેલો કે વર્ગ કાર્યની પૂર્ણ તૈયારી કર્યા વગર ક્યારેય પણ વર્ગમાં જવું જ નહીં.
1: બરાબર.
0: અને એ સમય દરમિયાન આપણા ગુજરાત રાજ્યમાં કેટલીક શૈક્ષણિક શિબિરોની સાથે સાથે પ્રાકૃતિક શિક્ષણ શિબિરો પણ શરૂ થઈ. આ શિબિરોમાં ખાસ કરીને શરૂઆત મેં પિરોટન ટાપુ પરથી કરી, ત્યારબાદ ગીર, હિંગોળગઢ, બરડા, સકરબાગ આ બધા સ્થાનો ઉપર હું એક કેમ્પર તરીકે એટલે કે શિબિરાર્થી તરીકે જોડાયો અને ત્યાંની જૈવ વિવિધતાનો અભ્યાસ મેં મારી રીતે કર્યો. એ વન વિભાગને પણ એટલો બધો પસંદ પડ્યો કે મને વન વિભાગના એક રિસોર્સ પર્સન તરીકે કામ આપવાની તક પણ મળી.
1: એટલે આમ કહેવાય છે ને કે એક શિક્ષક છે એ કાયમી ધોરણે વિદ્યાર્થી જ રહે છે, કે દરેક વખતે એને નવું નવું શીખવું જ પડે છે પોતાની આતુરતા માટે પણ, પોતાના શોખ માટે પણ અને પોતાના વિદ્યાર્થીઓ માટે પણ. સતત શિક્ષક છે એ શીખતો જ રહે છે. તો આપે કહ્યું કે આપની કારકિર્દી દરમિયાન આપે ઘણું બધું નવું નવું જાણ્યું, શીખ્યું. તો હવે જ્યારે તમે નિવૃત્ત થઈ ગયા છો, તમારી જે નિયમિત જે કારકિર્દી છે એમાંથી અત્યારે નિવૃત્તિનો સમય પસાર કરો છો, તો આ પસાર કર્યા પછી અત્યારે તમે શું પ્રવૃત્તિ કરી રહ્યા છો?
0: હાલમાં વિશેષ તો કાંઈ નથી કરતો, પણ જેને કહીને કે વન વિભાગની પ્રાકૃતિક શિક્ષણ શિબિરો તો ચાલે જ છે, એમાં જ્યારે પણ મને જવાનું થાય ત્યારે હું ચોક્કસ ત્યાં જાઉં છું અને વિદ્યાર્થીઓને વર્ગખંડના કાર્ય કરતાં વનખંડનું કાર્ય કઈ રીતે થાય એ ધ્યાનમાં રાખી ખાસ કરીને વૃક્ષનો પરિચય, વન્ય પ્રાણી એની વર્તણૂક શું શું હોય, આપણે કઈ રીતે એની શિસ્ત જાળવવી જોઈએ, પક્ષી નિરીક્ષણ કેમ કરાય એની માટે પણ આપણે કેટલીક ઇક્વિપમેન્ટ્સ અથવા તો શું શું જરૂરિયાત હોય, આપણી પોતાની શિસ્ત પણ શું હોઈ શકે, એવી બાબતોથી વાકેફ કરી જેમ બને એમ

0: વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં રસ લેતા થાય એવો એક પ્રયત્ન કર્યા કરું છું.
1: એટલે વિદ્યાર્થીઓને પ્રકૃતિમાં રસ લેતા કરતા કરતા તમને પોતાનામાં પણ કોઈ ફેરફાર લાગે છે કે તમારા પોતાના વ્યક્તિત્વમાં પણ આ કારણોથી કંઈ ફેરફાર આવેલો છે?
0: ઘણો બધો ફેરફાર આવ્યો. જે શરૂઆતમાં હું હતો એની કરતાં શિક્ષક તરીકે અને ખાસ કરીને આ રિસોર્સ પર્સનની સેવા આપવાની થઈ ત્યારબાદ મારું વાંચન ખૂબ વધ્યું અને વાંચન વધતાની સાથે સાથે અનેક મેં જેને કહીને સંદર્ભ પુસ્તકો વસાવ્યા. આજે મારી પાસે સારી એવી મારી પોતાની અંગત લાઇબ્રેરી છે અને એમાંથી સંદર્ભ સાહિત્ય લઈ અને હું જે કેટલીક બાબતોનો ઉલ્લેખ કરું છું એનું પરિણામ એ મારું વાંચન જ છે. એટલે એક સારા જેને કહીને વાચક તરીકે પણ હું એસ્ટાબ્લિશ થયો અને એક સારા શિક્ષક તરીકે પણ એસ્ટાબ્લિશ થયો.
1: એટલે આમ તો વાંચન છે એ જ સાચી પ્રવૃત્તિ છે કે કાંઈ પણ તમારે તમારી જાતમાં ઉમેરો કરવો છે તો એ વાંચન થકી થઈ શકે. અને આપ તો ઘણી બધી અલગ અલગ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છો, ભલે આપને ગમતી અને શોખની જ પ્રવૃત્તિઓ છે, છતાં પણ આ બધી જ પ્રવૃત્તિઓમાંથી કોઈ એવી એક પ્રવૃત્તિ ખરી કે જેના કારણે તમને એમ લાગેલું કે નહીં આ જ મારો જીવનનો ઉદ્દેશ્ય હતો, મને આ જ કામ કરવાની ખૂબ મજા આવી ગઈ, તો એવી કઈ પ્રવૃત્તિ છે?
0: એની માટે તો હું એવું કહીશ કે વર્ગખંડની અંદર શિક્ષણ કાર્ય કરવું એ મારા માટે એક ઉત્તમ પ્રવૃત્તિ હું ગણું છું. કારણ કે હું ક્યારેય પૂર્વ તૈયારી વગર વર્ગખંડમાં ગયો નથી અને આખો તાસ કઈ રીતે લેવાય, કારણ કે હાયર સેકન્ડરીમાં 45 મિનિટનો તાસ હોય તો કયા તબક્કે મારે શું બોલવાનું છે, કયો ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. એમાં ખાસ મારી વિવિધતા એ રહી કે હું કલર ચોકસ્ટિકથી બધા ડાયાગ્રામ ડ્રો કરતો. દાખલા તરીકે કોઈ એક વનસ્પતિનો છોડ હોય તો એ કલર ચોકસ્ટિકથી ડ્રો કરી અને વિદ્યાર્થીઓ પણ પોતે કઈ રીતે દોરે એ એમને શીખવતો. ઉપરાંત દરેક સ્થળની જૈવ વિવિધતા અલગ અલગ હોય છે, એટલે જ્યારે વન વિભાગની આયોજિત પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં હોઈએ, દાખલા તરીકે પિરોટન હોઈએ, તો ત્યાં દરિયાઈ જીવસૃષ્ટિ વધારે છે, તો એમાં ઓક્ટોપસ છે, પફરફિશ છે, એને કઈ રીતે સમજવા, કઈ રીતે જોવા, એને કઈ રીતે હેન્ડલ કરવા, આપણે પકડવાય કે નહીં, એની શું કાળજી રાખવી. અને જો વન વિભાગની કોઈ બીજી શિબિર હોય તો એમાં વૃક્ષની ઓળખ કઈ રીતે કરવી, એની કેટલીક કી પોઈન્ટ હોય છે જે મેં અંગત રીતે વિકસાવેલી અને જેના આધારે વિદ્યાર્થીઓને તુરંત સમજાય અને બહુ લાંબુ એને સમજવું ન પડે, ગોખવું ન પડે, એ રીતે હું તૈયાર પણ થયો.
1: એટલે વિનોદભાઈ, એટલે જેવું કહેવાય છે કે જો તમારો શોખનો વિષય એ જ તમારી કારકિર્દી હોય તો તમે સૌથી વધારે કાંઈ પણ કરી શકો. જેમ કે તમને વનસ્પતિ શાસ્ત્રમાં આટલો બધો શોખ છે અને એ જ તમારી કારકિર્દી છે તો જ તમે આટલા ઊંડા ઉતરી અને એમાં પણ નવું નવું નવું કાંઈક એવું શોધી શકો કે જેથી કરીને વિદ્યાર્થીઓને પણ મજા આવે. તો તમારી શિક્ષક તરીકેની જે પ્રવૃત્તિ છે એ સૌથી વધારે તમારા માટે આત્મસંતોષકારક રહી એવું કહી શકાય ને?
0: ચોક્કસ.
2: વડીલ મિત્રો, આપણે અત્યારે નિવૃત્ત શિક્ષક વિનોદભાઈ પંડ્યાના તેમના શિક્ષણ કાર્યના અનુભવો સાંભળી રહ્યા છીએ. આ વાતથી આગળ વધારીએ તે પહેલા સાંભળીએ એક પ્રકૃતિ પ્રેમીઓનું ગીત.

0: વિનંતભાઈ, આપની સાથે વાતો કરતા કરતા ખૂબ માહિતી મળી રહી છે અને ઘણું બધું જાણવા મળી રહ્યું છે. તો હવે આપને પ્રાકૃતિક વસ્તુઓમાં શોખ છે, પ્રાકૃતિક વાતાવરણ સાથે તમે જોડાયેલા છો, તો કઈ રીતે એવું શું કરવાથી જે વિદ્યાર્થીઓ છે, આજના વિદ્યાર્થીઓ અથવા જે તમારા વિદ્યાર્થીઓ હતા, એ પણ આ બધી પ્રવૃત્તિઓમાં જોડાય, તો એવી કઈ વસ્તુ કરી શકાય?
1: એને માટે પ્રયોગશાળા જે હતી મારી શાળાની અંદર, એની અંદર વનસ્પતિ શાસ્ત્ર જ્યારે શીખવાનું આવે તો દરેક વનસ્પતિ મેં એના માટેનો એક ખાસ ગાર્ડન બનાવેલો. હું સાદું ઉદાહરણ આપું તો ધોરણ 12 વિજ્ઞાનના વિદ્યાર્થીને ડુંગળીની અંદર ખોરાક સંચિત થાય છે એવું એક એકમ આવે, તો આજના વિદ્યાર્થીઓને ડુંગળી કેમ ઉગે, કઈ રીતે એ પ્રાપ્ત થાય, એવી બહુ ઓછો ખ્યાલ હોય છે. તો પહેલાં હું ડુંગળીનું વાવેતર કરું અને એની અંદર જ્યારે ખોરાક

0: એની અંદર ખોરાક સંચિત થાય છે એવો એક એકમ આવે. તો આજના વિદ્યાર્થીઓને ડુંગળી કેમ ઉગે, કઈ રીતે પ્રાપ્ત થાય એવી બહુ ઓછો ખ્યાલ હોય છે. તો પહેલાં હું ડુંગળીનું વાવેતર કરું અને એની અંદર જ્યારે ખોરાક સંચિત થાય ત્યારે જ એકમ હું ભણાવું, અને જ્યારે એકમ ભણાવવાનો થાય ત્યારે હું એને ગાર્ડનમાં લઈ જઈ કુંડામાંથી ડુંગળી બહાર ખેંચીને બતાવું કે અહીંયા જુઓ ખોરાકનો સંચય થયો છે અને એ વનસ્પતિનું પર્ણ છે. આમ દરેક વનસ્પતિ માટે મેં લગભગ 400 થી 450 કુંડા બનાવેલા જીવંત વનસ્પતિઓના, કે જે 12-11 વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં આવતા, એટલે પ્રત્યક્ષ જોઈ અને જો શીખે તો એ સારી રીતે બરાબર સમજી શકે, યાદ રહે. આમ શૈક્ષણિક કાર્યની સાથે સાથે મેં એક ગાર્ડનિંગની પ્રવૃત્તિમાં પણ તેમને જોડ્યા. ઉપરાંત 12 અંદર વનસ્પતિ વર્ગીકરણની સાથે સાથે પ્રાણી વર્ગીકરણ પણ આવે, એટલે અમીબાથી માંડી અને માનવી સુધીની કક્ષા કઈ રીતે વિકાસ પામી એમાં અલગ અલગ ઘણા બધા પ્રાણીઓ આવે છે. એમાં મોટાભાગના પ્રાણીઓ દરિયાઈ પ્રાણીઓ છે, જેમ કે ઓક્ટોપસ છે, કરચલા છે, ફિશ છે, સમુદ્ર ફૂલ છે, જેલીફિશ છે, સ્નાનવાદળી છે. આ બધાનો અભ્યાસ થઈ શકે એટલે એના માટે મેં મારી શાળાની જ પ્રાકૃતિક શિક્ષણ શિબિરોનું આયોજન કર્યું અને એમને હું દર વર્ષે નરારા ખાતે લઈ જતો અને એમને રૂબરૂ પ્રત્યક્ષ જીવંત પ્રાણી બતાવીને કહેતો કે જુઓ આ સ્નાનવાદળી છે, આ કરચલો છે, એની કઈ કેરેક્ટરિસ્ટિક છે અથવા તો કઈ ખાસિયત છે, જેથી કરીને એક વિદ્યાર્થીઓને અભ્યાસનો એક આનંદ આવતો, અભ્યાસ બોજો ન લાગે એ રીતે એને તૈયાર કરવામાં અમે ખાસ ફાળો આપ્યો.
1: હા, એ તો ખૂબ જ સાચી વાત છે કે જો માત્ર થિયરી વાંચી અને વિદ્યાર્થી તૈયાર થાય છે તો એક ગોખણ્યું જ્ઞાન એના જેવું થઈ જાય છે. જો એની સામે પ્રત્યક્ષ બતાવવામાં આવે તો ખૂબ જ સરસ રીતે બધું જ યાદ રહે છે. ને આપે ખરેખર ખૂબ જ સરસ રીતે તમારા વિદ્યાર્થીઓને તૈયાર કરેલા કહેવાય. હવે હમણાં આપે કહ્યું કે આપ ખૂબ જ બધી પ્રાકૃતિક શિબિરોમાં ભાગ લીધેલો છે, અથવા તો એક શિબિરાર્થી તરીકે અને એક લીડર તરીકે રિસોર્સ પર્સન તરીકે ગયેલા છો, તો કઈ કઈ જગ્યાએ આપે શિબિર કરી?
0: ખાસ કરીને અમે ગુજરાત રાજ્યની મોટાભાગની શિબિરો કરી. મારી શિબિરની શરૂઆત પિરોટન ટાપુ ઉપરથી થઈ. એ સમયે જ્યારે WWF હતું એમનું સંચાલન એ કરતું અને માનનીય શ્રી લવકુમાર સાહેબ એના ખાસ સંચાલક રહેતા. એમની પણ એક ખાસિયત હતી, એ તમામ બાબતો શિસ્તબદ્ધ રીતે શીખવતા, તો એમનો પણ કેટલાક ગુણ મારામાં આવ્યા. પિરોટન પછી નરારા છે, ઓખા છે, પોશિત્રા છે, આ દરિયાઈ વિભાગ છે કે જ્યાંથી દરિયાઈ જીવસૃષ્ટિ આપણને શીખવા મળે. ખીજડીયા પણ જવાનું થયું કે જે આપણી બર્ડ સેન્ચ્યુરી છે, કે જે વેટલેન્ડ બર્ડ્સ માટે બહુ પ્રખ્યાત છે અને તાજેતરમાં જ આપણને ખ્યાલ છે એમ એ રામસર સાઇટ તરીકે જાહેર થઈ છે, પ્રોટેક્ટેડ એરિયા છે. તો ખીજડીયા જવાનું થયું ત્યારે ખાસ તો પક્ષી નિરીક્ષણમાં પણ મેં ખાસ રસ કેળવ્યો. આ ઉપરાંત સાસણ, બરડા, હિંગોળગઢ અને શક્કરબાગ જેવા સ્થળોએ અલગ અલગ રીતે જ્યારે પણ તક મળી ત્યારે શિબિરમાં ભાગ લીધો, એક શિબિરાર્થી તરીકે અને છેવટે એક રિસોર્સ પર્સન તરીકે.
1: એટલે આમ જોઈએ તો ગુજરાતના મોટાભાગના વિસ્તારને આપે આવરી લીધો કહી શકાય. એટલે ગુજરાત આમ તો બધી રીતે સમૃદ્ધ જ છે, તેમ છતાં પણ આ બધા જ સ્થળમાંથી આપને એવું કયું સ્થળ છે કે જ્યાં વારે ઘડીએ કદાચ જવાનું થાય તો પણ તમને જવું ગમે?
0: મારે માટે આવું કોઈ પણ સ્થળ છે ને એ અગત્યનું છે, પણ એક બાબત છે, દરેક સ્થળની બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતા અલગ અલગ હોય છે. જેમ કે હિંગોળગઢ જો જઈએ તો ઇટ્સ એ ડેસિડ્યુઅસ ટ્રાઈ સ્પાઇની ફોરેસ્ટ, એટલે કાંટાળું સૂકું જંગલ છે, પણ એના પંખીઓ છે, એના સરીસૃપો છે, એના સસ્તન પ્રાણીઓ છે, એ થોડા અલગ પડે. સાસણની અંદર જઈએ તો એ પણ ડેસિડ્યુઅસ ડાય ફોરેસ્ટ છે, પણ એમાં કેટલાક રિવેરાઇન પેચ છે, એટલે કે જે નદીઓ છે એના કાંઠાના કેટલાક વિસ્તારો કાયમી લીલા રહેતા હોય, પરિણામે એની ડાયવર્સિટી અલગ છે. દરિયાકાંઠે જઈએ તો એની વિવિધતા પણ અલગ છે, કારણ કે ભરતી ઓટલો સમય આપણને જાળવવો પડે અને એ સમય પ્રમાણે આપણે પ્રાણીઓનું અવલોકન કરી શકીએ. આમ અગત્યની કોઈ એક સ્થળની બાબત હું ન કહું, મારા માટે દરેક સ્થળ અગત્યના છે એવું હું માનું છું.
1: એટલે ગમે ત્યાં જવા મળે આપ તૈયાર જ રહો છો.
0: બિલકુલ.
1: તો આ પર્યાવરણ આપની

0: બધી જ પ્રવૃત્તિ છે કે ભલે કારકિર્દીની દ્રષ્ટિએ પણ પર્યાવરણલક્ષી છે. તો કારકિર્દી સિવાય પણ પર્યાવરણલક્ષી આપ બીજી કોઈ પ્રવૃત્તિ કરો છો?
1: નિવૃત્ત થયા પછી ખાસ કંઈ હતું નહીં, પણ એ સમય દરમિયાન મેં ફૂલછાબની અંદર પંખી પરિચય નામની એક શ્રેણી ચલાવી કે જેમાં હું સ્થાનિક પક્ષી, સ્થાનિક પ્રવાસી પંખી અને ઋતુ પ્રવાસી પંખી છે એના લગભગ મેં 200-250 આર્ટિકલ લખ્યા. આમ હું એક કોલમિસ્ટ તરીકે એસ્ટાબ્લિશ થયો. પછી મને પણ એવું લાગ્યું કે આ સફિશિયન્ટ છે, કારણ કે ભારતની બહારના પક્ષીઓ વિશેની માહિતી આપી એ યથાયોગ્ય નથી. એટલે મારી ઈચ્છાથી જ મેં કોલમ બંધ કરાવી. પણ તંત્રી સાહેબનો એવો એક આગ્રહ હતો કે આટલું બધું સારું લખાયું છે તો હવે કોઈ બીજા વિષય ઉપર લખો. તો હાલમાં બુધવારે નિસર્ગ નામની એક કોલમ મારી ચાલે છે ફૂલછાબ દૈનિક પત્રમાં, અને રવિવારની દૈનિક પત્રમાં મધુવન પૂર્તિની અંદર વન વિહાર નામની એક કોલમ ચાલે છે. એટલે અઠવાડિયામાં બે કોલમ લખવાની થતી હોય તો એને માટેનું વાંચન કરવું પડે અને એનું સંકલન કરી અને પ્રજા સમક્ષ કઈ રીતે એને મુકાય એનું જેને કે યોગ્ય લેખન કાર્યમાં હું અત્યારે બિઝી રહું છું.
0: ખૂબ જ સારું કાર્ય કરો છો આપ વિનોદભાઈ, અને એટલે જ કહેવાયું છે કે સારો લેખક એ જ બની શકે કે જે સારો વાચક હોય. અને તમે પહેલેથી જ કહ્યું છે કે ખૂબ જ વાંચો છો, અને અત્યારે આવું સારું સારું અત્યારના વિદ્યાર્થીઓમાં પણ અને લોકોમાં પણ જ્યારે વાંચન ઘટતું જાય છે ત્યારે આટલી બધી વસ્તુ ભેગી કરી અને એક જગ્યાએ આપો છો એ પણ ખૂબ જ અગત્યનું છે. હવે આટલી બધી પ્રવૃત્તિઓ સાથે જ્યારે આપ જોડાયેલા છો ત્યારે અલગ અલગ પ્રકારના કોઈ પણ પુરસ્કાર, સન્માન કે કંઈક ઇનામ પણ તમને મળેલા છે એવી માહિતી મને મળી છે, તો એના વિશે થોડી માહિતી આપશો?
1: નહીં, ખાસ કોઈ એવા વિશિષ્ટ ઓલા નથી, પણ દાખલા તરીકે પર્યાવરણલક્ષી કોઈ વર્કશોપ હોય, કાર્યશાળા હોય, તો એમાં મેં ચોક્કસ ભાગ લીધો હોય અને એમાં મારી સમજ પ્રમાણેના મેં સૂચનો કર્યા હોય, પ્રોજેક્ટ રજૂ કર્યા હોય, વાર્તાલાપો આપ્યા હોય, એ પ્રમાણપત્રો મને પ્રાપ્ત થયા છે ઘણા બધા, ગણી ન શકાય એટલા બધા છે. પણ સૌથી વધારે સારું કહું તો હાલમાં ગુજરાત રાજ્યની જે શાળાઓ છે એના વિદ્યાર્થીઓમાં પર્યાવરણલક્ષી જાગૃતિ આવે એટલે ઇકો ક્લબ ચાલે છે. આ ઇકો ક્લબ જે છે એમાં રાજકોટ જિલ્લાની શાળાઓમાં જે ઇકો ક્લબ ચાલે છે એના સંકલનકાર તરીકે પણ હું અત્યારે ફરજ બજાવું છું, અથવા તો જેને કહીને કાર્ય કરું છું. આ મારું પુરસ્કાર છે.
0: એ સૌથી અગત્યનો પુરસ્કાર છે, કારણ કે અત્યારે પર્યાવરણ બચાવવો ખૂબ જ મહત્વનું છે, અને આજની પેઢી જો તૈયાર થશે તો ભવિષ્યનું પણ નિર્માણ થશે. તો આજની પેઢી માટે જે પર્યાવરણલક્ષી આપ પ્રવૃત્તિ કરો છો એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે. વિનોદભાઈ, આપ અમારા સ્ટુડિયોમાં આવી અને ખૂબ જ સરસ માહિતી અમારા વડીલોને આપી, અમારા શ્રોતા મિત્રોને આપી, એ બદલ આકાશવાણી વતી અને અમારા શ્રોતા મિત્રો વતી અમે આપનો આભાર માનીએ છીએ. આભાર,
1: નમસ્કાર.
0: વડીલ મિત્રો, અત્યારે આપ સૌ વિનોદભાઈ પાસેથી તેમના શિક્ષણ કાર્યના અનુભવો અને નિવૃત્ત જીવનની તેમની પ્રવૃત્તિ વિશે વાતો સાંભળી રહ્યા હતા, અને હવે કાર્યક્રમની સમયમર્યાદાના કારણે આ વાતચીતને અહીં સમાપ્ત કરવાની દીપ્તિ વંકાણીને અનુમતિ આપશો.

આકાશવાણી રાજકોટ વય વંદના પ્રૌઢાવસ્થા વટાવીને જીવન સંધ્યાની ઉંમરે પગ મૂકતા મુરબ્બીઓનો કાર્યક્રમ વય વંદના.

0: શ્રોતા મિત્રો, કાર્યક્રમ વય વંદના જે અંતર્ગત હમણાં જ આપે મારું શિક્ષણ કાર્ય આ વિષય પર શ્રી વિનોદભાઈ પંડ્યા સાથેની મુલાકાત માણી. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: એકવીસમી સદી એટલે ડિજિટલ યુગ.
2: આકાશવાણી રાજકોટ કેન્દ્રના બધા જ કાર્યક્રમો હવે આપ સાંભળી શકશો ડિજિટલ ક્વોલિટી સાથે.

0: એટલું જ નહીં, ડીઆરએમ રીસીવર પર આપ 3 ચેનલ સાંભળી શકશો.
1: એર નેશનલ ન્યૂઝ 24/7,
0: પ્રાઇમરી ચેનલ રાજકોટ અને
1: વિવિધ ભારતી મુંબઈ. આ માટે આપે ડીઆરએમ રીસીવર માં ફ્રીક્વન્સી 801 કિલોહર્ટઝ મેળવવાની રહેશે.
0: સવારે 5:55 થી રાત્રે 11:10 સુધી આપ માહિતી અને મનોરંજનની મજા માણી શકશો.
1: બપોરે 3:30 કલાક થી 4:30 દરમિયાન આપના ડીઆરએમ ટ્રાન્ઝિસ્ટર માં ટેક્સ્ટ મેસેજીસ સાથે કાર્યક્રમો પણ સાંભળી શકશો.
0: ડિજિટલ ક્વોલિટી, સ્પષ્ટ અવાજ, સુમધુર સંગીત અને ઘોંઘાટ રહિત પ્રસારણ સાંભળવા હવે આપની પાસે જોઈશે ડીઆરએમ રેડિયો સેટ.
1: હવે આપ આપના ઘર, ઓફિસ, દુકાન કે પછી કારમાં મુસાફરી કરતા સુમધુર આકાશવાણીના કાર્યક્રમો તેમજ દેશ અને દુનિયાની માહિતી પણ મેળવી શકશો. તો સાંભળતા રહો આકાશવાણીના વિવિધ કાર્યક્રમો.
2: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. શ્રોતા મિત્રો, અમારા હવે પછીના કાર્યક્રમો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. બસ થોડી જ ક્ષણોમાં
3: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં ઘટાડાનું વલણ, સેન્સેક્સ 125 અને નિફ્ટીમાં 60 અંક સુધીનો ઘટાડો. ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના માળખા અંગે આજે બેઠક કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ તેલંગાણાના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી. ગૃહમંત્રાલયે ઇમિગ્રેશન અને વિદેશી સુધારા નિયમો 2026ને સૂચિત કર્યા. ઇમિગ્રેશન અને વિદેશી નિયમો 2025 હેઠળ નોંધણી સમયરેખા અને અપીલ પદ્ધતિમાં મુખ્ય ફેરફાર રજૂ કરાયા. ઉત્તરપ્રદેશની આતંકવાદ વિરોધી ટુકડીએ પાકિસ્તાન સ્થિત ગેંગસ્ટર શહજાદ ભટ્ટી સાથે સાંઠગાંઠના આરોપસર આઝમગઢના એક યુવકની ધરપકડ કરી. ઇટલીમાં આજે વહેલી સવારે 6.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો. અમેરિકાએ મેક્સિકોથી દક્ષિણ કેલિફોર્નિયા સુધીની ભૂગર્ભ ટનલમાંથી 1 ટનથી વધુનો માદક પદાર્થ જપ્ત કર્યો. આજથી ઓપરેશન મ્યુઅલ હન્ટ અંતર્ગત રાજ્યભરમાં મ્યુઅલ એકાઉન્ટ સર્જિકલ સ્ટ્રાઇક થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સાબરકાંઠાના કેશરગંજ ખાતે રાત્રિસભામાં ગ્રામજનો સાથે લોકસંવાદ કર્યો. અમદાવાદની સાબરમતી નદીમાં આજથી 5 જૂન સુધી મહાસફાઈ અભિયાન. નવસારી જિલ્લામાં હોટલો અને જીઆઈડીસી વિસ્તારોમાં જિલ્લા ટાસ્કફોર્સની ટીમે દરોડા પાડી 14 બાળ કામદારોને મુક્ત કરાવ્યા. સીબીએસઈએ વિદ્યાર્થીઓ માટે ગુણની ચકાસણી અને પુનઃ મૂલ્યાંકન માટે પોર્ટલ સક્રિય કર્યું. 10 અને 12 બોર્ડની પૂરક પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-233-5500 જાહેર. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 150 તાલુકામાં વરસાદ. આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી. અને ભારત અંડર 18 હોકી એશિયા કપની અંતિમ પુલ મેચમાં આજે ચાઇનીઝ તાઇપે સામે ટકરાશે. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: 56.56 મીટર અર્થાત 846 કિલોહર્ટઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત કરીએ છીએ શ્રોતા મિત્રો સાથેના સંવાદ અને એમના પસંદગીના ગીતોથી સભર એવો ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો
1: આપકી બાતેં આપકી આવાજ
3: હેલો આકાશવાણી
1: આપકી પસંદ આપકા અંદાજ
4: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના યેલો યેલો યે બાતેં ડાયરેક્ટ કરના
1: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
0: સૌ શ્રોતા મિત્રોને તમારી રેડિયો મિત્ર હેમાંગીના નમસ્કાર. કેવું નહીં, આ કાળઝાળ ગરમીમાં એક ઠંડા પવનની લહેરકી મળી જાય ને તો જાણે કૂવો ખોદતા સોનું મળ્યા જેટલો આનંદ થાય. અને એમાં પણ જો વરસાદ પડે તો મજા જ પડી જાય. પણ શ્રોતા મિત્રો, ચોમાસું બેસવાને હજુ થોડા દિવસો બાકી છે, એટલે ત્યાં સુધી આ ગરમીમાં

0: પોતાની કાળજી રાખવાનું ના ભૂલતા, નહીતર બીમાર થશો અને વરસાદને માણી પણ નહીં શકો. અને હા, ચોમાસા પરથી યાદ આવ્યું કે હવે પર્યાવરણ દિવસ આવી રહ્યો છે, તો આપણે બનતા પ્રયાસો કરીને માત્ર એક દિવસ પૂરતું જ નહીં, પરંતુ વધુમાં વધુ દિવસ પર્યાવરણની કાળજી રાખીએ, જેથી આબોહવા પણ સચવાય અને આપણા ખેડૂત મિત્રોની ખેતી પણ. કારણ કે પર્યાવરણ સારું તો આબોહવા, અને આબોહવા સારી તો આપણે સૌ સારા. એટલે પ્રદૂષણ ના ફેલાવીએ, પર્યાવરણ બચાવીએ, અને તમારા મનપસંદ એવા ફોન ઇન કાર્યક્રમ હેલો હેલોની શરૂઆત કરીએ. હેલો હેલો
1: હેલો વેદ ભારતી,
0: કોણ વાત કરી રહ્યા છો તમે?
1: મહેશભાઈ પંજાબી.
0: મહેશભાઈ પંજાબી, ક્યાંથી વાત કરો છો?
1: હા, નડિયાદ
0: થી કરો છો. શું કામ કરો છો તમે?
1: હું મ્યુઝિક ટીચર છું, સંગીત શિક્ષક છું.
0: સંગીત ટીચર છો, તો તમે સંગીતોના માસ્ટર કહેવાવ નહીં?
1: ચાલે એવું કે.
0: તો તમે જયારે આકાશવાણી પર સંગીતો સાંભળો છો ત્યારે તમને કેવી મજા પડે છે?
1: અરે બહુ મજા પડે છે.
0: બરાબર.
1: સવારે દુઃખદ સમાચાર સાંભળ્યા. સુમન કલ્યાણપુરજી નું અવસાન થયું. સુમન કલ્યાણપુર ગાયિકા. એક ગીત છે કંકણ મેં ભગવાન પિક્ચર નું, અપને પિયા કી મેં બની રે જોગનિયા. રાજસ્થાની ટ્યુન જેવું એ ગીત છે, એ મારું ફેવરેટ ગીત છે.
0: જે તમે આજે સાંભળવા ઈચ્છો છો?
1: હા,
0: તમારું પસંદગીનું ગીત તમને સંભળાવીએ.

0: હેલો હેલો વિવિધ ભારતી.
1: હેલો હેલો, વિવિધ ભારતી પરથી હું વાત કરું છું.
0: હેલો,
1: કોણ વાત કરો છો?
0: હું સલીમભાઈ વાત કરું છું, જમાલપુર ચીપાવરમાંથી.
1: બરાબર, શું કામ કરો છો તમે?

0: હું રિક્ષા ચલાવું છું ભાઈ. બધા કાર્યક્રમ હું નિયમિત સાંભળું છું.
1: બરાબર.
0: ને બધા કાર્યક્રમ તમારા બહુ સરસ આવે છે. વર્ષોથી હું સાંભળું છું. લગભગ 40 વર્ષ કે મને વિવિધ ભારતી સાંભળતા નહીં. ને હવે 90 વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યું છે વિવિધ ભારતી. ને ઘણી બધી શુભકામનાઓ છે કે અમને તરક્કી કરતો રહે, કે અમને સારોમાં સારો મનોરંજન રાખતો રહે, અને જ્ઞાનનું આપતો રહે વિવિધ ભારતી, એવી શુભેચ્છાઓ છે એમ.
1: તમારો ખૂબ ખૂબ આભાર આટલા બધા આશીર્વાદ આપવા માટે.
0: તમારો એક સાથીદાર છે આ વિવિધ ભારતી.
1: શું વાત છે. એટલે એવું કહી શકાય કે જયારે જયારે પણ તમે સફર કરો છો, જયારે જયારે તમે રિક્ષા ચલાવો છો.
0: સાચી વાત છે. અમારે રેડિયો ચાલુ જ હોય છે રિક્ષામાં. હું સાંભળતો જ રહું છું. હેલો વિવિધ ભારતી છે, હેલો સહેલી છે, સખી સહેલી છે, ભૂલે વિસરે ગીત સવારે 7:30 વાગે આવે છે. પછી અત્યારે પાછો મનચાહી ગીત પ્રોગ્રામ ચાલુ કર્યું. એ પહેલા એ કાંતા ગુપ્તા બેન આવતા હતા, પછી અહેમદ વસી, લડ્ડુલાલ મેણા, ત્યાંથી અમે લોકો સાંભળીએ છીએ. અમારો આખો ઘર સાંભળે છે વિવિધ ભારતી.
1: શું વાત છે.
0: આટલી બધી રેડિયોની ચેનલો આવી છે, પણ વિવિધ ભારતીમાં જે મનોરંજન મળે છે ને એ બીજી કોઈ ચેનલમાં નથી મળતું. તો અમારે બીજે વિવિધ ભારતીના અલાવા કોઈ રેડિયો વાગતો જ નથી. ને અત્યારે તો ત્યારે મોબાઈલનો જમાનો છે કે લોકો મોબાઈલની એપ પર બધા ગીતો સાંભળે છે, પણ અમને આ નથી ગમતું. અમે નિયમિત રીતે રેડિયો સાંભળીએ જ છીએ.
1: તમારો ખૂબ ખૂબ આભાર.
0: ટાઈમથી ફોન લગાડું છે, આજે જઈને મારો નંબર લાગ્યો. એવી ચાલુ ગાડીમાં તો અત્યારે જો ગાડી સાઈડમાં પાર્ક કરીને વાત કરું છું તમારી જોડે.
1: એ બહુ સરસ મજાની વાત છે. તમે આના પરથી એક મેસેજ પણ લોકો સુધી પહોંચાડ્યો છે કે જ્યારે પણ તમે ફોન પર વાત કરો છો ત્યારે ખાસ કરીને તમે સાઈડમાં ઊભા રહીને વાત કરો, એના કે ગાડી ચલાવતા. એ બહુ સરસ મેસેજ તમે લોકોને આપ્યો છે.
0: જે નિયમો છે ટ્રાફિકના કે જે પણ નિયમો હોય એનું પાલન કરવું આપણા માટે બહુ જરૂરી છે. એ ફરજ છે આપણી. એક નાગરિકતાની ફરજ કહેવાય છે.
1: ચોક્કસ ચોક્કસ. અને એ વસ્તુમાં કેવું કંઈ ઓછું નથી કે તમારા રિક્ષાનું પહેલું પેસેન્જર અમારું વિવિધ ભારતી હશે અને તમારા ઘરનું સભ્ય પણ. કયું ગીત તમે સાંભળવાનું પસંદ કરશો આજે?
0: અમે બધા ગીતો સાંભળીએ છીએ અને અમારે ત્યાં વિવિધ ભારતી ચાલુ જ હોય છે. હું રિક્ષા પર સાંભળું છું, એ લોકો ઘરે સાંભળે છે.
1: શું વાત છે.
0: મારી પસંદનું એક ગીત સાંભળવાનું છે, નજર લગે ના સાથીઓ.
1: તમારો ખૂબ ખૂબ આભાર. સાંભળાવીએ તમને પસંદગીનું ગીત.

0: હેલો
1: હેલો, વિવિધ ભારતી.
0: હા, વિવિધ ભારતી માંથી વાત કરું છું.
1: બોલો, કેમ છો? મજામાં.
0: તમે કેમ છો? હું મજામાં છું.
1: હા,
0: શું નામ છે તમારું?
1: મારું નામ જાગૃતિ છે.
0: ક્યાંથી વાત કરો છો તમે?
1: અમદાવાદ.
0: અમદાવાદ થી. શું કામ કરો છો હાલ તમે?
1: હાઉ સર.
0: કેટલા સમયથી રેડિયો સાંભળો છો?
1: લગભગ ખાસા વર્ષથી.
0: બરાબર. તમે જયારે રસોઈ કરતા હશો ત્યારે પણ રેડિયો સાંભળતા જ હશો?
1: હા, મારો રેડિયો અત્યારે ચાલુ. મારી બેબી જીવની છે, એ પણ રેડિયામાં બધા જૂના અને નવા બધા સોંગ આવે ને, તો એને પણ બહુ જ સાંભળવાની આમ ઈચ્છા થાય.
0: બરાબર. કેટલા વર્ષની છે તમારી દીકરી?
1: મારી બેબી છે 22 વર્ષ.
0: 22 વર્ષની. શું વાત છે! આ વસ્તુ બહુ જાણીને આનંદ થાય કે આજનું જે યુવા વર્ગ છે એને પણ રેડિયો એટલો જ ગમે છે જેટલો તમને ગમે છે.
1: મારો રેડિયો તો શું, મારે ચાલુ જ હોય. મારી મમ્મી છે ને અત્યારે યુએસએ છે. મારી મમ્મીને મારે મારી મમ્મીને યાદમાં ઊંચી મેળી તે મારા સંતની મારી મમ્મીને સાંભળવાની ઈચ્છા હતી.
0: બરાબર.
1: મારું આ ગીત મુજે જ કેમ કે તું સારો સારો તારો નંબર લખો 110%.
0: તો તમારા મમ્મીને તમે કોઈ વાત કહેવા માંગો છો આ ગીત સાથે?
1: બહુ જ યાદ કરું છું ને, લગભગ વર્ષથી આવી જ નથી. મારી બેબીના મેરેજ હતા પણ તો એ આવી ના શકતી. એટલો મોટો પ્રસંગ હોવા છતાં પણ નથી આવી મારી.
0: તો તમારા મમ્મીને તમે કેટલો પ્રેમ કરો છો?
1: મારી મમ્મીને તો ભાઈ મારે પાંચ કઈ પણ વસ્તુ હોય તો મારી મમ્મી.
0: જાગૃતિબેન, તમારા મમ્મી આ વસ્તુ સાંભળીને બહુ જ ખુશ થશે કે એમની દીકરી એમને આટલો બધો પ્રેમ કરે છે, એને આટલું બધું મિસ કરે છે. તો એ જલ્દીથી તમારી પાસે આવશે. અને જાગૃતિબેન, તમારા મમ્મીની જે તમે ઈચ્છા પૂરી કરવા માંગો છો એ પસંદગીનું ગીત તમને સંભળાવું.

0: હેલો
1: હેલો હેલો, નમસ્કાર.
0: નમસ્તે,
1: કોણ વાત કરો છો તમે?
0: હું દીપક બોલું છું, ગાંધીનગરથી.
1: બોલો બોલો, તમે કામ શું કરો છો?
0: હું એક ન્યૂઝ એપ્લિકેશનમાં કન્ટેન્ટ રાઇટર છું.
1: બરાબર.
0: છેલ્લા અમુક સમયથી હું સાંભળતો હોઉં છું આકાશવાણી પર.
1: બરાબર. તો મને એ કહો કે અત્યારે જયારે ગાંધીનગર, અમદાવાદ દરેક જગ્યાએ ગરમીનો પ્રભાવ વધારે છે, તો ગરમી વિશે તમે શું કહેવા ઈચ્છો છો?
0: ગરમીનો ઉકળાટ તો અતિશય છે. હવે બસ વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદ આવે તો થોડીક ઠંડક થાય.
1: તો આજે તમારા પસંદગીનું કયું ગીત તમે સાંભળવા ઈચ્છો છો?
0: ગીતનું નામ છે ચલતે ચલતે યુહી કોઈ.
1: ઠીક છે, તો સંભળાવીએ તમારા પસંદગીનું આ ગીત.

0: નમસ્કાર.
1: નમસ્કાર, કોણ વાત કરો છો?
0: હું ધીરજ રબારી વાત કરું છું.
1: ક્યાંથી વાત કરો છો?
0: અમદાવાદ. અમારું ગામ છે ડેર પાટણ.
1: બરાબર.
0: હું અમદાવાદ વિવિધ ભારતી તેમજ અમદાવાદ વડોદરાનો નિયમિત શ્રોતા છું અને આકાશવાણીની 90 વર્ષની જે પ્રસારણ યાત્રા છે એમાં આકાશવાણી વિવિધ ભારતી અમદાવાદનું યોગદાન બહુ જ રહેલું છે. એમાં જૂના એનાઉન્સરીઓ, અત્યારના એનાઉન્સરીઓ, ટેકનિકલ ટીમ તેમજ વિવિધ ભારતી પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
1: તમારો ખૂબ ખૂબ આભાર.
0: આદરણીય ચેતનભાઈ જાની જે ગઈકાલે નિવૃત્ત થયા 31 તારીખે, એમને શ્રોતાઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સમયાંતરે શ્રોતાઓને એમની સેવાઓ આપશે એવી આશા રાખી હતી.
1: તમારો સંદેશ હું એમને ચોક્કસથી પહોંચાડીશ. મને પહેલા એ કહો કે તમે કામ શું કરો છો?
0: હું એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું અને સમયાંતરે આકાશવાણી સાંભળું છું, એમાં ખાસ કરીને આપણા અમદાવાદ વિવિધ ભારતી તેમજ પ્રાઇમરી ચેનલના કાર્યક્રમ.

0: બરાબર. તો આજે તમે કયું ગીત સાંભળવા ઈચ્છો છો?
1: જે 1 જૂનના જન્મ થયા હોય એમને જન્મદિવસની શુભેચ્છા આપતું કોઈ પણ ગીત હોય તો રજૂ કરશો.
0: ચોક્કસથી. તો તમને સંભળાવીએ તમારા પસંદગીનું આ ગીત.
2: हम भी अगर बच्चे होते, हम भी अगर बच्चे होते, नाम हमारा होता.

0: હેલો હેલો એક વાત કાર્યક્રમ.
1: હેલો હેલો, નમસ્કાર.
0: નમસ્કાર,
1: શું નામ છે તમારું?
0: હા, હું અમદાવાદ કર્મભૂમિ ફાર્મ હાઉસ કનુભાઈ વાત કરી રહ્યો છું. મેડમ
1: કનુભાઈ, કેમ છો તમે?
0: બસ મજામાં છે. અમદાવાદમાં કેવી ગરમી છે મેડમ?
1: અમદાવાદમાં તો કાળઝાળ ગરમી કહેવાય, બફારો પણ કહેવાય, અને ક્યાંક ક્યાંક લોકો વરસાદની પણ રાહ જોવે છે. તમને કેવી લાગે છે ગરમી?
0: મને અહીંયા ફાર્મ હાઉસમાં તો અમારે આ વાડી જેવું છે, એટલે જાડો છે, એટલે ગરમી થોડી હે ને ઓછી લાગે છે. એટલે અહીંયા હે ને ગરમી થોડી ઓછી લાગે છે, અને બધું પાણી બાણી બધું વગેરે પીવડાઈએ ને બધા જાડવાઓને, એટલે થોડી ગરમી નથી લાગતી, બહુ નથી લાગતી.
1: બરાબર. તો ફાર્મ હાઉસમાં તમે ખેતી કરો છો કે શું કરો છો?
0: હું પોતે બ્લાઇન્ડ છું, મને દેખાતું નથી, પણ એમ કે અહીંયા ફાર્મ હાઉસ વાડી છે ને, અહીંયા ત્યાં આગળ ને મારા ભાઈની અમે સાથે રહીએ છીએ બધા.
1: બરાબર. તો તમે કેટલા વર્ષોથી રેડિયો સાંભળો છો?
0: લાંબા સમયથી રેડિયોનો શોખીન છું હું, કારણ કે મારા ને 93 સાલથી હું રેડિયો સાંભળું છું મેડમ.
1: બરાબર.
0: ખાસ કરીને તમે આ પ્રોગ્રામ ચાલુ કર્યો ને, ત્યાં મને વધારે આનંદ આવ્યો.
1: શું વાત છે, તમને આનંદ આવ્યો એટલે અમને તમારા કરતા બે ગણો વધારે આનંદ આવ્યો.
0: હા હા મેડમ, મારે ગીત સાંભળવું હતું.
1: કયું ગીત સાંભળવું તમને?
0: મારે ગીત સાંભળવું હતું, લાડલા પિક્ચર નું ગીત સાંભળવું છે, અને ગીતના શબ્દ છે, તેરી ઉંગલી પકડ કે ચલા માં કે આચલ મેં પલા.
1: તો તમારું આ પસંદગીનું ગીત તમને સંભળાવીએ.

0: આ ગીત સાથે જ આજનો ફોન ઇન કાર્યક્રમ અહીંયા સમાપ્ત થાય છે. આશા રાખીએ છીએ કે આજનો આ કાર્યક્રમ સૌને ગમ્યો હશે. અને જો તમે પણ હેલો હેલો કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોવ તો દર સોમવારે સવારે 10 થી 11 વાગે અમને ફોન કરવાનું ભૂલતા નહીં. ફોન કરવા માટે અમારો નંબર નોંધી લેશો 079-27-5-42-6-72. અમારો બીજો નંબર છે 079-27-5-41-9-42. આ નંબર પર અમને ફોન કરો, અમારી સાથે સંવાદ કરો અને સાંભળો તમારા મનપસંદ ગીતો. તો શ્રોતા મિત્રો, હવે તમારી રેડિયો મિત્ર હેમાંગીને રજા આપશો. ફરી મળીશું આવતા સપ્તાહે. નમસ્કાર.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો.
1: આપકી બાતે આપકી આવાજ.
3: હેલો આકાશવાણી,
1: આપકી પસંદ આપકા અંદાજ.
4: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના, યેલો યેલો યે બાતે ડાયરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું આશા ભોંસલે ગાયેલી ઝિયા જલંધરીની રચનાથી.

આશા ભોંસલે ગયેલી ઝિયા જલંધરીની રચના આપે સાંભળી, અને હવે સાંભળશો ભૂપિન્દરસિંહ અને મિતાલીસિંહને શબ્દો સઈદ રાહીના.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત ગઝલ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે આજે સર્વોચ્ચ અદાલતના 5 નવા ન્યાયાધીશોને હોદ્દાના શપથ લેવડાવ્યા. આ સાથે ન્યાયાધીશોની સંખ્યા 34થી વધીને 38 થઈ. ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના માળખા અંગે આજે બેઠક કરશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં દક્ષિણ આફ્રિકાના નાયબ રાષ્ટ્રપ્રમુખ પોલ માશાટાઇલ સાથે વેપાર, રોકાણ, એમએસએમઈ, ડિજિટલ અને માળખાગત સુવિધાઓમાં તકો અંગે ચર્ચા કરી. ગૃહમંત્રાલયે ઇમિગ્રેશન અને વિદેશી સુધારા નિયમો

0: 2026 સૂચિત કર્યા. ઇમિગ્રેશન અને વિદેશી નિયમો 2025 હેઠળ નોંધણી સમયરેખા અને અપીલ પદ્ધતિમાં મુખ્ય ફેરફારો રજૂ કરાયા. આરોગ્ય મંત્રાલયે ઇબોલા અંગે એડવાઇઝરી જાહેર કરી. છેલ્લા 21 દિવસમાં ઇબોલા પ્રભાવિત દેશમાંથી મુસાફરી કરી હોય અને તાવ, માથાનો અને સ્નાયુઓમાં દુખાવો, ઉલટી અથવા અસ્પષ્ટ રક્તસ્રાવ જેવા લક્ષણો દેખાય તો તરત જ પોતાને આઇસોલેટ કરીને હેલ્પલાઇન નંબર 1075 પર સંપર્ક કરવા જણાવ્યું. ભારત 4 અને 5 જૂને વારાણસીમાં બીજી બ્રિક્સ કલ્ચર વર્કિંગ ગ્રુપ બેઠકની યજમાની કરશે. દક્ષિણ કોરિયાના સંરક્ષણ શસ્ત્ર ઉત્પાદક હનવા એરોસ્પેસના ડેજેઓન પ્લાન્ટમાં વિસ્ફોટ થતાં 5ના મોત અને 2 ઇજાગ્રસ્ત. આજથી ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત રાજ્યભરમાં મ્યુલ એકાઉન્ટ સર્જિકલ સ્ટ્રાઇક થશે. અમદાવાદમાં સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનનો ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આરંભ. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલની કાંસ્ય પ્રતિમાનું લોકાર્પણ કરાયું. આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ 10 તાલુકાઓના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં થયા હોવાના અહેવાલ. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું આશી દેસાઈ અને હેમા દેસાઈએ ગાયેલી નયન દેસાઈની રચનાથી.

0: શબ્દોમાં વહેતી યાદો આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં વહેતી યાદો બુધવારે અને શનિવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં શબ્દોમાં વહેતી યાદો.
1: શબ્દો છે હરીન્દ્ર દવેના, કલાકાર હેમા દેસાઈ.

અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

0: હેલો
1: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
0: ફરીથી
1: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
0: 10 લાખ

0: આપી દો, બચી જશો.
1: સર આટલા ક્યાંથી?
0: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 2 લાખ મોકલો, બાકીના પછી.
1: સર 2 લાખ?
2: શું થયું પપ્પા?
1: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
0: અરે
1: કાપી નાખ્યો.
2: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું, આ બધા ફ્રોડ છે.
1: ફ્રોડ?
2: પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
0: તો પૈસા ગુમાવશો.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: નમસ્તે બહેનો. નમસ્તે ધારાબેન.
5: નમસ્તે બહેનો. નમસ્તે જીજ્ઞાબેન.
4: ધારાબેન, હવે આવી રહ્યો છે વિશ્વ પર્યાવરણ દિવસ.
5: બહેનો, સોનલ જણસારીએ કહ્યું છે કે પ્રકૃતિ તું જગત આધાર છે, તું સમસ્ત જીવોનો સાર છે. તારા થકી જ જન્મે છે ને જીવે છે નદી, જંગલ, જીવ, આકાશ, પર્વત.
4: હે પ્રકૃતિ, તું જ સંસારની માતા છે, તારા ખોળે જ જીવન અવતરે છે, તારામાં જ જીવન વિલીન થાય છે, તારાથી જ સૂર્ય, ચંદ્ર અને તારા છે.
5: હે પ્રકૃતિ, તું જ ઈશ્વરીય શક્તિ છે, તને પૂજે કલ્પોથી ઋષિ, તપસ્વી, માનવી, તારા ખોળે મળે નીરવ શાંતિ ને અપાર પ્રેમ છે, સમસ્ત બ્રહ્માંડ તુજમાં સમાહિત.

કે આપણે પૃથ્વીને જીવવા લાયક રાખવા માટે આપણે પર્યાવરણનું જતન કરીશું. પ્લાસ્ટિકનો ત્યાગ અને વૃક્ષોનું વાવેતર એ જ આપણી સાચી પ્રગતિ છે. જો આજે આપણે ધરતીને સાચવીશું તો જ ધરતી માતા આપણને સાચવશે.

0: જો આપણે આજે એક નાનકડો છોડ રોપીશું ને તો એ મોટું થઈને આપણી આવતી પેઢીને ઠંડક આપશે અને આપણને સાચવશે. પ્રકૃતિ હજી પણ ઉદાર જ છે, બસ એ આપણી જાગૃતિની જ રાહ જુએ છે.
1: બહેનો, આપણે કહીએ છીએ કે પૃથ્વી આપણી માતા છે, પણ શું આપણે ખરેખર સંતાન તરીકેની ફરજ બજાવીએ છીએ? આજે સિમેન્ટના જંગલો વધતા જાય છે અને કુદરતી જંગલો ઘટતા જાય છે. ઉનાળામાં જયારે પારો 45 ડિગ્રીને પાર કરી જાય ને ત્યારે આપણે એસી ચાલુ કરીને ઠંડક શોધીએ છીએ, પણ એ નથી વિચારતા કે જો ઘરની બહાર એક લીમડો હોત તો એ કુદરતી એસી જેવી ઠંડક મફતમાં આપત.
0: હા હો જીજ્ઞાબેન, તમે લીમડાની નીચે એની ઠંડી હવા અનુભવો અને બંધ ઓરડામાં એસી ચાલુ કરો, બંનેમાં ચોક્કસ આજે પણ આપણને ફરક દેખાશે અને દેખાશે જ. અને બહેનો, હજી પણ આપણને મોડું નથી થયું. આપણે મોટા ફેરફાર નથી કરવાના, આપણે આપણી નાની નાની આદતોને જ બદલવાની વાત છે. એમાં સૌથી પહેલી વાત આવે છે જે હરહમેશ આપણે કરતા જ આવ્યા છીએ, પ્લાસ્ટિકનો ત્યાગ. બજારમાં જતી વખતે આપણે બને ત્યાં સુધી કાપડની થેલીનો જ ઉપયોગ કરીએ.
1: હા બહેનો, આપણે શાકભાજી કરિયાણું જે પણ લેવા જતા હોઈએ તો આપણને શાકભાજી વાળા ઝભલા આપે છે કે કરિયાણા વાળા ઝભલા આપે છે, તો આપણે પ્લાસ્ટિકના ઝભલાનો સદંતર ત્યાગ કરી અને ઘરેથી શણની છે કે કપડાની થેલી છે એ સાથે લઈને જ જઈએ, તો આપણે થોડુંક પણ પર્યાવરણને બચાવવા માટે યોગદાન આપ્યું ગણાશે.
0: અને બહેનો, અત્યારે હવે

0: હું જે વાત કરવા જઈ રહી છું ને એ આપણા જ હાથની વાત છે. ઘર મેન્ટેન આપણી ભારતીય સંસ્કૃતિમાં કોણ કરે?
1: ગૃહિણી.
0: હા, અને ઘર મેન્ટેન કરવા માટે સૌથી વધુ ઉપયોગ થતો હોય એવો પદાર્થ સવારથી રાત સુધી કયો?
1: એક જ અને એક જ, તે છે
2: પાણી.
0: ઉઠતાની સાથે જ પાણી વગર આપણો દિવસ શરૂ નથી થતો અને પાણી વગર આપણી રાત પણ પડતી નથી. તો આવી અમૂલ્ય સંપત્તિ જે આપણને કુદરત તરફથી મળી છે ને એને આપણે ચોક્કસ સાચવવી જોઈએ. એનો પૂરતો અને કરકસર ભર્યો ઉપયોગ તમારે કરવો જ પડશે. જ્યાં જરૂર હોય ત્યાં ભલે તમે વાપરો, પણ જ્યાં જરૂર નથી એવી જગ્યાએ જયારે આપણે વાસણ માંજતા હોઈએ ત્યારે નળ ચાલુ જ હોય, જયારે આપણે બ્રશ કરતા હોઈએ ત્યારે નળ ચાલુ જ હોય, અને ઘણી વખત તો આપણે સવારના પૂરમાં એવી ઉતાવળ હોય કે એક બાજુ ગેસ ચાલુ હોય, વોશિંગ મશીન ચાલુ હોય, ડોલ આપણે બાથરૂમમાં ભરાવા મૂકી હોય, એની વચ્ચે ક્યાંક ને ક્યાંક આપણે જો એક કામ ભૂલી જઈએ ને તો પર્યાવરણને ઘણું મોટું નુકસાન પહોંચાડી શકીએ છીએ.
1: અને બહેનો, જીવનના જે પણ યાદગાર પ્રસંગો હોય ને, ચાહે આપણે એનિવર્સરી હોય, બર્થડે હોય કે ક્યારેક કોઈને પ્રસંગે ગિફ્ટ આપવાની હોય, તો આપણે વૃક્ષની ગિફ્ટ આપીએ, એટલે વૃક્ષારોપણ કરીએ.
0: અને આના જેવી અણમોલ ગિફ્ટ તો કોઈ નહીં હોય જીજ્ઞાબેન.
1: હા હો, કેમ કે આપણી લગ્નની વર્ષગાંઠ હોય ત્યારે આપણે એક નાનો એક છોડ વાવ્યો હોય અને આપણે દરરોજ તેનું જતન કરીએ ને તો આપણે એ લગ્નની વર્ષગાંઠ એકદમ યાદગાર બની જાય.
0: અને એમાં જે પણ તમે સમય આપો છો ને એ સમય ખરેખર તમે ખર્ચતા નથી, પણ એ સમયનું તમે રોકાણ કરો છો કે ભવિષ્યમાં એ અનેક ગણા વ્યાજ સાથે તમને પાછું મળવાનું છે.
1: એકદમ સાચી વાત. તો ધારાબેન, આજે આપણે એવો જ સરસ મજાનો વાર્તાલાપ લઈને આવ્યા છીએ, ચાલો તરુવરને ભજીએ.
0: અને આ વાર્તાલાપ આપી રહ્યા છે ભાવિની પંડ્યા.
2: મિત્રો, વૃક્ષો વાવો, વરસાદ લાવો, આ સૂત્ર સૌએ સાંભળેલું છે. બસ થોડા જ દિવસોમાં મેઘરાજાની સવારી આવી પહોંચશે તો ઝટપટ ઘણા બધા વૃક્ષો વાવી દઈએ જેથી મેઘરાજા રીઝે અને અપાર કૃપા આપણા પર વરસાવે. કારણ જાજા વાવો જાજા.

વરસે વરસાદ. આપણો દેશ એટલે ભાવ ભર્યો, ભક્તિ ભર્યો દેશ. આપણી સંસ્કૃતિ બ્રહ્માંડને પૂજનારી. અહીં ઉપલબ્ધ તમામ સજીવ નિર્જીવ બાબતોમાંથી સારાપણું શોધી તેને ભજવાની સંસ્કૃતિ, તો અગણિત ઉપકારો કરનારા વૃક્ષો જીવ માત્ર માટે અતિ ઉપયોગી છે. તેમને ભજવાનું ભૂલી જ ન શકાય. જાતે તાપ વેઠીને છાયણું આપનારા વૃક્ષોના ઉપકારની કોઈ સીમા નથી. જેમ શંકર ભગવાને હળાહળ વિષપાન કર્યું, તેમ વૃક્ષોને ભયાનક પ્રદૂષણ રૂપી ઝેર હરી લઈ ને શંકર ભગવાનની જેમ જ નીલકંઠ કહેવાય, ખરું ને? વૃક્ષોના ફળ, ફૂલ, બીજ, પાન, છાલ, મૂળ, દરેક ભાગ સમગ્ર જીવસૃષ્ટિ માટે અતિ ઉપયોગી છે. વૃક્ષોના તમામ સદગુણોના લીધે વિશ્વની તમામ સભ્યતાઓ વૃક્ષોને ભજતી આવી છે, પૂજતી આવી છે. આપણા શાસ્ત્રો અનુસાર મંગળ કાર્ય પ્રારંભે વૃક્ષનું પૂજન કરવામાં આવે છે. દરેક પર્ણમાં ઈશ્વરનો વાસ માનવામાં આવે છે. વૃક્ષોને મંગળ કરનારા, પાપ હરનારા કહેવાયા છે. વૃક્ષોના સાનિધ્યમાં નકારાત્મક વિચારો, દુઃસ્વપ્નો દૂર થાય છે. દેવતાઓ પણ નંદનવન, પુષ્પકવન જેવા વનોમાં કુદરતના ખોળે જ રહ્યા છે, તો ઋષિ મુનિઓએ વનોમાં રહી કુદરત સાથે એકાકાર થઈ માનવ જીવનની અનેક મુશ્કેલીઓના સમાધાન આપ્યા છે. કશ્યપ ઋષિના પત્ની અને પ્રજાપતિના પુત્રી એટલે ઈલા, ઈલાના સંતાન એટલે વૃક્ષ. કહેવાય છે કે એક વૃક્ષમાં 10 પુત્રો સમાન સામર્થ્ય હોય છે. પીપળો એ અતિ પવિત્ર વૃક્ષ છે. પીપળાનું વાવેતર કરવાથી હજારો વર્ષ સુધી તપલોકમાં વાસ મળે છે અને તે મનુષ્ય પૂજવાને લાયક બને છે તેમ શાસ્ત્રોમાં કહેવાયું છે. ભગવાન શ્રી કૃષ્ણની વૃંદાવનની બાળ લીલાઓ આપણું મન હરી લે છે. શ્રી કૃષ્ણ વૃક્ષોના સાનિધ્યમાં જ ઉછર્યા છે અને વૃક્ષોની મુક્ત કંઠે પ્રશંસા કરે છે. વૃક્ષો વાવવાથી તીર્થ, ઉપવાસ, વ્રત જેટલું પુણ્ય મળે છે અને

આપવા એ પાપ માનવામાં આવે છે. વૃક્ષો પર જ આપણું જીવન આધારિત હોવાથી વૃક્ષોનું રક્ષણ, જતન, સંવર્ધન કરવું એ આપણું કર્તવ્ય છે. વૃક્ષોનું આયુષ્ય અતિ દીર્ઘ હોય છે. કેલિફોર્નિયામાં 3000 વર્ષથી વધુ આયુષ્ય ધરાવતા વૃક્ષો છે. વરના ઝાડનું આયુષ્ય પણ ખૂબ જ લાંબુ હોવાથી ભારતીય સ્ત્રીઓ પતિના દીર્ઘાયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત કરી વરના ઝાડની પૂજા અર્ચના કરે છે. શાસ્ત્રોમાં પીપળાના પૂજનનું મહત્વ દર્શાવાયું છે. તો ક્ષત્રિયો દશેરાના દિવસે શમી વૃક્ષનું પૂજન કરી સુરવીરતા પ્રાપ્ત કરે છે. પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ થતા વ્રત રાખનારા સૌ લોકો વન દેવતાની પૂજા કરી વનરાજીના સાનિધ્યમાં ભોજન કરે છે, જેને આપણે વનેડો કહીએ છીએ. કોઈ પણ પ્રસાદનો થાળ તુલસીના પાન વિના અધૂરો ગણાય છે. તુલસીની પવિત્રતા અને કીટાણુનાશક શક્તિ એ તેને અતિ ઉચ્ચ સ્થાન અપાવ્યું છે. વિચારો તો જરા, દરેક વૃક્ષના, છોડના, વનસ્પતિના કેટકેટલા ગુણ આપણને કેટલી બધી રીતે ઉપયોગી. હરિયાળીના ફોટા જોવાથી પણ જો તન મનને ઠંડક મળતી હોય તો તેના સાનિધ્યમાં જે આહલાદક અહેસાસ થાય છે તે અવર્ણનીય છે. જાપાની લોકો કુદરતના સાનિધ્યમાં ચાલવાની કસરત કરે છે, જેને તેઓ જંગલ વોક કહે છે, જે તેમના દીર્ઘાયુષ્યનું રહસ્ય છે. જંગલોમાં રહેનારી પ્રજામાં સામંજસ્ય વધુ, ગુનાખોરીનું પ્રમાણ ઓછું જોવા મળે છે. તે લોકોને શ્વસન તંત્ર સંબંધિત કે હૃદયને લગતી બીમારીઓનું પ્રમાણ ખૂબ જ ઓછું, નહિવત જોવા મળે છે. યુનિવર્સિટી ઓફ એક્સટરના સંશોધકોના મતે વૃક્ષો આપણને સ્વસ્થ અને ખુશ રહેવામાં મદદ કરે છે. એ રીતે એન્ટી ડિપ્રેશનનું કાર્ય કરે છે. સ્વાસ્થ્યની ચાવી છે મન અને ઇન્દ્રિયોની પ્રસન્નતા. વૃક્ષોના સાનિધ્યમાં કુદરતના ખોળે રહેવાથી પ્રસન્નતા મળે છે, જે સ્વસ્થ જીવન જીવવા માટે મદદરૂપ છે. ઋષિમુનિઓની જેમ જ તાઓઇઝમમાં પણ વૃક્ષ નીચે ધ્યાન કરવાની પરંપરા છે. વૃક્ષો નકારાત્મકતાને શોષી લઈ હકારાત્મકતા તરફ લઈ જાય છે. એ રીતે નેચરલ હીલરનું કાર્ય કરે છે. જેઓફ્રી ડોનેવન નામના વૈજ્ઞાનિકે ઝાડ કાપવાથી મનુષ્યના મૃત્યુનું પ્રમાણ પર શું અસર થાય છે તેનો અભ્યાસ કર્યો તો તુલના બાદ તારણ મળ્યું કે આડેધડ ઝાડ કપાઈ ગયા હોય તેવા વિસ્તારમાં રહેતા લોકોમાં હૃદયરોગ, શ્વસનતંત્ર સંબંધી સમસ્યાઓને લીધે મૃત્યુદર કુદરતી મૃત્યુદર કરતાં ઘણો જ ઊંચો જોવા મળ્યો. ગાઢ જંગલ વિસ્તારમાં રહેતા લોકો સ્વસ્થ, સુખી જીવન જીવતા જોવા મળ્યા. અથર્વવેદમાં તરુવરને 7 ભાગમાં વહેંચ્યા છે. વૃક્ષ, તૃણ, ઔષધિ, ગુલ્મ, લતા, અવતાન અને વનસ્પતિ, ઉપરોક્ત 7 વિભાગો દરેકે દરેક રીતે આપણને ઉપયોગી છે. વૃક્ષોના પ્રકારો, ઉપયોગો, વાસ્તુશાસ્ત્ર, આર્થિક, ભાવનાત્મક, આરોગ્ય વિષયક જેવા વિવિધ પાસાઓ પર વિશદ છણાવટ મહાભારત, વિષ્ણુ પુરાણ, મત્સ્ય પુરાણ, શુક્રનીતિ, બૃહદ સંહિતા, પારાશર, ચરક, સુશ્રુત, ઉદ્વન વગેરે દ્વારા કરવામાં આવી છે. શાસ્ત્રો અનુસાર, વિજ્ઞાન અનુસાર વૃક્ષ એ જળ નથી પરંતુ ચેતન છે. તે પણ આપણી જેમ ગરમી, ઠંડી, હર્ષ, શોક જેવી અનુભૂતિ કરે છે. મહાભારતના શાંતિ પર્વના 184માં અધ્યાયમાં મહર્ષિ ભારદ્વાજ પૂછે છે કે વૃક્ષ જોઈ સાંભળી શકતા નથી, ગંધરસનો અનુભવ નથી કરી શકતા, તો તેમાં જીવન છે એમ કેમ કહેવાય? ત્યારે જવાબમાં મહર્ષિ ભૃગુ કહે છે કે વૃક્ષમાં ફળ ફૂલ આવે છે. ઉષ્માના લીધે ફળ ફૂલ ખીલીને મુરઝાઈ જાય છે, જેથી તેમાં સ્પર્શ જ્ઞાન છે એમ કહેવાય. કપાઈ ગયા પછી નવા અંકુર ફૂટે છે, અર્થાત તેમાં જીવન છે. આયુર્વેદમાં વૃક્ષની પૂરી જીવન પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ શોષી લઈ અને ઓક્સિજન આપે છે, જે જીવસૃષ્ટિ માટે અતિ ઉપકારી છે. વૃક્ષો આપણા પર આધારિત નથી, પણ આપણે વૃક્ષ પર આધારિત છીએ, એટલે વૃક્ષો વાવી અને ઉછેરવા એ આપણા માટે અતિ જરૂરી બાબત છે. એક મનુષ્યને જીવન જીવવા શુદ્ધ હવા માટે 650 મીટર હરીભરી જગ્યા જોઈએ. એક રોપો 50 વર્ષમાં 17.5 લાખ રૂપિયાનો ઓક્સિજન ઉત્પન્ન કરે છે. ₹41 લાખનું પાણી રીસાયકલિંગ કરે છે. 300 ઝાડ એક વ્યક્તિએ જીવનભર કરેલું પ્રદૂષણ ખતમ કરે છે.
35 લાખ

રૂપિયાના વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ કરે છે, 18 લાખ રૂપિયા જેટલો જમીન કપાતનો ખર્ચ ઘટાડે છે, 3% જેટલું તાપમાન નીચું રાખે છે. માનવ પ્રકૃતિના ખોળે અવતરેલું બાળક હોવાથી જળ, વાયુ, વનરાજી, વૃક્ષો જીવનમાં વણાયેલા હોય એ સ્વાભાવિક છે. પછી

0: વાયુ, વનરાજી, વૃક્ષો જીવનમાં વણાયેલા હોય એ સ્વાભાવિક છે. પછી તે તહેવારો હોય કે પ્રસંગો હોય, ગીતો, લોકવાર્તાઓ કે કહેવતો હોય, વૃક્ષો વણાયેલા છે. મીઠા ઝાડના મૂળ ન ખવાય, આમલી પીપળી બતાવવી, આંકડે મધ ભાડી જવું, ઉજ્જળ ગામમાં એરંડો પ્રધાન, બાપ તેવા બેટા અને વર તેવા ટેટા, બાવળ વાવો તો કાંટા ઉગે, આંબા વાવો તો કેરી ઉગે, આવી અનેક કહેવતો આપણા જીવનમાં વૃક્ષો કેટલી ગાઢ રીતે સંકળાયેલા છે તે બતાવે છે. આપણે સૌ જાણીએ છીએ કે આયુર્વેદ સંપૂર્ણપણે વનસ્પતિ વૃક્ષો આધારિત પેદાશો દ્વારા થતી ચિકિત્સા પદ્ધતિ છે, જેમાં દરેક વનસ્પતિના મૂળથી માંડી અને ફળ, ફૂલ, બીજ, છાલ, પાંદડા, ડાળી તમામ ભાગ વિવિધ રોગોની સારવારમાં અસરકારક પરિણામ આપે છે. આપણે સૌ ટીવી પર આચાર્ય શ્રી બાલકૃષ્ણને વિવિધ છોડના લક્ષણો, ઉપયોગો સમજાવતા જોઈએ જ છીએ, ખરું ને? આમ વૃક્ષો એ ફળ, ફૂલ, લાકડું, વાંસ, બળતણ દરેક સ્વરૂપે આપણને ખૂબ જ ઉપયોગી બને છે. વૃક્ષ વિના જીવન અપૂર્ણ છે, અરે અસંભવ છે. પ્રદૂષણ નિયંત્રણ માટે, જમીન હરિયાળી બનાવવા માટે, ગુણવત્તાવાળી બનાવવા, પર્યાવરણ સમતુલા જાળવવા, પૃથ્વી પરનું તાપમાન જાળવવા, વરસાદ લાવવા, પ્રાણવાયુનું પ્રમાણ વધારવા, એક અને માત્ર એક જ ઉપાય છે, વૃક્ષો વાવવા, ઉછેરવા અને રક્ષવા. એટલે જ કહેવાય છે ને કે વૃક્ષો વાવો, સ્વસ્થ જીવન અપનાવો. તો આવો, છોડમાં રણછોડના દર્શન કરી ચાલો તરુવરને ભજીએ અને સમગ્ર જીવસૃષ્ટિને સુખમય જીવન જીવવાની દિશામાં કદમ માંડીએ.
1: ચાલો તરુવરને ભજીએ. આ માહિતીસભર વાર્તાલાપ આપે હમણાં જ ભાવિની પંડ્યા પાસેથી સાંભળ્યો. અને બહેનો, આ વાર્તાલાપ સાંભળીને આપણે આજે એટલું ચોક્કસથી નક્કી કરીએ કે આપણા ઘરે જે પણ પ્રસંગ હોય ને, એ પ્રસંગને યાદગાર બનાવવા માટે એક છોડ અવશ્ય વાવીએ. અને આપણે જે પ્રકૃતિના તત્વોની વચ્ચે રહીએ છીએ, એ તત્વો સાથે હંમેશા અનુકૂળ બનીને રહીએ અને એને પણ આપણા અનુકૂળ બનીને રહેવા માટેનો મોકો પણ આપીએ. અને બહેનો, જો આ રીતે આપણે પ્રકૃતિને પૂજા કરીશું ને, તો પ્રકૃતિના આશીર્વાદ આપણા પર ચોક્કસથી વરસતા રહેશે.

0: જુઓ બહેનો, આપણે પૃથ્વીના માલિક નથી પણ તેના ટ્રસ્ટી છીએ. આ હવા, આ નદીઓ અને આ હરિયાળી આપણને પૂર્વજો તરફથી વારસામાં મળી છે અને એ જ બધો વારસો આપણે આવનારી પેઢીને સલામત રીતે સોંપવાનો છે.
1: અને જ્યારે આપણે એક નાનો છોડ રોપીએ છીએ ને, ત્યારે આપણે માત્ર એક વૃક્ષ નથી વાવતા પણ આવતીકાલનો શ્વાસ વાવીએ છીએ.
0: હા બહેનો, ફક્ત વાતો કરવાથી પરિવર્તન નહીં આવે. વાવશો જો એક છોડ તો જ છાયણો મળતો હોય છે.
1: કુદરત સાથેનો નાતો હવે જરા વધુ ઘેરો કરીએ. ચાલને દોસ્ત, આ પૃથ્વીને થોડી વધુ લીલીછમ કરીએ.
0: તો બહેનો, આ કાર્યક્રમના અંતમાં આપણે આજે એક નાનો એવો સંકલ્પ ચોક્કસથી લઈએ. એક વ્યક્તિ એક વૃક્ષ, જો આપણે આટલું કરી શકીશું ને તો પણ ધરતી માતાના ઋણમાંથી થોડા અંશે પણ મુક્ત થઈ શકીશું.
1: તો ઋણાનું બંધનમાંથી મુક્ત થવાના સંકલ્પ સાથે આજનો સહિયર કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો.
0: ફરી મળીશું આવતા મંગળવારે આપના માનીતા કાર્યક્રમ સહિયરમાં
1: બરાબર 12:30 વાગે.
0: તો ત્યાં સુધી આવજો બહેનો, આવજો ધારાબેન.
1: આવજો બહેનો, આવજો જીગ્નાબેન.

બહેનો માટેનો કાર્યક્રમ સૈયર હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો.

0: Rayalaseema, Saurashtra and Kutch, Telangana, the Andaman and Nicobar Islands, and Himachal Pradesh. Benchmark domestic equity indices were trading on a negative note in afternoon trade today. The Sensex fell 81 points to 74,186, while the Nifty dropped 44 points to 23,338 when reports last came in. And with that, we end this news bulletin.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે સુગમ સંગીત. આજના કલાકાર છે વિભા દેસાઈ. સૌ પ્રથમ તેમની પાસેથી વિનોદ જોશીની રચના સાંભળીએ.

0: અર્પણની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે. શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે. આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે. આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ.
1: વિવાદી સેના કંઠમાં હવે સાંભળશો અનિલ જોશીની રચના.

સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આજના કલાકાર હતા વિભા દેસાઈ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિષ્યવૃત્તિ યોજનાઓને યુવાનોના સ્વપ્નને પાંખ આપનારું માધ્યમ ગણાવી. ન્યાયમૂર્તિ સૂર્યકાંતે સર્વોચ્ચ અદાલતના 5 નવનિયુક્ત ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા. ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના મોટાભાગના ઘટકોને અંતિમ સ્વરૂપ આપ્યું. દ્વિપક્ષીય વ્યાવસાયિક સંબંધને વધુ સુદૃઢ બનાવવા વિદેશમંત્રીની દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ પોલ માશાટાઇલ સાથે બેઠક. અને નોર્વે ચેસ 2026ના 7મા રાઉન્ડમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદા અને વિશ્વ વિજેતા ડી ગુકેશનો વિજય. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે શિક્ષણ એ સશક્તિકરણનું એક શક્તિશાળી માધ્યમ છે જે વ્યક્તિઓને આત્મનિર્ભર, જાગૃત અને સક્ષમ બનાવે છે. આજે નવી દિલ્હીમાં શિષ્યવૃત્તિ યોજનાના આદિવાસી લાભાર્થીઓને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે સાચો વિકાસ ત્યારે જ પ્રાપ્ત થઈ શકે જ્યારે સમાજના તમામ વર્ગો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે પ્રગતિ કરે. તેમણે ભાર મૂક્યો કે સરકારી શિષ્યવૃત્તિ યોજનાઓએ ઉચ્ચ શિક્ષણ અને નવી તકો સુધી પહોંચને સક્ષમ બનાવીને આદિવાસીઓના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. તેમણે ભારતીય પ્રતિભાને ઓળખવા અને તેને આગળ વધારવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
1: ભારત સરકાર જનજાતિય સમુદાય કે યુવાઓ કો આગે બઢાને કે લિયે અનેક યોજનાઓ કે માધ્યમ સે નિરંતર પ્રયાસ કર રહે હૈ. છાત્રવૃત્તિ યોજના કેવળ આર્થિક સહાયતા નહીં હૈ, એ યુવાઓ કે સપનો કો પંખ દેને કા માધ્યમ હૈ. એ ઉન યુવાઓ કે જીવન મે નઈ સંભાવનાઓ કા દ્વાર ખલતી હૈ, જિન મે પ્રતિભા તો હોતી હી હૈ પરંતુ સંસાધનો કા અભાવ ઉને આગે બઢતે રોકતા. લેકિન મુજે યે જાનકાર પ્રસન્નતા હુઈ કે આપને સે અનેક યુવાઓ ને વિભિન્ન
0: ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે આજે સર્વોચ્ચ અદાલતના 5 નવા ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા. ન્યાયાધીશ શીલ નાગુ, શ્રી ચંદ્રશેખર, સંજીવ સચદેવા, અરુણ પલ્લી અને વરિષ્ઠ વકીલ વી મોહનાએ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશોની સંખ્યા સુધારો વટહુકમ 2026 જાહેર કર્યાના અઠવાડિયા બાદ આ શપથ સમારોહ યોજાયો હતો, જેમાં સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની મંજૂર સંખ્યા 34થી વધારીને 38 કરવામાં આવી છે, જેમાં ભારતના મુખ્ય ન્યાયાધીશનો પણ સમાવેશ થાય છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના મોટાભાગના ઘટકોને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. તેમણે કહ્યું કે અમેરિકન ટીમ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવા માટે વાટાઘાટો કરવા નવી દિલ્હીમાં છે. આ વાટાઘાટો આજથી 4 જૂન દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે. ભારતના વાણિજ્ય વિભાગમાં અધિક સચિવ દર્પણ જૈન છે, જ્યારે અમેરિકન ટીમનું નેતૃત્વ બ્રેન્ડન લિન્ચ કરી રહ્યા છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે નવી દિલ્હીમાં દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ પોલ માશાટાઇલ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે બેઠક દરમિયાન તેમણે વેપાર, રોકાણ, એમએસએમઈ, ડિજિટલ અને માળખાગત સુવિધાઓમાં તકો અંગે ચર્ચા કરી હતી. બંને દેશો આંતરરાષ્ટ્રીય મંચ પરથી નજીકથી કામ કરવા સંમત થયા હોવાનું પણ ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈએ સ્કેન કરેલ ઉત્તરવહીઓમાં સમસ્યાઓની ચકાસણી અને જવાબોના પુનઃમૂલ્યાંકન માટેનું પોર્ટલ આજથી શરૂ કર્યું. આ પોર્ટલ 6 જૂન સુધી ખુલ્લું રહેશે. એક નિવેદનમાં સીબીએસઈએ જણાવ્યું કે આ સુવિધા ફક્ત તે વિદ્યાર્થીઓ જ મેળવી શકશે જેમણે તેમની મૂલ્યાંકન કરેલ ઉત્તરવહીઓની સ્કેન કરેલ નકલ મેળવી છે. બોર્ડે જણાવ્યું હતું કે સુરક્ષાના કારણોસર આધાર ચકાસણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે બાળકો પાસે આધાર નથી તેમના માતા પિતા, સંબંધીઓ અથવા વાલીઓની આધાર વિગતોનો ઉપયોગ કરી શકાશે. સીબીએસઈના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓએ પૂરી પાડવામાં આવેલી સ્કેન કરેલ નકલોમાં જોવા મળેલ ખામીઓની ચકાસણી માટે પ્રતિ ઉત્તરવહી 100 રૂપિયા ચૂકવવા પડશે.

ત્યારે પુનઃ મૂલ્યાંકન માટે પ્રતિ પ્રશ્ન 25 રૂપિયા ચૂકવવા પડશે. ફી ફક્ત યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ જેવા ઓનલાઈન મોડ દ્વારા ચૂકવી શકાય છે. સીબીએસઈએ વિદ્યાર્થીઓને ગુણની ચકાસણી અને પુનઃ મૂલ્યાંકન માટે કેવી રીતે અરજી કરવી તે અંગે પગલા દર પગલાની સૂચનાઓ માટે ટ્યુટોરિયલ વિડીયો કાળજીપૂર્વક જોવાની સલાહ આપી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ગૃહ મંત્રાલયે ઇમિગ્રેશન અને વિદેશીઓ સુધારા નિયમો 2026ને સૂચિત કર્યા છે, જેમાં ઇમિગ્રેશન અને વિદેશીઓ નિયમો 2025 હેઠળ નોંધણી સમયરેખા અને અપીલ પદ્ધતિમાં મુખ્ય ફેરફાર રજૂ કરવામાં આવ્યા છે. આ સુધારો ભારતમાં આગમનના 180 દિવસની સમાપ્તિ પહેલા કોઈપણ સમયે નોંધણી પૂર્ણ કરવાની રહે છે. અગાઉ 180 દિવસની અવધિ સમાપ્ત થયા બાદ 14 દિવસની અંદર નોંધણી પૂર્ણ કરવાની રહેતી હતી. જો કે આ સમયગાળા પછી મોડી નોંધણી હવે ફક્ત કટોકટીની પરિસ્થિતિઓમાં જ મંજૂરી આપવામાં આવશે. ભારતે આફ્રિકામાં જાહેર આરોગ્ય તૈયારીઓને સહાય આપવા અને ઇબોલા પ્રતિભાવ પ્રયાસોને મજબૂત બનાવવા માટે બીજીવાર તબીબી સહાય મોકલી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે આ સહાયમાં રક્ષણાત્મક ગિયર, ડાયગ્નોસ્ટિક અને મોનિટરિંગ સાધનો, દવાઓ અને પોષણયુક્ત પુરવણીઓનો સમાવેશ થાય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 43 ટનની આ શિપમેન્ટ આફ્રિકન યુનિયનના સભ્ય દેશોમાં જાહેર આરોગ્ય તૈયારીઓને વધુ સક્ષમ બનાવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગણાના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે તેલંગણાએ વર્ષોથી નવીનતા અને વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું કે તેલંગણાએ તેના લોકોની સર્જનાત્મકતા, નવીનતા, સખત મહેનત અને સ્થિતિસ્થાપકતા દ્વારા રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેલંગણાના લોકો તેમની સર્જનાત્મકતા અને વ્યવસાયિક કુશળતા માટે પ્રખ્યાત છે. રાજ્ય એક મહાન ઇતિહાસ અને ભવ્ય સંસ્કૃતિ ધરાવે છે, જે હિંમત, નિશ્ચય અને સંઘર્ષની ભાવનાના પ્રતીક તરીકે ઊભું છે. નોર્વે ચેસ 2026ના સાતમા રાઉન્ડમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદા અને વિશ્વ વિજેતા ડી ગુકેશનો વિજય થયો. પ્રજ્ઞાનંદા રમેશ બાબુએ ક્લાસિકલ મેચમાં અલીરેઝા ફિરોઝાને, જ્યારે ડી ગુકેશે આર્માગેડન મેચમાં વેસ્લી શોને હરાવીને જીત મેળવી. મહિલા વર્ગમાં કોનેરૂ હમ્પી અને દિવ્યા દેશમુખ વચ્ચેની રોમાંચક રહેલી ક્લાસિકલ મેચ અંતે ડ્રોમાં પરિણમી હતી. ત્યારબાદ આર્માગેડન મેચ જીતી દિવ્યાએ વધારાના પોઈન્ટ મેળવ્યા અને પોતાની સ્થિતિ મજબૂત બનાવી હતી. હવામાન વિભાગે આજે કર્ણાટક, કેરળ, માહે, લક્ષદ્વીપ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડું થવાની શક્યતા છે. આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો, ગુજરાત, ઓડિશા, રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં 50-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તો અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા અને ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આવતીકાલ સુધી ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. દક્ષિણ કોરિયાના સંરક્ષણ શસ્ત્ર ઉત્પાદક હનવા એરોસ્પેસના જેડેઓન પ્લાન્ટમાં આજે વિસ્ફોટ થતા 5 લોકોના મોત અને 2 અન્ય ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ઉત્પાદકે આંશિક રીતે ઉત્પાદન સ્થગિત કરી દીધું છે. પોલીસે અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. ઇટલીના દક્ષિણ કેલાબ્રિયા પ્રદેશના દરિયાકાંઠે આજે વહેલી સવારે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપનું કેન્દ્રબિંદુ સમુદ્રમાં લગભગ 250 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. કેલાબ્રિયા, સિસિલી, કેમ્પાનિયા અને પુગલિયા સહિત દક્ષિણ ઇટાલીના ઘણા પ્રદેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિક્ષ્યવૃત્તિ યોજનાઓને યુવાનોના સ્વપ્નને પાંખ આપનારું માધ્યમ ગણાવી. ન્યાયમૂર્તિ સૂર્યકાંતે સર્વોચ્ચ અદાલતના 5 નવનિયુક્ત ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા. ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના મોટાભાગના ઘટકોને અંતિમ સ્વરૂપ આપ્યું.
દ્વિપક્ષીય વ્યાવસાયિક સંબંધને વધુ સુદૃઢ બનાવવા વિદેશમંત્રીની દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ

પોલ માશાટાઇલ સાથે બેઠક અને નોર્વે ચેસ 2026ના 7મા રાઉન્ડમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદા અને વિશ્વ વિજેતા ડી ગુકેશનો વિજય. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં પોલીસ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ ગઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે આ બેઠકમાં 9 જિલ્લાના પોલીસ વડા

0: ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન શ્રી સંઘવીએ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી. રાજ્યના કેટલાક જિલ્લામાં ગત 24 કલાકમાં વરસાદ પડ્યો, તેના કારણે કેટલીક જગ્યાએ નુકસાન થયાના પણ અહેવાલ છે. જો કે આજે વરસાદનું જોર ઘટતા બપોરે 12 વાગ્યા સુધીમાં માત્ર 6 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી 5 તારીખ સુધી રાજ્યના વિવિધ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ 3 પ્રણાલી સક્રિય હોવાથી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી છે. આ ઉપરાંત આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું, તેમજ લોકોને સાવચેત રહેવાની સલાહ પણ અપાઈ છે. બનાસકાંઠા જિલ્લા સહિત વાવથરા પંથકમાં ગઈકાલે રાત્રે વીજળીના કડાકા સાથે થયેલા વરસાદથી બાજરીના પાકને નુકસાન થયું છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવાની પ્રાથમિક વિગત એકત્રિત કરવાની કામગીરી હાથ ધરાઈ. આ અંગે દિયોદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસીના સેક્રેટરી પરાગ પટેલે વધુ માહિતી આપી.
1: ગત રાત્રિએ 12:30 વાગ્યા આસપાસ ભયંકર તોફાની વરસાદ અને વાવાઝોડા આવવાના કારણે માર્કેટયાર્ડની અંદર શેડમાં પડેલો માલ જે વેપારીઓનો થોડો ઘણો જે બગડ્યો છે, તેમજ વધુ પ્રકારનો જો આમ જોવા જઈએ તો ગામડાની અંદર ખેડૂતોની બાજરી જેવા પાકો જે હાલ એની વાઢવાના અને લણવાનું જે ચાલુ છે એ બાબતમાં ખેડૂત પણ ને ભાઈઓને ખૂબ પ્રકારનું નુકસાન થયું છે.
0: સુરેન્દ્રનગરમાં પણ તમામ 10 તાલુકામાં મોડી રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટા થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. ભાવનગરમાં રાત્રે 2 વાગે ભારે પવન સાથે વરસાદ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી, તો અરવલ્લીમાં મોડી રાત્રે વાવાઝોડું ફૂંકાતા કેટલાક વિસ્તારમાં વૃક્ષ અને હોર્ડિંગ્સ પડી ગયા હતા. જ્યારે મોડાસા તાલુકાના અણદાપુર ગામમાં કેટલાક મકાનના પતરા પણ ઉડી ગયા છે. ડાંગમાં પણ મોડી રાત્રે સરેરાશ 15 મિલીમીટર વરસાદ થતાં વાવાઝોડામાં પિંપરી વ્યારા માર્ગ પર આવેલા સીસીટીવી કેમેરાનું ટાવર તૂટી પડ્યું. ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી, તો બોટાદમાં આજે વહેલી સવારે વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થતાં મેઘરાજાનું આગમન થયું છે. જ્યારે તાપીમાં વ્યારાના ચીખલી નાકા બજાર વિસ્તાર સહિત આસપાસના વિસ્તારમાં ગઈકાલે વરસાદી માહોલ જોવા મળતા ખેડૂતોને ચિંતામાં મુકાયા છે. અમદાવાદમાં આજથી સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનનો પ્રારંભ કરાયો. મહાનગરપાલિકા અને સાબરમતી રિવરફ્રન્ટ વિકાસ નિગમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ અભિયાનમાં ઉર્જામંત્રી ઋષિકેશ પટેલ પણ જોડાયા. આ અભિયાન અમદાવાદને વધુ સ્વચ્છ, સુંદર, હરિયાળું અને સુવ્યવસ્થિત શહેર બનાવવામાં જન આંદોલન સાબિત થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો.
2: સ્વચ્છતા સ્વભાવ બને, લોગો કે દિલ મે ઓર મન મે રહે કે મેરે આસપાસ કા પર્યાવરણ સ્વચ્છ હો, જહાં પર ભી સાર્વજનિક સ્થળ હૈ કો સાફ રખને કી જો અપીલ આદરણીય મોદી સાહેબ ને કી હૈ, ઉસકી વજહ સે હર જગહ પે સ્વચ્છતા કે બાદ કા કૂડા ઉઠાને કે લિયે ઉસકા નિકાલ કરને કે લિયે સરકાર વ્યવસ્થા એ કર સકતી હૈ, લેકિન સ્વભાવ બનાના તો લોગો કે હી પડેગા.
0: અરવલ્લીથી અમદાવાદના રાણીપ સુધીની નવી બસ સેવાનો પ્રારંભ કરાયો. આદિવાસી વિકાસ રાજ્યમંત્રી પીસી બરંડાએ લીલી ઝંડી આપી આ બસને પ્રસ્થાન કરાવ્યું હતું. દરમિયાન તેમણે બસ મથક ખાતે મુસાફરો સાથે સંવાદ પણ સાધ્યો હતો.
3: રાજ્ય સરકારના મંત્રી પીસી બરંડાના હસ્તે ભિલોડા ડેપો ખાતેથી ભિલોડા રાણીપ અમદાવાદની નવીન બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મંત્રીએ લીલી ઝંડી આપીને બસને પ્રસ્થાન કરાવ્યું હતું, તેમજ બસ સ્ટેશન ખાતે મુસાફરો સાથે સંવાદ કરીને તેમની સમસ્યાઓ અને સૂચનાઓ અંગે માહિતી મેળવી હતી. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોને શહેરો સાથે વધુ સારી રીતે જોડવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. નવીન બસ સેવા શરૂ થતા ભિલોડા વિસ્તારના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને વેપાર અમદાવાદ જવા આવવા માટે મોટી રાહત મળશે. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
0: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સાબરકાંઠાના વડાલી તાલુકામાં કેશરગંજમાં 2 દિવસનો ગ્રામ કલ્યાણ કાર્યક્રમ યોજ્યો. દરમિયાન તેમણે ખેડૂતો, પશુપાલકો, મહિલાઓ, બાળકો તથા વડીલો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું, મહિલાઓના આરોગ્ય અને સશક્તિકરણ અંગે ચર્ચાઓ કરી, તેમજ બાળકો સાથે વાર્તાઓ કરીને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા. અંદાજે 3 કલાક સુધી એસટી બસમાં સામાન્ય મુસાફરની જેમ સફર કરીને રાજ્યપાલશ્રી ગાંધીનગરથી કેશરગંજ પહોંચ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.

આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો સુરત જિલ્લાનો સમાચારપત્ર લેખિકા લોપા દરબાર. હવામાન વિભાગની આગાહી મુજબ ગત 24 કલાકમાં રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ થયો. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં સુરતના કામરેજ અને ઓલપાડ સહિત 6 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. દરમિયાન સુરતમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી જતા ઠંડકનો અહેસાસ થયો છે. ભારત અને શ્રીલંકા વચ્ચેના દરિયામાં વધી રહેલા પ્રદૂષણને લઈને લોકોમાં જાગૃતતા આવે તે માટે ભારતથી શ્રીલંકા સુધી જવા આવવાના કુલ 60 કિલોમીટરના દરિયાઈ માર્ગ પર કાયાકિંગ સ્પર્ધા યોજાઈ હતી. અત્યંત કઠિન દરિયાઈ પ્રવાસને સુરતના 45 વર્ષીય સાહસિક જીતેન્દ્ર પટેલે સફળતાપૂર્વક પૂર્ણ કરીને ગુજરાત સહિત સુરતનું નામ રોશન કર્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરની આ એડવેન્ચર ટ્રીપમાં ભાગ લેનારા દેશભરના કુલ 19 સાહસિકોમાંથી ગુજરાતના એકમાત્ર પ્રતિનિધિ તરીકે સુરતના જીતેન્દ્ર પટેલ સામેલ થયા હતા. આ એડવેન્ચર ટ્રીપ અંતર્ગત સાહસિકોએ કાયાકિંગ બોટ દ્વારા ભારતથી શ્રીલંકા તરફ 30 કિલોમીટર જવાનું અને ત્યાંથી પરત 30 કિલોમીટર આવવાનું એમ કુલ મળીને 60 કિલોમીટરનું અંતર કાપવાનું હતું. દરિયાના ઉછળતા મોજા વચ્ચે સતત 8 કલાક સુધી કાયાકિંગ બોટ ચલાવીને જીતેન્દ્ર પટેલે ભગીરથ લક્ષ્ય હાંસલ કર્યું હતું. તેમણે જણાવ્યું કે છેલ્લા 30 વર્ષથી સ્વિમિંગ સાથે જોડાયેલા હોવા છતાં ખુલ્લા દરિયામાં હવાની વિરુદ્ધ દિશામાં કાયાક બોટ ચલાવવી તે સૌથી કઠિન અનુભવ હતો. સગરામપુરા સ્થિત 150 વર્ષ જૂના ઐતિહાસિક શ્રી રણછોડરાયજી મંદિર મિની ડાકોર ખાતે અધિક જેઠ સુદ પૂનમના પાવન પર્વે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ભગવાન રણછોડરાયજીના ચરણોમાં અર્પણ કરવામાં આવેલ 56 ભોગની પ્રસાદી અને પ્રભુના દિવ્ય અલૌકિક શણગારે ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ વિશેષ દિવસ નિમિત્તે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં હરિભક્તોની ભારે ભીડ ઉમટી હતી. આશરે 5,000થી વધુ શ્રદ્ધાળુઓએ કતારમાં ઉભા રહીને પ્રભુના મનોહર સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરના પૂજારીઓ દ્વારા કરાયેલા વિશેષ શણગાર અને વૈદિક મંત્રોચ્યારથી વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બન્યું હતું. હજારો ભક્તોએ પ્રસાદનો લાભ લઈને પોતાના જીવનને કૃતાર્થ કર્યું હતું. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામના વતની કલ્પેશ પટેલે પિતાના અવસાન પછી વર્ષ 2019થી પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી. તેમની કેળાની ખેતી જોવા માટે સમગ્ર દેશમાંથી ખેડૂતો કૃષિ વૈજ્ઞાનિકો સરસ ગામ આવે છે. તેઓ 50થી વધુ પ્રકારના કેળાની ખેતી કરતા હોવાથી દેશના ખેડૂતો માટે તેઓ આદર્શ બન્યા છે. કલ્પેશ પટેલ સુરત ખાતે આવેલા કારખાનામાં રસાયણ સંચાલક તરીકે નોકરી કરે છે. તેમના પિતા રમણભાઈ પટેલનું કેન્સરના કારણે અવસાન થયા બાદ કલ્પેશ પટેલના જીવનમાં એક વળાંક આવ્યો. પિતાનું કેન્સરમાં મૃત્યુ થતાં તેમણે જીવનમાં નિર્ણય કર્યો કે હવે પછી ક્યારેય ખેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ નહીં કરે. ઝેરી જંતુનાશકોને તિલાંજલિ આપી કલ્પેશ પટેલે પ્રાકૃતિક ખેતી અપનાવી છે. દર વર્ષે મે મહિનાના છેલ્લા બુધવારને વિશ્વભરમાં વર્લ્ડ ઓટર ડે, વિશ્વ જળબિલાડી દિવસ તરીકે મનાવાય છે. આ વર્ષે જ્યારે આખો દેશ જળબિલાડીના સંરક્ષણની ચર્ચા કરી રહ્યો છે ત્યારે સુરત શહેર માટે ગુજરાત ગૌરવ લેવા જેવા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2006માં તાપી નદીમાં આવેલ વિનાશક પૂર દરમિયાન બચાવાયેલી માત્ર 3 જળબિલાડીઓથી શરૂ થયેલી સફર આજે એક ઐતિહાસિક મુકામે પહોંચી છે. મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક આજે દેશનું સૌથી સફળ ઓટર બ્રીડિંગ હબ બન્યું છે. પૂરમાંથી માંડમાંડ બચેલી 3 જળબિલાડીઓની સંખ્યા આજે વધીને 63 પર પહોંચી છે. દેશના 500થી વધુ પ્રાણી સંગ્રહાલયો વચ્ચે સુરત એકમાત્ર એવો કેન્દ્ર છે જ્યાં જળબિલાડીઓનું આટલું સફળ અને સતત બ્રીડિંગ થઈ રહ્યું છે. આપ સાંભળી રહ્યા હતા સુરત જિલ્લાનો સમાચારપત્ર લેખિકા લોપા દરબાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આશિષ દેસાઈ અને સાથીઓએ ગાયેલી અવિનાશ વ્યાસની રચના આપે સાંભળી અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા.

0: બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત.

0: सोती हूँ जागती हूँ लेकिन उसका नाम
1: कौन है वो दिलरुबा।

0: આ સાથે તરાનીને પુરાને કાર્યક્રમ એ સમાપ્ત કરીએ. આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર.
1: શું તમે તૈયારી કરી સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટવેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
0: સુગમ સંગીતમાં સાંભળીએ બ્રિજેન ત્રિવેદીને. સૌપ્રથમ સાંભળીએ ભાસ્કર ભટ્ટની આ રચના.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: હવે પછીની રચના જવાહર બક્ષીની. કીબોર્ડ પર ધર્મેશ પંડ્યા, ઓક્ટોપેડ પર નિલેશ પાઠક, તબલા વાદન મિતેશ ઓઝાનું અને ગિટાર પર કરણ તન્ના.

આ સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ. આજના કલાકાર હતા બ્રિજેન ત્રિવેદી. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર.

શ્રોતા મિત્રો, આપને જણાવી દઈએ અમારા આજે તથા આવતીકાલે પ્રસારિત થનાર કાર્યક્રમો વિશે. થોડી જ વારમાં એટલે કે 6:30 યુવા દોસ્તોનો કાર્યક્રમ યુવાણી, જે ભુજ કેન્દ્રનું પ્રદાન છે, અને 7:22 ગામનું ચોરો વડોદરા કેન્દ્રનું પ્રદાન છે. આ બંને કાર્યક્રમો અમે અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું. રાત્રે 8 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં. 9:15 સમાચાર દર્પણ અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે થશે.

9:30 મિનિટે વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર જે કેન્દ્રિત છે નિર્માતા નિર્દેશક અભિનેતા રાજ કપૂર પર. રાત્રે 10 વાગે છાયા ગીત સાંભળશો તથા 10:30 મિનિટે વિવિધ ભારતી કાર્યક્રમ ઢલતી જાય રાત. શ્રોતા મિત્રો, આ હતી અમારા આજે પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા. આવતીકાલ તારીખ 3 જૂન 2026 બુધવારના રોજ પ્રસારિત થનાર વિશેષ કાર્યક્રમો અંગે આપને જણાવીએ. આવતીકાલે સવારે 6:10 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના સાંભળશો. 6:35 વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસગાન. 6:45 કૃષિ માહિતી, જેમાં કૃષિ સંબંધિત વિવિધ વિગતો ભાગ 3, રજૂઆત વિરલ રાવલ, કાનન છાયા. આવતીકાલે સવારે 7:30 શાસ્ત્રીય સંગીત.

માં મહેંદી હસન ખાનનું તબલા વાદન સાંભળશો, તાલ તીન તાલ. પર્યાવરણ વિષયક શ્રેણી 5 મિનિટ 7:55 જેમાં કુદરતી ગુફાઓ વિશે માહિતી આપશે હિરલ માંકડ. ભજનોનો કાર્યક્રમ નિરખને ગગનમાં 8:30, કલાકાર છે બાબુભાઈ નૈયા. વિજ્ઞાનનું અવનવું 8:50, વક્તા સલીમ સોમાણી.

0: આવતીકાલે સવારે 9:15 મનોરંજન કાર્યક્રમમાં સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલના સ્વરમાં યુગલ ગીતો સાંભળશો. 10:30 લોકસંગીત અંતર્ગત વાલજી ડાભીના સ્વરમાં લોકગીતો અને મનહરલાલ પૈજાના સ્વરમાં દુહા છંદ સાંભળશો. શ્રોતા મિત્રો, બપોરે 12 થી 3 વાગ્યા સુધીના કાર્યક્રમો અમે અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું, જેમાં 12 વાગે સાંભળશો ગુજરાતી ગીતો, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, 1:10 સુગમ સંગીત, 1:30 ફોજી દોસ્તોનો કાર્યક્રમ જય ભારતી અને 2:40 ગેરફિલ્મી ગુજરાતી ગીતો. સાંજેકાલીન સભામાં 5:10 આપ સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત. 6 વાગે ભરત ધીનોજાના સ્વરમાં હવેલી સંગીત સાંભળશો. 6:30 યુવવાણી તથા 7:22 ગામનો ચોરો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે થશે. રાત્રે 9:30 આજ કે ફનકાર, જે કેન્દ્રિત છે અભિનેતા આર માધવન પર. શ્રોતા મિત્રો, આ હતા અમારા આજે તથા આવતીકાલે પ્રસારિત થનાર કાર્યક્રમો. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર સાંભળશો.
1: સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતામ્. પ્રવાચકો નરેન્દ્ર દત્ત સેમવાલઃ. આદૌ મુખ્ય વાર્તાઃ. રાષ્ટ્રપતિના દ્રૌપદી મુર્મુ વર્યયા પ્રોક્તમ યત્ શિક્ષા સશક્તિકરણસ્ય મહત્વપૂર્ણ સાધનમ વિદ્યતે, અપિ ચ વાસ્તવિક વિકાસઃ તદૈવ સમ્યક રૂપેણ પ્રાપ્સ્યતે યદા સમાજસ્ય સર્વે એવ પક્ષાઃ સામાજિકેન આર્થિકેન શૈક્ષિકેન ચ રૂપેણ વિકસિતાઃ ભવિષ્યંતિ. યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ ઇત્યનેન વિગતમાસે 23.20 અર્બુદરૂપ્યકાણામ આદાન પ્રદાન વિષયકમ શિખરમ સમાવાપ્તમ. કેન્દ્ર સર્વકારેણ આવ્રજન નિયમે નિર્ગતાયાઃ અધિસૂચનાયાઃ અનુસારમ અધુના 80+100 દિનાની યાવત આગમ્યમાનાઃ વૈદેશિકાઃ યદિ સ્વકીયં પ્રવાસ સમયં વર્ધયિતુમિચ્છન્તિ તર્હિ તેભ્યઃ આવ્રજનાવધે સમાપ્તિપૂર્વમ એવ પંજીકરણમ અનિવાર્યમસ્તિ. ભારતસ્ય મુખ્ય ન્યાયાધીશઃ ન્યાયમૂર્તિઃ સૂર્યકાંતઃ ઇત્યસૌ અદ્ય સર્વોચ્ચ ન્યાયાલયસ્ય 5 ન્યાયાધીશેભ્યઃ પદસ્ય શપથવચનમ પ્રાયચ્છત. સર્વોચ્ચ ન્યાયાલયે ન્યાયાધીશાનાં સંખ્યા સમેધ્ય 38 સંજાતા. અપિ ચ વિજ્ઞાન પ્રૌદ્યોગિકી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ જર્મની દેશસ્ય થુરિંગિયા ઇત્યસ્ય મંત્રી રાષ્ટ્રપતિ ચ મારિયો વોગ્ટ ઇત્યસૌ ચ અદ્ય નવદિલ્યાં ક્વોન્ટમ સંચારસ્ય ફોટોનિક્સ ઇત્યસ્ય ઉદ્યોગ નેતૃત્વભૂતસ્ય ડીપટેક સહયોગસ્ય ચ વિષયે ચર્ચિતવંતૌ. અથ વાર્તાઃ વિસ્તરેણ. રાષ્ટ્રપતિના દ્રૌપદી મુર્મુ વર્યયા પ્રોક્તમ યત શિક્ષા સશક્તિકરણસ્ય મહત્વપૂર્ણ સાધનમ વિદ્યતે. શિક્ષા એવ જનાન આત્મનિર્ભરમ જાગરૂકઃ સક્ષમશ્ચ કારયતિ. અદ્ય નવદિલ્યાં અસૌ જનજાતીય છાત્રવૃત્તિ લાભાર્થિનઃ સંબોધયતિ સ્મ. અસ્મિન અવસરે સા પ્રોક્તવતી યત વાસ્તવિક વિકાસઃ તદેવ સમ્યગ રૂપેણ પ્રાપ્સ્યતે યદા સમાજસ્ય સર્વે એવ પક્ષાઃ સામાજિકેન આર્થિકેન શૈક્ષિકેન ચ રૂપેણ વિકસિતાઃ ભવિષ્યંતિ.
2: युवा हमारे राष्ट्र की शक्ति, आशा और उज्जवल भविष्य की प्रतीक है. मेरी सभी युवाओं, विशेषकर जनजातीय समुदाय के युवाओं से अनुरोध है कि उन्हें अपनी जोड़ों और अपने लोगों को नहीं भूलना चाहिए. युवा शक्ति विरासत पर गर्व करते हुए आधुनिक शिक्षा और तकनीकों के बल पर आगे बढ़े तो सशक्त, समृद्ध और आत्मनिर्भर भारत का निर्माण होगा.

354.6 દશાંશ મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અત્યારે 6:30 થઈ રહી છે. પ્રસ્તુત છે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી.

નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આપની દોસ્ત અને હોસ્ટ અમી કારિયા, અને મારી સાથે છે કેવિન સોની. આપ સાંભળી રહ્યા છો આપનો સૌથી માનીતો કાર્યક્રમ યુવાણી. આજે આપણે રેડિયોના માધ્યમથી એક એવા મેદાનમાં ઉતરવાના છીએ જ્યાં દોડવા માટે પગની નહીં પણ મગજના ન્યુરોઝની જરૂર પડે છે. હા મિત્રો, આજે આપણે આ સ્પેશિયલ શો એક એવી રમત વિશે છે જે શાંતિથી રમાય છે પણ તેની અંદર ઉથલ પાથલ કોઈ મોટા યુદ્ધ જેવી હોય છે. આજે આપણે વાત કરીશું ચેસ એટલે કે શતરંજની, એક એવું બોર્ડ જેના 64 ખાના આખી દુનિયાના બુદ્ધિશાળી લોકોને પોતાના પ્રેમમાં પાડી ચૂક્યા છે. મિત્રો, જ્યારે પણ ચેસની વાત આવે છે ત્યારે ઘણા લોકોને લાગે છે કે આ કોઈ વિદેશી રમત છે જે પશ્ચિમી દેશોમાંથી આપણા દેશમાં આવી છે. ચેસ કોઈ વિદેશી રમત નથી પણ આપણા ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિનું એક અમૂલ્ય રત્ન છે. આશરે 6 સદીમાં એટલે કે આજથી લગભગ 1500 વર્ષ પહેલા ભારતમાં ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન આ રમતનો જન્મ થયો હતો અને ત્યારે તેને ચતુરંગ તરીકે ઓળખવામાં આવતી હતી. ચતુરંગ શબ્દનો સંસ્કૃતમાં બહુ સુંદર અર્થ થાય છે લશ્કરના ચાર અંગો. એ જમાનાના યુદ્ધોમાં સેના ચાર ભાગમાં વહેંચાયેલી રહેતી. પાયદળ એટલે કે જે આજે ચેસમાં સૈનિક તરીકે ઓળખાય છે. અશ્વદળ એટલે કે આપણા ઘોડા. ગજદળ એટલે કે વિશાળ હાથી. અને રથદળ એટલે કે ઊંટ. આ ચારે અંગો મળીને રાજા અને મંત્રી નું રક્ષણ કરતા અને સામેની સેના પર આક્રમણ કરતા. વિચાર કરો, જે રમત આજે સુપર કમ્પ્યુટર્સ રમે છે તેનું પ્લાનિંગ આપણા પૂર્વજોએ સદીઓ પહેલા કરી દીધું હતું. ભારતમાંથી આ રમત ધીમે ધીમે સ્કિલ રોડ અને વેપારીઓ દ્વારા

0: દ્વારા પર્શિયા એટલે કે આજના ઈરાન દેશમાં પહોંચી. ઈરાનમાં આ રમતનું નામ ચતુરંગ માંથી બદલાઈને શતરંજ થઈ ગયું. પર્શિયન રાજાઓ આ રમત પાછળ એટલા પાગલ હતા કે તેઓ પોતાના રાજકુમારોને યુદ્ધની વ્યૂહરચના શીખવવા માટે શતરંજ ફરજિયાત રમાડતા. જ્યારે પર્શિયા પર અરબોનું શાસન આવ્યું ત્યારે આરબો દ્વારા આ રમત સ્પેન અને ઇટાલી થઈને આખા યુરોપમાં ફેલાઈ ગઈ. આમ ભારતનો આ કાળો ધોળો જાદુ આખી દુનિયાના મગજ પર સવાર થઈ ગયો. શ્રોતા મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે ચેસમાં જ્યારે રમત પૂરી થાય ત્યારે આપણે જે શબ્દ બોલીએ છીએ ચેકમેટ, એ ક્યાંથી આવ્યો? આ શબ્દ પણ પર્શિયન ભાષાના લોકપ્રિય વાક્ય શાહમાત માંથી ઉતરી આવ્યો છે. શાહ એટલે રાજા અને માત એટલે લાચાર અથવા હારી ગયેલો. એટલે કે શાહમાત નો સીધો અર્થ થાય છે રાજા હવે લાચાર છે, તેની પાસે બચવાનો કોઈ રસ્તો નથી. કાળક્રમે આ શબ્દ બદલાઈને અંગ્રેજીમાં ચેકમેટ બની ગયો, પણ તેનો આત્મા આજે પણ એ જ પર્શિયન સંસ્કૃતિનો છે. ચેસ બોર્ડ ભલે નાનું દેખાતું હોય, પણ ગણિત શાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો કહે છે કે આ બોર્ડ પણ અણધારી અને અગણિત શક્યતાઓ છુપાયેલી છે. એક બહુ પ્રખ્યાત થિયરી છે જેને શેનોન નંબર કહેવાય છે. આ થિયરી મુજબ ચેસની રમત જેટલી અલગ અલગ રીતે રમાઈ શકે તેની કુલ સંખ્યા આખા બ્રહ્માંડમાં રહેલા પરમાણુઓની સંખ્યા કરતા પણ વધારે છે. એટલે કે ચેસની દરેક નવી રમત ઇતિહાસમાં એક નવો અધ્યાય હોય છે. હવે થોડી વાત કરીએ 15મી સદીની, જ્યારે આ રમતમાં બહુ મોટા બદલાવો આવ્યા. શરૂઆતમાં ચેસમાં મંત્રીનું મોહરું બહુ નબળું હતું. તે માત્ર એક જ ખાનું ક્રોસમાં ચાલી શકતું હતું. પણ યુરોપમાં જ્યારે આ રમત પહોંચી ત્યારે ત્યાંની શક્તિશાળી રાણીઓથી પ્રેરિત થઈને નિયમો બદલાયા અને ક્વીનને આખા બોર્ડનું સૌથી શક્તિશાળી મોહરું બનાવી દેવામાં આવ્યું, જે ગમે તે દિશામાં ગમે તેટલા ખાના ચાલી શકે છે. આ એક ફેરફારે ચેસને બહુ ઝડપી અને આક્રમક રમત બનાવી દીધી. ભારતની ધરતી પરથી શરૂ થયેલી આ સફર આજે 2026માં ક્યાં પહોંચી છે એ પણ જો બહુ રસપ્રદ છે. આપણે વિશ્વને વિશ્વનાથ આનંદ જેવા મહાન ગ્રાન્ડ માસ્ટર આપ્યા છે, જેમણે વિશ્વ સ્તરે ભારતનો ધ્વજ લહેરાવ્યો. પણ આજે 2026માં ભારતીય ચેસનો એક અનોખો નવો યુગ શરૂ થઈ ચુક્યો છે. આપણા દેશના ટીનેજર્સ અને યુવાનો આજે દુનિયાના મોટા મોટા ધુરંધરોને પરસેવો છોડાવી રહ્યા છે. આજના કાર્યક્રમમાં આપણે તમામ યુવાન સ્ટારોની વાર્તાઓ પણ જણાવીશું, જેમણે 2026માં ભારતને ચેસનું વૈશ્વિક કેન્દ્ર બનાવી દીધું છે. ચેસ માત્ર એક રમત નથી, તે તમારા વ્યક્તિત્વનો અરીસો છે. તમે મેદાન પર જે રીતે ચાલો છો તે જ રીતે તમે જીવનમાં પણ નિર્ણય લો છો. જે લોકો બહુ આક્રમક હોય છે તેઓ ચેસમાં સીધો અટેક કરે છે, અને જેઓ ધૈર્યવાન હોય છે તેઓ ધીમે ધીમે પોતાની પકડ મજબૂત કરે છે. મનોવૈજ્ઞાનિકો કહે છે કે નિયમિત ચેસ રમવાથી માણસની યાદશક્તિ, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ અને કોન્સન્ટ્રેશન લેવલ અનેક ગણું વધી જાય છે. એટલે જ આજના યુવાનો માટે ચેસ એ માનસિક જીમ સમાન છે. કેવિન, તને શું લાગે છે? આપણા શ્રોતાઓ આ બુદ્ધિના જંગમાં આપણી સાથે જોડાવા તૈયાર છે ને?
1: અરે વાહ અમી, તે તો પહેલા જ સેગમેન્ટમાં ચેસ બોર્ડ પર એવી ચાલ ચાલી છે કે આખું ઓડિયન્સ ચેકમેટ થઈ ગયું. ચતુરંગનો એ ઇતિહાસ અને બ્રહ્માંડના તારાઓ કરતા પણ વધુ શક્યતાઓ વાળી વાતો સાંભળીને ખરેખર અવાક થઈ જવાય. મને તો એ જાણીને બહુ જ ગર્વ થાય છે કે આખી દુનિયા જે ગેમ પાછળ કલાકો બગાડે છે તે મૂળ તો આપણા હિન્દુસ્તાનની શોધ છે. શ્રોતા મિત્રો, અમીએ હજુ પણ માત્ર રાજા અને રાણીનો પરિચય આપ્યો છે, આખો જંગ હજુ બાકી છે. બન્યા રહેજો આકાશવાણીના યુવાણી પ્રોગ્રામ પર, કારણ કે આગળ આવી રહ્યું છે મહેરાઓનું અનોખું વિજ્ઞાન.
0: શ્રોતા મિત્રો, પહેલા આપણે ઇતિહાસની સફર કરી, પણ હવે સમય છે ચેસને એ ગણિતને સમજવાનું, જે રમત દરમિયાન દરેક સેકન્ડે ગ્રાન્ડ માસ્ટરોના મગજમાં ચાલતું હોય છે. મિત્રો, ચેસ બોર્ડ પરના 32 મોહરા માત્ર લાકડા કે પ્લાસ્ટિકના ટુકડા નથી, પણ દરેક મોહરાનું પોતાનું એક ચોક્કસ આર્થિક અને લશ્કરી મૂલ્ય હોય છે. જો તમે આ ગણિત સમજી ગયા તો ચેસ રમવી તમારા માટે બહુ સરળ થઈ જાય છે. ચેસના ગણિત મુજબ સૌથી પાયાનું મોહરું એટલે કે સૈનિકનું મૂલ્ય 1 પોઈન્ટ ગણાય છે. સૈનિક ભલે નાનો દેખાય, પણ જો એ ધીમે ધીમે આગળ વધીને બોર્ડના છેલ્લે એટલે કે 8મા ખાના સુધી પહોંચી જાય તો તે રાણી અથવા ઊંટ

0: ઘોડામાં પ્રમોટ થઈ શકે છે, જેને ચેસની ભાષામાં પોન પ્રમોશન કહેવાય છે. એટલે કે એક નાનો સૈનિક પણ સમય આવ્યે આખી ગેમનો કિંગ મેકર બની શકે છે. હવે વાત કરીએ ઘોડા અને ઊંટની. આ બંનેને માઇનર પીસ કહેવામાં આવે છે અને બંનેનું મૂલ્ય સરખું એટલે કે 3-3 પોઈન્ટ હોય છે. પણ કેવેન, આ બંનેની ચાલ બહુ અનોખી છે. ઘોડો એકમાત્ર એવું મોહરું છે જે બીજા ખેલાડીઓની ઉપરથી કૂદી શકે છે અને અઢી ખાના ચાલે છે, જ્યારે ઊંટ માત્ર પોતાના કલરના ડાયગોનલ ખાનામાં જ દોડી શકે છે. બંધ પોઝિશનમાં ઘોડો બહુ પાવરફુલ બને છે, જ્યારે ઓપન પોઝિશનમાં ઊંટ લાંબી રેન્જથી હુમલો કરે છે. આનાથી ઉપર આવે છે હાથી, જેને મેજર પીસ કહેવાય છે અને તેનું મૂલ્ય 5 પોઈન્ટ હોય છે. હાથી સીધો અને આડો ચાલે છે અને ગેમમાં તે બહુ ઘાતક સાબિત થાય છે. અને છેલ્લે બોર્ડની અસલી સુપર પાવર એટલે કે રાણી. રાણીનું મૂલ્ય પૂરા 9 પોઈન્ટ હોય છે. તે હાથી અને ઊંટ બંનેની શક્તિઓ ધરાવે છે, એટલે કે સીધી, આડી અને ત્રાસી બધી જ જગ્યાએ ફરી શકે છે. હવે તમે મને પૂછશો કે અમી, રાજાના કેટલા પોઈન્ટ? તો શ્રોતા મિત્રો, રાજાના કોઈ પોઈન્ટ નથી હોતા, કારણ કે રાજા અનંત મૂલ્ય ધરાવે છે. જો કોઈ રાજા ચેકમેટ થઈ ગયો તો તમારી પાસે ભલે બધી જ રાણીઓ અને હાથી બચ્યા હોય, તમે રમત હારી જાઓ છો. રાજા આખી સેનાનો આત્મા છે, જેનું રક્ષણ કરવું એ જ આખી રમતનો મુખ્ય ઉદ્દેશ છે. આ ગણિત સિવાય ચેસની શરૂઆત બહુ મહત્વની હોય છે, જેને ઓપનિંગ થિયરી કહેવામાં આવે છે. જગતના માન ખેલાડીઓ વર્ષો સુધી માત્ર ઓપનિંગની પ્રેક્ટિસ કરે છે. ચેસમાં વ્હાઇટ મોહરાવાળા ખેલાડીઓને હંમેશા પહેલી ચાલ રમવાનો મોકો મળે છે, જેને ફર્સ્ટ મૂવ એડવાન્ટેજ કહેવાય છે. સૌથી લોકપ્રિય ઓપનિંગ ચાલ છે E4 અથવા D4, જેનાથી બોર્ડના સેન્ટર પર કબજો જમાવી શકાય છે. હવે મારે તમને ચેસની સૌથી રોમાંચક સ્ટ્રેટેજી વિશે જણાવવું છે, જેને કહેવાય છે ગેમ્બિટ. ગેમ્બિટ એટલે જાણી જોઈને પોતાના કોઈ મોહરાનું બલિદાન આપવું, જેથી બલિદાનમાં તમને પોઝિશન એડવાન્ટેજ મળે અથવા વિરોધી ખેલાડી લાલચમાં આવીને કોઈ ભૂલ કરી બેસે. તમે કદાચ નેટફ્લિક્સ પર બહુ પ્રખ્યાત વેબ સિરીઝનું નામ સાંભળ્યું હશે, ધ ક્વીન્સ ગેમ્બિટ. આ કોઈ કાલ્પનિક નામ નથી, પણ ચેસની સદીઓ જૂની અને સૌથી લોકપ્રિય ઓપનિંગ ટ્રિક છે. વિચાર કરો, સામાન્ય જીવનમાં આપણે કોઈ વસ્તુ ગુમાવીએ તો દુઃખી થઈ જઈએ છીએ, પણ ચેસ આપણને શીખવે છે કે ક્યારેક લાંબા ગાળાના ફાયદા માટે અથવા જીત મેળવવા માટે ટૂંકા ગાળાનું નુકસાન વેઠવું પડે છે. એક ગ્રાન્ડ માસ્ટર જ્યારે પોતાની રાણીનું બલિદાન આપે છે, ત્યારે સામેવાળો ખુશ થઈ જાય છે, પણ તેને ખબર નથી હોતી કે આગલી 3 ચાલમાં તેનો ખેલ ખતમ થવાનો છે. અને ચેસની ભાષામાં બ્યુટીફુલ સેક્રિફાઈસ કહેવામાં આવે છે. આ સિવાય ચેસમાં એક બહુ ખાસ ચાલ છે, જેને કેન્સલિંગ કહેવાય છે. આ આખી રમતમાં એકમાત્ર એવી ચાલ છે જેમાં તમે એક સાથે બે મોહરા, રાજા અને હાથીને એક સાથે હલાવી શકો છો. આ ચાલથી રાજા સુરક્ષિત ખૂણામાં જતો રહે છે અને હાથી મેદાનની વચ્ચે આવીને લડવા માટે તૈયાર થઈ જાય છે. પ્રોફેશનલ ચેસમાં કેન્સલિંગ સમયસર કરવું બહુ જરૂરી માનવામાં આવે છે. તો મિત્રો, આ હતું ચેસ બોર્ડનું અનોખું ગણિત અને શરૂઆતની વ્યૂહરચના. જો તમે પણ ચેસ શીખવા માંગતા હો તો આ પોઈન્ટ સિસ્ટમ હંમેશા યાદ રાખજો. હવે પછી આપણે વાત કરીશું ચેસની દુનિયાના એવા દિગ્ગજો વિશે જેમણે આ રમતનો ઇતિહાસ બદલી નાખ્યો. કેવિન, તેના મોહરાઓનું ગણિત કેવું લાગ્યું?
1: અરે વાહ અમી, તે તો મહેરાઓનું આખું પ્રાઇઝ લિસ્ટ જ આપી દીધું. રાણીના 9 પોઈન્ટ અને રાજાના અનંત. આ સાંભળીને તો સમજાયું કે ચેસ ખરેખર બહુ પ્લાનિંગ વાળી રમત છે. અને પેલી ગેમ્બિટ વાળી વાત, લાલચ આપીને શિકાર કરવાની એ ટેકનિક સાચે જ લાજવાબ છે. શ્રોતા મિત્રો, અમીએ જે રીતે ગણિત સમજાવ્યું છે, મને લાગે છે કે હવે આપણી યુવા પેઢી ગણિતના ક્લાસ છોડીને ચેસ બોર્ડ પર પોઈન્ટ્સ ગણવા બેસી જશે. સાંભળતા રહો યુવાણી, કારણ કે આગળ આવી રહ્યું છે દુનિયાના ક્રેઝી ચેસ પ્લેયર્સના અકલ્પનીય કિસ્સાઓ.
0: શ્રોતા મિત્રો, અત્યાર સુધી આપણે હિસ્ટ્રી અને મેથેમેટિક્સ જોયું, પણ હવે વાત કરીએ માનસિક જંગની, જેણે ચેસને દુનિયાના નકશા પર રક્તવિહીન યુદ્ધ બનાવી દીધું હતું. વાત છે 1972ની, જેને ચેસના ઇતિહાસમાં મેચ ઓફ ધ સેન્ચુરી કહેવામાં આવે છે. આ મેચ કોઈ સામાન્ય ટુર્નામેન્ટ ન હતી, પણ અમેરિકાના બોબી ફિશર અને સોવિયત યુનિયન એટલે કે રશિયાના બોરિસ પાસ્કી વચ્ચેનું વર્ચસ્વનું યુદ્ધ હતું. એ જમાનામાં

અમેરિકા અને રશિયા વચ્ચે કોલ્ડ વોર એટલે કે શીત યુદ્ધ ચાલતું હતું. રશિયા છેલ્લા 24 વર્ષથી ચેસની દુનિયા પર એક હતું શાસન કરતું હતું. રશિયા માટે ચેસ એ તેમની બુદ્ધિશાળી સંસ્કૃતિનું પ્રતીક હતું. એવામાં અમેરિકાથી એક 29 વર્ષનો છોકરો આવ્યો જેનું નામ હતું બોબી ફિશર. તે એકલો આખા રશિયન સામ્રાજ્ય સામે લડવા મેદાનમાં ઉતર્યો હતો. આ મેચ આઇસલેન્ડની રાજધાની રેક્યાવિકમાં રમાઈ હતી અને આખી દુનિયાના મીડિયાની નજર આ બોર્ડ પર ટકેલી હતી. કેવિન બોબી ફિશર જેટલું મોટો જીનિયસ હતો તેટલું જ અજીબ અને ક્રેઝી માણસ પણ હતો. મેચ શરૂ થતા પહેલા તેણે એવી શરતો મૂકી કે આઇસલેન્ડની સરકાર પણ પરેશાન થઈ ગઈ. તેણે કહ્યું કે સ્ટેડિયમમાં કેમેરાનો અવાજ બહુ આવે છે એટલે તે પ્રેક્ષકોની સામે નહીં રમે. તે પહેલી મેચ હારી ગયો અને બીજી મેચમાં તો તે રમવા જ ન આવ્યો. રશિયન ખેલાડી સ્પાસ્કી આરામથી 2-0 આગળ થઈ ગયો. આખી દુનિયાને લાગ્યું કે બોબી ફિશર પાગલ થઈ ગયો છે અને તે અમેરિકાનું નામ ડૂબાડશે. પણ ખરો ડ્રામા તો હવે શરૂ થવાનો હતો. બોબી ફિશરની જીતના કારણે ત્રીજી મેચ સ્ટેડિયમની પાછળ એક નાના પિંગ પોંગ ટેબલ ટેનિસના રૂમમાં રમાડવી પડી જ્યાં કોઈ કેમેરા કે પ્રેક્ષકો ન હતા. અને એ રૂમમાં ઉતરીને ફિશરે એવો જાદુ કર્યો કે બોરિસ પાસ્કીના હોશ ઉડી ગયા. ફિશરે એવી ચાલ ચાલી જે તેણે જિંદગીમાં પહેલે ક્યારેય નહોતી રમી. રશિયન કેમ્પમાં અફરાતફરી મચી ગઈ. રશિયનોને શંકા ગઈ કે બોબી ફિશર જે ખુરશી પર બેસે છે એ ખુરશીમાં અમેરિકન એજન્સી CIA એ કોઈ કેમિકલ કે વાયરસ છુપાવ્યો છે. તમે હસશો પણ આ સાચી ઘટના છે. રશિયન ટીમે ઓફિશિયલ ફરિયાદ કરી એટલે આઇસલેન્ડની પોલીસે આખી રાત જાગીને ખુરશીનું એક્સરે સ્કેનિંગ કર્યું. ખુરશીની અંદરથી કઈ જ ન મળ્યું, માત્ર 2 મરેલી માખીઓ મળી. આ ડ્રામા વચ્ચે બોબી ફિશરે રશિયન ચેમ્પિયનને એવી માહિત આપી કે અંતે બોરિસ પાસ્કી પોતે ઉભા થઈને ફિશર માટે તાળીઓ પાડવા લાગ્યા. ફિશર વર્લ્ડ ચેમ્પિયન બન્યા અને અમેરિકામાં રાતોરાત હીરો બની ગયા. આ મેચે સાબિત કર્યું કે ચેસ માત્ર બોર્ડ પર નથી રમાતી, મગજની અંદર પણ રમાય છે. આ ફિશર યુગ પછી ચેસની દુનિયાને બીજો એક સિંહ મળ્યો જેનું નામ ગેરી કાસ્પરોવ. 22 વર્ષની ઉંમરે તેને ઇતિહાસ રચી દીધો, સૌથી નાની ઉંમરના વર્લ્ડ ચેમ્પિયન બનીને. કાસ્પરોવ પોતાની આક્રમક રમત અને વિરોધી ખેલાડીને આંખોમાં આંખો પોરવીને ડરાવવા માટે જાણીતા હતા. તેમનો દબદબો એટલો હતો કે તેઓ સતત 20 વર્ષ સુધી દુનિયાના નંબર 1 ખેલાડી રહ્યા. કાસ્પરોવના સમયમાં જ સોવિયત યુનિયનના 2 મહાન ખેલાડીઓ કાસ્પરોવ અને એનાટોલી કાર્પોવ વચ્ચે 5 વર્લ્ડ ચેમ્પિયનશીપ મેચો રમાઈ. આ બંને કટ્ટર હરીફો હતા. કાર્પોવ શાંત રમતા જ્યારે કાસ્પરોવ વાવાઝોડાની જેમ આક્રમક રમત રમતા. તેમની વચ્ચે કુલ 144 મેચો રમાઈ, જે ચેસના ઇતિહાસની સૌથી મોટી રાઇવલરી માનવામાં આવે છે. રાજકારણ, વિચારધારા અને બુદ્ધિનો અલ્ટિમેટ કમ્બાઇન્ડ શો હતો. શ્રોતા મિત્રો, શું તમે જાણો છો કે કાસ્પરોવ એટલા પરફેક્ટ હતા કે લોકો તેમને માનવ કમ્પ્યુટર કહેતા? પણ 1996 અને 1997માં કંઈક એવું થયું જેણે માનવ સભ્યતાનો ઇતિહાસ બદલી નાખ્યો. IBM કંપનીએ એક સુપર કમ્પ્યુટર બનાવ્યું જેનું નામ હતું ડીપ બ્લુ. આ કમ્પ્યુટર 1 સેકન્ડમાં 20 કરોડ ચાલ વિચારી શકતું હતું. 1996ની પહેલી સિરીઝમાં કાસ્પરોવે કમ્પ્યુટરને 4-2 હરાવી દીધું અને માણસની બુદ્ધિની જીત થઈ. પણ 1997ની રીમેચમાં IBMએ કમ્પ્યુટરને વધુ પાવરફુલ બનાવ્યું. મેચની એક ક્ષણે ડીપ બ્લુએ એવી ચાલ ચલી જે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ મુજબ શક્ય જ નહોતી. એમાં માનવીય બુદ્ધિનો સ્પર્શ હતો. કાસ્પરોવ કન્ફ્યુઝ થઈ ગયા, તેઓ માનસિક દબાણમાં આવી ગયા અને અંતે ઇતિહાસમાં પહેલીવાર એક મશીને દુનિયાના સૌથી બુદ્ધિશાળી માણસને હરાવી દીધો. કાસ્પરોવે આરોપ પણ લગાવ્યો કે IBMના વૈજ્ઞાનિકો પાછળથી કમ્પ્યુટરને મદદ કરી રહ્યા હતા. પણ આ મેચે મોડર્ન AIનો પાયો નાખ્યો. તો મિત્રો, આ હતા ચેસના એ દિગ્ગજો જેમણે રમતને રોમાંચક નવલકથા જેવી બનાવી દીધી. બોબી ફિશરની જીત અને કાસ્પરોવનો મશીન સામેનો જંગ આજે પણ આપણને પ્રેરણા આપે છે કે

0: માણસનું મગજ ગમે તેવા દબાણમાં પણ અદ્ભુત સર્જન કરી શકે છે. હવે આપણે વાત કરીશું આપણા ભારતના ગૌરવ વિશ્વનાથ આનંદ અને ચેસ બોર્ડ પર લાઇટનિંગ કિડ નામના વાવાઝોડા વિશે. કેવિન, બોબી ફિશરની ખુરશી વાળો કિસ્સો તને કેવો લાગ્યો?
1: ઓહો અમી, ખુરશીનું એક્સરે સ્કેનિંગ અને બે મરેલી માખીઓ, આ તો કોઈ જેમ્સ બોન્ડની મૂવી જેવો કિસ્સો છે. મને તો નહોતી ખબર કે ચેસમાં આટલું મોટું ઇન્ટરનેશનલ પોલિટિક્સ રમાઈ ચૂક્યું છે. અને ગેરી કેસ્પેરોવનું સુપર કોમ્પ્યુટર સામેનો એ જંગ સાંભળીને તો અહેસાસ થાય છે કે આપણું મગજ કેટલી કિંમતી વસ્તુ છે. શ્રોતા મિત્રો, અમી પાસે કિસ્સાઓનો ભંડાર છે. અત્યારે તો રાજા રાણીના ઇન્ટરનેશનલ ડ્રામા પૂરા થયા છે, હવે આવી રહ્યું છે હિન્દુસ્તાનનું ગૌરવ. સાંભળતા રહો.
0: અત્યાર સુધી આપણે અમેરિકા અને રશિયાના ખેલાડીઓની વાત કરી, પણ હવે સમય છે એ મહાન વ્યક્તિત્વ વિશે જાણવાનો જેમના વગર ભારતમાં ચેસનો ઇતિહાસ જ શરૂ નથી થતો. હા મિત્રો, હું વાત કરી રહી છું ભારતના પહેલા ગ્રાન્ડ માસ્ટર અને 5 વખત વિશ્વ ચેમ્પિયન બનેલા લિવિંગ લેજન્ડ વિશ્વનાથ આનંદની. ચેસની દુનિયામાં તેમને આદરપૂર્વક મદ્રાસ ટાઈગર અથવા તો લાઇટનિંગ કિડ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વનાથ આનંદનો જન્મ તમિલનાડુના ચેન્નઈમાં થયો હતો. તેમને ચેસ રમતા તેમની માતા સુશીલાએ શીખવ્યું હતું. આનંદ નાનપણથી જ એટલા તેજસ્વી હતા કે તેઓ બોર્ડ પર જોતાની સાથે જ ચાલ વિચારી લેતા. જ્યારે બીજા ખેલાડીઓ એક ચાલ વિચારવામાં 1/2 કલાક લેતા, ત્યારે આનંદ માત્ર થોડી જ સેકન્ડમાં પોતાની ચાલ રમીને ખુરશી પરથી ઉભા થઈ જતા અને હોલમાં આટા મારવા લાગતા. તેમની આ અકલ્પનીય સ્પીડના કારણે જ દુનિયાએ તેમને લાઇટનિંગ કિડ નામ આપ્યું હતું. કેવિન, તને જાણીને નવાઈ લાગશે કે 1987 સુધી ભારત પાસે એક પણ ઓફિશિયલ ગ્રાન્ડ માસ્ટર ન હતો. ગ્રાન્ડ માસ્ટર એ ચેસની દુનિયાનું સર્વોચ્ચ ટાઇટલ છે, જે વર્લ્ડ ચેમ્પિયન પછી સૌથી મોટું ગણાય છે. 1988 વિશ્વનાથ આનંદે આ ટાઇટલ મેળવ્યું અને તેઓ ભારતના સૌ પ્રથમ ગ્રાન્ડ માસ્ટર બન્યા. એ એક એવી પળ હતી જેણે ભારતીય રમત ગમતના ઇતિહાસને હંમેશા માટે બદલી નાખ્યો. આનંદે સાબિત કર્યું કે ભારતીયો માત્ર ક્રિકેટ જ નહીં પણ બુદ્ધિના આ વૈશ્વિક જંગમાં પણ દુનિયાને હરાવી શકે છે. આનંદની ખરી સફર તો 2000 સાલમાં શરૂ થઈ, જ્યારે તેઓ પહેલી વાર એનાટોલી કાર્પોવ જેવા દિગ્ગજોને હરાવીને FIDE વર્લ્ડ ચેમ્પિયન બન્યા. તે પછી 2007, 2008, 2010 અને 2012માં તેમણે સતત આ ટાઇટલ જાળવી રાખ્યું. આનંદની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેઓ ચેસના 3 ફોર્મેટ ક્લાસિક, રેપિડ અને બ્લિટ્સ માં વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા. ચેસના ઇતિહાસમાં આવું કરનાર તેઓ બહુ જ જૂજ ખેલાડીઓમાંના એક છે. આનંદના જીવનનો એક બહુ ફેમસ કિસ્સો 2010ની વર્લ્ડ ચેમ્પિયનશિપનો છે. આ મેચ બલ્ગેરિયાના સોફિયા શહેરમાં રમવામાં આવી હતી અને તેમના વિરોધી હતા વેસેલિન ટોપાલોવ. આનંદ જ્યારે ભારતથી ફ્લાઇટ પકડીને જવાના હતા, ત્યારે જ યુરોપમાં એક જ્વાળામુખી ફાટ્યો અને આખા યુરોપની એર સ્પેસ બંધ થઈ ગઈ. બધી જ ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ. હવે આનંદ માટે સોફિયા પહોંચવું અશક્ય લાગતું હતું, પણ આનંદે હાર ન માની. તેમણે મેચના આયોજકો પાસે થોડો સમય માંગ્યો, પણ વિરોધી ટીમે સમય આપવાની ચોખ્ખી ના પાડી દીધી. આવી માનસિક હેરાનગતિ વચ્ચે આનંદ, તેમની પત્ની અરુણા અને તેમની ટીમે જર્મનીથી સોફિયા સુધીની 40 કલાકની ટેક્સી અને બસની મુસાફરી કરી. વિચારો, પૂરા 2 દિવસ રોડ પર મુસાફરી કરીને થાકેલા આનંદ સોફિયા પહોંચ્યા અને કોઈ પણ ફરિયાદ વગર મેદાનમાં ઉતરી ગયા. અને પરિણામ, આનંદે ટોપાલોવને તેના જ દેશમાં હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતી લીધો. આ રિયલ સ્ટોરી બતાવે છે કે સાચો ચેમ્પિયન મુશ્કેલીઓ સામે રડતો નથી પણ રસ્તો કાઢે છે. વિશ્વનાથ આનંદ માત્ર પોતાની રમત માટે જ નહીં પણ પોતાના પ્રોફેશનલ બિહેવિયર માટે પણ જાણીતા છે. ચેસની દુનિયામાં જ્યાં ખેલાડીઓ એકબીજા પર માનસિક દબાણ લાવવા માટે વિવાદો કરે છે, ત્યાં આનંદ હંમેશા શાંત, ગંભીર અને ચહેરા પર સ્મિત સાથે જોવા મળે છે. તેમને ભારત સરકાર દ્વારા દેશનો સર્વોચ્ચ ખેલ પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન સૌથી પહેલી વાર આપવામાં આવ્યો હતો. આ સિવાય તેમને પદ્મવિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. શ્રોતા મિત્રો, આનંદની સૌથી મોટી સિદ્ધિ એ નથી કે તેઓ 5 વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યા, પણ એ છે કે તેમણે ભારતમાં ચેસ કલ્ચરનો પાયો નાખ્યો.

0: આજે આપણે 2024 માં જે ક્રાંતિ જોઈ રહ્યા છે, જ્યાં ભારતના નાના નાના બાળકો ગ્રાન્ડ માસ્ટર બની રહ્યા છે, ત્યાં મદ્રાસ ટાઈગરના વારસા વિના શક્ય જ નહોતી. આનંદે ચેન્નઈને ભારતની ચેસ કેપિટલ બનાવી દીધી. આનંદે એકવાર ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ચેસ તમને એ શીખવે છે કે તમે ગમે તેટલા પાવરફુલ હો, જો તમે અહંકાર કરશો તો એક નાનો સૈનિક પણ તમને ચેકમેટ કરી શકે છે. આ કેટલી મોટી જીવનની ફિલોસોફી છે. આનંદ આજે 2026 માં પણ ભારતના યુવા ખેલાડીઓને મેન્ટર કરી રહ્યા છે. પોતાની વેસ્ટ બ્રિજ આનંદ ચેસ એકેડમી દ્વારા તેઓ નવા સુપરસ્ટાર્સ તૈયાર કરી રહ્યા છે. શ્રોતા મિત્રો, 40 કલાકની મુસાફરી કરીને વર્લ્ડ કપ જીતવો એ કોઈ સામાન્ય માણસનું કામ નથી, એ માત્ર એક ટાઈગર જ કરી શકે છે. કેવિન, આનંદ સરની આ ટેક્સી વાળી વાર્તા સાંભળીને તને કેવું લાગ્યું?
1: વાહ અમી, સાચે જ મારી આંખો સામે એ 40 કલાકની રોડની ટ્રીપનો દ્રશ્ય આવી ગયું. વિચાર કરો શ્રોતા મિત્રો, આપણે 2 કલાક મુસાફરી કરીએ તો માથું દુખવા લાગે છે, અને આનંદ સર 40 કલાકની મુસાફરી પછી દુનિયાના બેસ્ટ પ્લેયર સામે જીતી ગયા, એટલે જ તેઓ લેજન્ડ છે. અમી, તે જે રીતે મદ્રાસ ટાઈગરનો પરિચય આપ્યો, મને ગર્વ થાય છે કે હું આ શોનો હિસ્સો છું.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ યુવાણી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે.
1: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાથ,
2: સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ, સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ.
1: મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગ્યે,
2: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
1: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ.
2: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
1: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ. ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com.
2: તો દરરોજ બપોરે 12:30 વાગે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો.

0: राम राम।
1: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ ગામનો ચોરો અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી. રામ રામ. રામ રામ.

શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ યુવાણી અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે, જેમાં આપ સાંભળી શકો છો યુથ આઇકોન શ્રેણી, knowledge.com શ્રેણી, ગુજરાતી વાર્તા વિશ્વ અને યુવા પ્રતિભાઓને. તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી.

0: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત, સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત.
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં પ્રાદેશિક સમાચાર અમે અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.

0: આ સાથે જ ગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે પ્રાદેશિક સમાચાર.
1: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી 5 તારીખે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના પ્રવાસે વહીવટીતંત્રની તડામાર તૈયારી. વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલનું અવસાન. પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કર્યું. 14 કરોડ રૂપિયાથી વધુના કેફી પદાર્થ સાથે અમદાવાદથી 3 લોકોની ધરપકડ. સુરતમાં 2 બસના અકસ્માતમાં 8 લોકોના મોત, 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત. રાજ્યના વિવિધ વિસ્તારમાં આગામી 5 તારીખ સુધી વરસાદની આગાહી. અને ભાવનગરના ખેલાડી કુલદીપસિંહ વાણાએ અમદાવાદમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ટ્રાયથેમા સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 5 તારીખે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દીવ દમણના પ્રવાસે આવશે. તેમના આગમનની તડામાર તૈયારી ચાલી રહી છે. તેઓ 3000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થનારી અને પ્રસ્તાવિત 50થી વધુ વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાથે જ મોદી 97 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા નમો પ્રાદેશિક વિમાન મથક તેમજ 300 પથારી ધરાવતી નમો હોસ્પિટલનું લોકાર્પણ કરશે. શ્રી મોદી દમણના સ્વામી વિવેકાનંદ મેદાન જાહેરસભા પણ સંબોધશે. આ પ્રસંગે તેઓ દમણ અને સિલવાસામાં નિર્માણ પામેલા પરિવહન નગર સહિત માર્ગ અને અન્ય વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. ઉપરાંત 359 કરોડ રૂપિયાના ખર્ચે નાની અને મોટી દમણને જોડતા પ્રતિકાત્મક બ્રિજ, ગ્લાસ ડેક તેમજ સ્વદેશ દર્શન યોજના અંતર્ગત વિવિધ પરિયોજનાનું ખાતમુહૂર્ત કરશે. સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલે પરિયોજનાની સમીક્ષા કરી અને તેમજ તેઓ પ્રધાનમંત્રીના કાર્યક્રમની તૈયારીઓ પર દેખરેખ રાખી રહ્યો હોવાનું દમણના અમારા પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શ્રમદાન કરી સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો. મેયર સહિતના પદાધિકારીઓ, ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર સહિતના મહાનુભાવો પણ આ અભિયાનમાં જોડાઈ અંદાજે 68 ટન જેટલો કચરો દૂર કર્યો. મંત્રીશ્રીએ સૌ નાગરિકોને સફાઈ અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી.
1: જે લગભગ 4 થી 5 હજાર જેટલા કાર્યકર્તાઓ જેમના મનની અંદર સ્વચ્છતા છે અને સાબરમતી નદીનો આ જે તટ છે એને સાફ કરવાનું બીડું લોકોએ જાતે હાથ ધર્યું છે. અમદાવાદ કોર્પોરેશન મહાનગર એમાં સહયોગી થઈ રહ્યું, પરંતુ આખા રાજ્યની અંદર પણ દરેક જગ્યાએ આ પ્રકારના કાર્યક્રમોથી સ્વચ્છતા સ્વભાવ બનાવવાનું એક આંદોલન બને એના માટે

0: ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા અને સાબરમતી રિવરફ્રન્ટ વિકાસ નિગમના સંયુક્ત ઉપક્રમે આગામી 5 તારીખ સુધી આ અભિયાન યોજાશે. વડોદરાના માંજલપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલનું અવસાન થયું. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે ગત 3 દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ધારાસભ્ય યોગેશ પટેલે આજે બપોરે અંતિમ શ્વાસ લીધા. ભાજપના વરિષ્ઠ નેતા તરીકે તેમણે લાંબા સમય સુધી જાહેર જીવનમાં સેવાઓ આપી હતી. તેમના અવસાનથી ગુજરાત વિધાનસભા ફરી એકવાર ખંડિત થઈ છે. બીજી તરફ ભાજપ અને વડોદરાના રાજકીય વર્તુળમાં શોકની લાગણી છવાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સહિતના મહાનુભાવોએ સ્વર્ગીય યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ આપી. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં યોગેશ પટેલના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે તેમના નિધનથી તેમણે સાર્વજનિક જીવનમાં એક અનન્ય સાથી ગુમાવ્યા છે. શ્રી યોગેશભાઈ સાચા અર્થમાં લોકનેતા હતા. તેમણે હંમેશા પ્રજાના પ્રશ્નોની નિષ્ઠા, સંવેદના અને પ્રતિબદ્ધતાથી વાર્તા આપી હતી. પરમાત્મા સદગતના આત્માને ચીર શાંતિ આપે અને શોકાકુલ પરિવારજનોને આ અગાધ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી હાર્દિક પ્રાર્થના. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું, રાષ્ટ્ર સેવા અને જનસેવાના કાર્યોમાં તેઓ અવિરત કર્તવ્યરત રહ્યા હતા અને સામાન્યજનના હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવાર અને તેમના સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
1: વડોદરાના રાજકારણમાં મજબૂત અને પ્રભાવશાળી નેતા તરીકે ઓળખાતા ધારાસભ્ય યોગેશ પટેલે રાવપુરા અને માંજલપુર વિસ્તારના લોકોની લાંબા સમય સુધી સેવા કરી. વિદ્યાર્થી આંદોલનથી રાજકારણમાં પ્રવેશ કરનારા યોગેશ પટેલ વર્ષ 1990માં ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ રાવપુરા બેઠક પરથી 5 અને માંજલપુર બેઠક પરથી સતત 3 વખત, એમ કુલ 8 વાર તેઓ ગુજરાત વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા. આજે તેમના અવસાનથી ગુજરાત વિધાનસભા ફરી એકવાર ખંડિત થઈ છે. પ્રવેશ અડિયચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: અમદાવાદની નરોડા પોલીસે 14 કરોડ રૂપિયાથી વધુના કેફી પદાર્થ સાથે મુંબઈના એક વ્યક્તિ સહિત 3 લોકોની ધરપકડ કરી. આરોપી કેફી પદાર્થને સામાન્ય ખાદ્ય પદાર્થના પેકેટમાં તેની હેરાફતી કરતો હોવાનું જણાયું છે. હાલ આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું અમદાવાદ સેક્ટર 2ના જોઈન્ટ પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડે જણાવ્યું.
2: अहमदाबाद शहर में जोन डिवीजन विस्तार के अंदर जो नरोड़ा पुलिस स्टेशन है उसके इंचार्ज इंस्पेक्टर को एक इन्फॉर्मेशन मिली कि एक व्यक्ति नारकोटिक्स का एक सब्सटेंस लेके आने वाला है. लोकल पुलिस द्वारा जब इस व्यक्ति को रोक के डिटेन करके मेटामेथनाइन नाम का जो नारकोटिक सब्सटेंस है जो इंडिया में बैंड है उसकी 7,084 ग्राम जितनी क्वान्टिटी बरामद हुई है जिसकी कीमत मार्केटेड 14,16,80,000 जितनी है.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ ચેનલ AIR news_ABID ને ફોલો કરશો. સુરતમાં 2 બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતા 8 લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે સુરતથી ધુલિયા તરફ જતી મહારાષ્ટ્રની એસટી બસની આગળ જતા ટ્રેક્ટર સાથે ટક્કર થતા બસ ડિવાઇડર કૂદીને સામે આવતી મહારાષ્ટ્રની જ એસટી બસ સાથે અથડાતા આ ગંભીર અકસ્માત સર્જાયો. દરમિયાન એક બસ પલટી જતા તેમાં આગ લાગી. આ દુર્ઘટનામાં 8 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે 15 જેટલા ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. આ અંગેની જાણ થતાં તાપી અને સુરત જિલ્લા પોલીસ વડા સહિત બારડોલી ટાઉન પોલીસ અને અગ્નિશમન દળની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીએ વધુ માહિતી આપી.
3: જે સારા નાગરિકો હતા એના દ્વારા મેસેજ મળેલા અને તરત ને તરત જ અમારી સુરતની અને વ્યારાની બંને પોલીસ ટીમ, ફાયર ટીમ અને રેસ્ક્યુની અલગ અલગ ટીમો પહોંચી ગયેલી. એટલે જે લોકો ઇન્જર્ડ હતા એમને હોસ્પિટલ પહોંચાડેલા છે. અને જે ખાસ કરીને જે બસમાં આગ લાગેલી હતી એ બહુ ગંભીર બાબત હતી, એટલે તાત્કાલિક એને ઓલવી અને રેસ્ક્યુ કરી અને લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા છે. એટલે અમારી અલગ અલગ ઇન્વેસ્ટિગેશનની 5-1 જેટલી ટીમો બનાવી હોસ્પિટલના સંપર્કમાં રહી, આરોગ્ય તંત્રના સંપર્કમાં રહી ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ.
0: રાજ્યના વિવિધ વિસ્તારમાં આગામી 5 તારીખ સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે. દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે અને આવતીકાલે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું, તેમજ લોકોને સાવચેત રહેવાની સલાહ અપાઈ છે. રાજ્યમાં હાલ 3 પ્રણાલી સક્રિય હોવાથી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશય યાદવે જણાવ્યું.
4: જો થંડરસ્ટોર્મ કી વાર્નિંગ હૈ વો 50 થી 60 કિલોમીટર કે આસપાસ વિન્ડ

0: रहने का पूर्वानुमान है दोनों रीजन के लिए, गुजरात रीजन के लिए और सौराष्ट्र कच्छ के लिए। आज और कल के लिए ऑरेंज अलर्ट जारी है गुजरात रीजन में और साथ ही सौराष्ट्र और कच्छ रीजन के लिए।
1: અમદાવાદમાં આગામી 4-10 સપ્ટેમ્બર સુધી વિશ્વ દિવ્યાંગ તીરંદાજી સ્પર્ધા યોજાશે। ભારતીય તીરંદાજી સંગઠનના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજી। સ્પર્ધાના આયોજન માટે ગુજરાત રમતગમત સત્તામંડળ, ભારતીય તીરંદાજી સંગઠન અને ગુજરાત રાજ્ય તીરંદાજી સંગઠન વચ્ચે સમજૂતી કરાર થયા। શ્રી સંઘવીએ સોશિયલ મીડિયા સંદેશમાં વૈશ્વિક ધોરણો અને શ્રેષ્ઠતા સાથે સ્પર્ધાનું આયોજન કરવા રાજ્યની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી, જ્યારે ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં श्री मुंडाए आगे वधु माहिती आपी।
2: आज गुजरात आया हूँ एज ए आर्चरी एसोसिएशन ऑफ इंडिया के तरफ से, और यहाँ बहुत बड़ा इवेंट हो रहा है सितंबर में, वर्ल्ड पैरा आर्चरी सीरीज, जिसमें पूरे दुनिया भर के वर्ल्ड के आर्चर्स, पैरा आर्चर्स यहाँ भाग लेंगे। पदाधिकारियों को निर्देश दिया है और MOU हुआ है कि वो इस आर्चरी इवेंट्स को पूरी तरीके से सहयोग करेंगे और अच्छा इवेंट्स होगा गुजरात में।
1: ભાવનગરના ખેલાડી કુલદીપસિંહ વાળાએ રાષ્ટ્રીય કક્ષાની ટ્રાયથ્લે સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો। અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં યોજાયેલી નેશનલ ટ્રાયથ્લે ચેમ્પિયનશીપમાં 3 કિલોમીટર દોડ, 200 મીટર સ્વિમિંગ અને શૂટિંગ કરીને કુલદીપસિંહ વાળાએ આ સિદ્ધિ મેળવી। વિવિધ રાજ્યના ખેલાડીઓ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો। ભાવનગરના આ ખેલાડી હવે આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જશે અને દેશનું પ્રતિનિધિત્વ કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી 5 તારીખે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવના પ્રવાસે, વહીવટીતંત્રની તડામાર તૈયારી। વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલનું અવસાન, પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કર્યું। 14 કરોડ રૂપિયાથી વધુના કેફી પદાર્થ સાથે અમદાવાદથી 3 લોકોની ધરપકડ। સુરતમાં 2 બસના અકસ્માતમાં 8 લોકોના મોત, 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત। રાજ્યના વિવિધ વિસ્તારમાં આગામી 5 તારીખ સુધી વરસાદની આગાહી। ભાવનગરના ખેલાડી કુલદીપસિંહ વાળાએ અમદાવાદમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ટ્રાયલ્થે સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।

એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, કેટલાક વર્ષોથી કૃષિ સંશોધનના હિસાબે નવીનતમ તાંત્રિકતાઓના વિકાસને કારણે ખેડૂતો વિવિધ પાકોમાં સારું અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન લેતા થયા છે. ગુજરાત રાજ્ય બાગાયત ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. મિત્રો, બાગાયતી પાકો હેઠળનો વિસ્તાર વધે તે માટે રાજ્ય સરકારે અલગ અલગ બાગાયત ખાતાની સ્થાપના કરેલ છે. મિત્રો, ખેડૂતો કૃષિ પાકોની સાથે સાથે જુદા જુદા બાગાયતી ફળ પાકો જેવા કે મિત્રો દાડમ, લીંબુ, જામફળ, સીતાફળ, પપૈયા, કેળ વગેરેની પણ ખેતી કરતા થયા છે. સામાન્ય રીતે મિત્રો, આ બાગાયતી ફળ પાકોની ખેતી કરવા માટે ખેડૂતો જુદી જુદી જગ્યાએથી રાજ્ય તેમજ રાજ્ય બહારની નર્સરી

વનસ્પતિઓમાંથી રોપા કે કલમો ખરીદતા હોય છે. બાગાયતી ફળ પાકો લાંબા ગાળાના હોવાથી તેમજ એક વખત રોપ્યા પછી વર્ષો સુધી ફળોનું ઉત્પાદન મળે છે મિત્રો. આથી મિત્રો, જો રોપણી માટે કલમો અને રોપાની પસંદગી બરાબર ન થાય તો તેમાં જીવનકાળ સુધી ફળોનું વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તાવાળા ફળો મળતા નથી. પરંતુ મિત્રો, બદલાતા વાતાવરણ સામે ટકાઉ ખેતીના વિકલ્પ તરીકે જોવામાં બાગાયતી પાકો માટે સારી ગુણવત્તાવાળા રોપા કે કલમોની ઉપલબ્ધતા, સારી ગુણવત્તાવાળું અને વધુ ઉત્પાદન મેળવી શકાય છે, જેથી ટૂંકા ગાળામાં વધુ ઉત્પાદન મળે અને સારી ગુણવત્તાવાળા ફળો મેળવવા માટે કલમો કે રોપાની પસંદગી ખૂબ જ અગત્યની હોય છે મિત્રો. મિત્રો, આજે હું ગામનો ચોરો કાર્યક્રમમાં તમને જાણકારી આપીશ બાગાયતી ફળ પાકોમાં કલમો કે રોપાની અગત્યતા અને તેની ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ વિશેની. મિત્રો, બાગાયતી ફળ પાકોના ઉત્પાદનને અસર કરતા વિવિધ પરિબળો પૈકી જેવા કે મિત્રો રોગ, જીવાત, કૃમિ અને નિંદન અગત્યના જૈવિક પરિબળો ગણવામાં આવે છે. હાલમાં મિત્રો, બાગાયતી ફળ પાકો સાથે સંકળાયેલા ખેડૂતોને જો કોઈ વધારે મૂંઝવતો પ્રશ્ન હોય તો તે છે પાક સંરક્ષણને લગતો પ્રશ્ન. આ વિષયના અપૂરતા જ્ઞાનને લીધે ઘણી વખત રોગ, જીવાત અને કૃમિનું સમયસર નિયંત્રણ ન થતા અંતે ખેડૂતોને ગંભીર નુકસાન વેઠવું પડતું હોય છે. મિત્રો, ગુજરાતમાં બાગાયતી પાકો હેઠળનો વિસ્તાર વધતો જાય છે, સાથે સાથે મિત્રો આ પાકોમાં પાક સંરક્ષણના પ્રશ્નો પણ તેટલા જ ઝડપથી વધી રહ્યા છે. બાગાયતી ખેતીનો મુખ્ય આધાર મિત્રો તંદુરસ્ત અને રોગમુક્ત રોપા કે કલમો ઉપર રહેલ છે. હાલની પરિસ્થિતિમાં મિત્રો, ગુજરાતમાં મોટા ભાગના રોપા કે કલમો અન્ય રાજ્યો અથવા તો મિત્રો અન્ય દેશોમાંથી આવે છે. આ રોપા કે કલમો અતિ મોંઘા હોવા છતાં ગુણવત્તાની કોઈ ખાતરી હોતી નથી. સાથે સાથે મિત્રો, નર્સરી ઉદ્યોગ પણ કૂદકે ને ભૂસકે વધતો જાય છે. ગુજરાતમાં મોટા પ્રમાણમાં નર્સરીઓના રોપા કે કલમો રાજ્ય બહારથી જ આવે છે. હાલમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં રોજબરોજ નવી નવી નર્સરીઓ ખુલતી જાય છે. તેમના માલિકો ધંધાની તાંત્રિક જાણકારી વગર ધંધો શરૂ કરી દેતા હોય છે. પરિણામે મિત્રો, ખેડૂતોને ખાતરી વગરના રોપા કે કલમો મળે છે. સામાન્ય રીતે મિત્રો, રાજ્ય બહારથી ખરીદેલ રોપા કે કલમો સાથે આવતી માટીમાં જમીનજન્ય ફૂગ, કૃમિ તેમજ જીવાત રહેવાની સંભાવના વધુ હોય છે, જે ખેડૂત મિત્રોને ધ્યાનમાં આવતી નથી. ખાસ કરીને મિત્રો, કોથળીમાં કે કુંડામાં તેમજ ધરુવાડિયામાં રોગકારકો કૃમિવાળી જમીનમાં ઉતરેલા રોપા કે કલમો દ્વારા તેનો ફેલાવો થાય છે. ખેડૂતો રાજ્ય તેમજ રાજ્ય બહારની નવા રોપાણ માટે આવા રોગિષ્ટ રોપાઓ લાવે છે, જેને લીધે ખેતરમાં જમીનજન્ય રોગ કે કૃમિન હોય ત્યાં તેનો ફેલાવો થતો હોય છે. મિત્રો, રોપા કે કલમોની રોપણી વખતે આ રોપા માટી સાથે જે તે ખેતર કે વાડીમાં રોગકારકોને સાનુકૂળ પરિસ્થિતિ મળતા જ જમીનમાં સ્થાયી થતા હોય છે, અને ખાસ કરીને મિત્રો ચોમાસાની ઋતુમાં વરસાદના પાણી દ્વારા તેનો ફેલાવો સમગ્ર વાડી તેમજ આજુબાજુના ખેતરોમાં પણ થતો હોય છે. મિત્રો, ઘણા જમીનજન્ય રોગકારકો કૃમિ પ્રતિકૂળ વાતાવરણ સામે પણ વર્ષો સુધી તેને સુષુપ્ત અવસ્થામાં ટકી રહે છે, જે સાનુકૂળ વાતાવરણ મળતા મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન કરવા સક્ષમ છે. તાજેતરમાં મિત્રો, જુદા જુદા બાગાયતી ફળ પાકોમાં ખેડૂતોની વાડીઓમાં જમીનજન્ય ફૂગ અને કૃમિ અને આ બંનેથી સમિશ્ર સુકારો જોવા મળી રહ્યો છે. આ રોગકારકોને લીધે જે તે પાકના છોડ ઉપર થતી વિપરીત અસરો શરૂઆતના વર્ષોમાં સહેલાઈથી જોઈ શકાતી નથી, અને જ્યારે છોડ ઉપર દેખાય છે ત્યારે ખૂબ જ મોડું થઈ ગયેલું હોય છે, અને તેનું વ્યવસ્થાપન કરવું લગભગ મિત્રો અશક્ય બની જાય છે. ખેડૂત મિત્રો, રોપા કે કલમોની ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોની ચર્ચા કરતા પહેલા હું આપને સંભળાવી દઉં આ સરસ મજાનું ગુજરાતી ગીત.

મિત્રો, સરસ મજાના ગુજરાતી ગીત બાદ હવે હું તમારી સાથે વાત કરીશ રોપા કલમોની ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશેની. તો પ્રથમ છે મિત્રો, રોપા કે કલમોની પસંદગી હંમેશા સરકાર માન્ય અથવા તો મિત્રો ખાતરીવાળી નર્સરીઓમાંથી જ કરવી અને પ્રમાણિત થયેલી કલમો જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. રોગમુક્ત, જીવાતથી નુકસાન થયા વગરની અને મિત્રો તંદુરસ્ત કલમો કે રોપાની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે. અન્ય રાજ્યોમાંથી ચકાસણી વગર લાવેલા રોપા કે કલમો દ્વારા નવા રોગકારકો, જીવાતો અને કૃમિ આપણા રાજ્યમાં પ્રવેશ કરે છે તથા અનુકૂળ પરિસ્થિતિ મળતા સ્થાયી થાય છે અને તેનો ફેલાવો રોગિષ્ટ રોપા કે કલમો સાથેની માટી, પિયત પાણી, વરસાદ, આંતરખેડ કે મિત્રો ખેતી માટેના સાધનો વગેરે માધ્યમો દ્વારા થતો હોય છે. આથી મિત્રો અન્ય રાજ્યોમાંથી ચકાસણી વગર રોપા કે કલમોની ખરીદી ન કરવી જોઈએ. મિત્રો, કલમો કે રોપાને વાવેતરમાં ઉપયોગ કરતા પહેલા તેમાં રહેલ સંભવિત રોગકારકો માટે પોલિથીન બેગ અથવા તો કુંડામાં ભરેલ માટી અને તેમાં રહેલ છોડના મૂળની ચકાસણી રાજ્યમાં આવેલી કૃષિ યુનિવર્સિટીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે કરાવવી ખૂબ જ જરૂરી છે. અને મિત્રો, ત્યારબાદ જ જો રોપા કે કલમો તંદુરસ્ત મળે તો જ બહોળા વિસ્તારમાં રોપણી કરવા માટે ખરીદી કરવી જોઈએ. સામાન્ય રીતે મિત્રો ખેડૂતો આવી પ્રણાલી અનુસરતા ન હોવાથી રોગ કૃમિના પ્રશ્નો હાલની તકે ઉપસ્થિત થઈ રહ્યા છે અને તેમાં ભવિષ્યમાં ખૂબ જ વધારો થવાની શક્યતા પણ રહેલી છે. સામાન્ય રીતે ખેડૂતો ઢાળિયા પદ્ધતિથી પિયત આપતા હોય છે, જેના લીધે જમીનજન્ય રોગકારકો અને કૃમિનો ફેલાવો ઝડપથી વધતો જાય છે. પરંતુ મિત્રો, જો ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવામાં આવે તો તેનો ફેલાવો આગળ વધતો અટકાવી શકાય છે. મિત્રો, ગુજરાત રાજ્યમાં બાગાયતી ફળ ઝાડની કલમો કે રોપાની ખરીદી રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ, નર્સરીઓ, બાગાયત ખાતાની નર્સરીઓ તથા અન્ય ખાનગી પરંતુ મિત્રો પ્રમાણિત નર્સરીમાંથી જ કરવી જોઈએ. ખેડૂત મિત્રો, રોપા કે કલમોની ખરીદી કરતી વખતે જો મેં જણાવ્યા એ પ્રમાણેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં આવે તો ભવિષ્યમાં ઉપસ્થિત થનાર જમીનજન્ય ફૂગ તેમજ કૃમિથી થતા રોગો અને મિત્રો અન્ય જીવાતોથી થતા આર્થિક નુકસાનને અચૂકપણે સમયસર અટકાવી શકાય છે. મિત્રો, આજે મેં ગામનો ચોરો કાર્યક્રમમાં આપની સાથે વાત કરી બાગાયતી ફળ પાકોમાં કલમો કે રોપાની અગત્યતા અને તેની ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશેની. હવે મિત્રો વાત કરીશ વેલાવાળા શાકભાજી, જેમ કે મિત્રો દૂધી, ગલકા, તુરિયા, કાકડી, ગેલોડા, પરવળ અને કેટલાક ફળ પાકો, જેમાં મિત્રો આંબો, ચીકુ, જામફળ, બોર, આમાં ફળમાખીની સારી એવા પ્રમાણમાં નુકસાન થાય છે. મિત્રો, વેલાવાળા શાકભાજી અને ફળ પાકોમાં નુકસાન કરતી ફળમાખી અલગ અલગ જાતિની હોય છે, તેથી ફળમાખીના નરને આકર્ષવા માટે તદ્દન જુદા

જ પ્રકારના રસાયણોનો ઉપયોગ થાય છે. જેમ કે મિત્રો, વેલાવાળા શાકભાજીમાં અને ફળ પાકોમાં નુકસાન કરતી ફળમાખીના નરને ટ્રેપમાં આકર્ષવા માટે અનુક્રમે ક્યુલુર અને મિથાઇલ યુજિનોલનો ઉપયોગ કરવામાં આવે છે. શ્યામ તુલસીમાં મિથાઇલ યુજિનોલ નામનું તત્વ રહેલું હોય છે. ફળ પાકોમાં નુકસાન કરતી ફળમાખીના નરને તેના તરફ આકર્ષાય છે. આથી ફળવાડીમાં અને સેડાપાડા પરમ શ્યામ તુલસીનું વાવેતર કરી તેના પર મેલાથિયોન 50 EC નો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. આમ કરવાથી મિત્રો, ફળમાખીના નરને ઝેરી કીટનાશકના સંપર્કમાં આવતો તેનો નાશ થાય છે, જેના પરિણામે તેની વસ્તી ઘટે છે. આંબા અને ચીકુના મોટા ઝાડ પર કીટનાશકનો છંટકાવ કરવા કરતા તુલસીના છોડ પર છંટકાવ કરવો સરળ છે અને મિત્રો, સરળ અને સસ્તો પડે તેમ છે. ચીકુની કડી કોરનાર ઈયળના પુખ્ત ફૂંદા પણ કાળી તુલસીના પાનના અર્ક તરફ આકર્ષણ ધરાવે છે. તેથી કાળી તુલસીના પાનના રસ સાથેની વિષ પ્રલોભિકા બનાવી ખાસ પ્રકારના પ્લાસ્ટિકના પિંજરમાં મૂકી તેની વસ્તી ઘટાડી શકાય છે. મિત્રો, ફળમાખીની માદા પ્રોટીનયુક્ત ખોરાક તરફ વધુ આકર્ષણ ધરાવે છે. તેથી ફળમાખીના નિયંત્રણ માટે વિષ પ્રલોભિકા બનાવવા માટે પ્રોટીન હાઇડ્રોલાઇઝેટનો ઉપયોગ કરવાથી વધુ સંખ્યામાં ફળમાખી આકર્ષાઈ આવે છે અને નાશ પામે છે. તો મિત્રો, આ થઈ ખેતી વિષયક અગત્યની વાત. હવે મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ ગુજરાતી ગીત.

અને શ્રોતા મિત્રો, હવે જોઈએ હવામાન સમાચાર. હવામાન ખાતાનો વર્તારો જણાવે છે કે આગામી સમયમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા છે. તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણ, દાદરા, નગર હવેલીમાં પણ 50-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તેની સાથે જ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો તફાવત રહેશે, એટલે કે તાપમાન ઘટશે. આવતા 24 કલાક દરમિયાન સાગર ખેડૂઓ માટે તકેદારીની કોઈ ખાસ સૂચના નથી, અલબત્ત સાવધાન રહેવા જણાવ્યું છે. અને આ સાથે જ મિત્રો, આજનો આ કાર્યક્રમનો સમય પણ અહીં પૂરો થવા આવ્યો છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ મિત્રો, એ આવજો. રામ રામ, રામ રામ.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત અને નેપાળના દ્વિપક્ષીય સંબંધોમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિક્ષણને સશક્તિકરણનો શક્તિશાળી માધ્યમ ગણાવ્યું. દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ સિપોકોસા પૌલસ માસાટીલે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સાથે રોકાણ, સંરક્ષણ, સહયોગ સહિતના મુદ્દા પર ચર્ચા કરી. ગુજરાતના સુરતમાં 3 વાહનના અકસ્માતમાં 8ના મોત, 15 ઇજાગ્રસ્ત. પ્રધાનમંત્રીએ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. અને હવામાન વિભાગે રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. સમાચાર વિગતવાર. ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત અને નેપાળના દ્વિપક્ષીય સંબંધોમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ભારત નેપાળ સરહદ અંગે નેપાળના પ્રધાનમંત્રીની ટિપ્પણી તેમજ નેપાળના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અંગેના પ્રશ્નનો જવાબ આપતા તેમણે આ વાત કહી. શ્રી જયસ્વાલે કહ્યું કે સરહદી બાબતોના તમામ પાસાઓ સાથે વ્યવહાર કરવા માટે સ્થાપિત દ્વિપક્ષીય પદ્ધતિઓ છે. શ્રી જયસ્વાલે કહ્યું કે ભારત નેપાળ સરહદનો લગભગ 90% ભાગ સીમાંકિત કરવામાં આવ્યો છે.
1: ભારત નેપાલ સીમા કા લગભગ 98% હિસ્સા નિર્ધારિત હો ચુકા હૈ. સીમા કે નિર્ધારિત હિસ્સો મે સીમા પાર કબજે ઓર નોમેન્સ લેન્ડ પર અતિક્રમણ કે મામલે ભી હૈ, જિસકા સંયુક્ત રૂપ સે માનચિત્રણ કિયા જા રહા હૈ. હમને સીમા સંબંધિત સભી મામલો સે નિપટને કે લિયે દ્વિપક્ષીય તંત્ર સ્થાપિત કિયે હૈ.
0: ભારતે જમ્મુ અને કાશ્મીર અંગે પાકિસ્તાન યુરોપીય સંઘના સંયુક્ત નિવેદનમાં કરાયેલા બિનજરૂરી સંદર્ભોને પણ નકાર્યા છે. શ્રી જયસ્વાલે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો ભારતના અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે શિક્ષણ એ સશક્તિકરણનું એક શક્તિશાળી માધ્યમ છે જે વ્યક્તિઓને આત્મનિર્ભર, જાગૃત અને સક્ષમ બનાવે છે. આજે નવી દિલ્હીમાં શિષ્યવૃત્તિ યોજનાના આદિવાસી લાભાર્થીઓને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે સાચો વિકાસ ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે જ્યારે સમાજના તમામ વર્ગો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે પ્રગતિ કરે. તેમણે ભાર મૂક્યો કે સરકારી શિષ્યવૃત્તિ યોજનાઓને ઉચ્ચ શિક્ષણ અને નવી તકો સુધી પહોંચને સક્ષમ બનાવીને આદિવાસીઓના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. તેમણે ભારતીય પ્રતિભાને ઓળખવા અને તેને આગળ વધારવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ સિપોકોસા પૌલસ માસાટીલે આજે નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી. તેમની સાથે દક્ષિણ આફ્રિકા સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ હતું. બંને નેતાઓએ ભારત દક્ષિણ આફ્રિકા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા, વેપાર, રોકાણ, સંરક્ષણ સહયોગ, કૌશલ્ય વિકાસ પર ફળદાયી ચર્ચાઓ કરી. તેમણે ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓને આગળ વધારવા અને બહુપક્ષીય મંચો પર સહયોગ વધારવા પર વિચારોનું આદાન પ્રદાન કર્યું. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ આવતીકાલથી ભારતની 4 દિવસની મુલાકાતે છે. આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા

0: વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ડેલ્સી રોડ્રિગ્સની સાથે વિદેશ અર્થતંત્ર અને નાણાં વિજ્ઞાન અને ટેકનોલોજી, સંદેશાવ્યવહાર અને માહિતી અને પરિવહન મંત્રીઓ પણ રહેશે.
1: विजिट ऑफ द एक्टिंग प्रेसिडेंट.
2: वेनेजुएला के कार्यवाहक राष्ट्रपति की भारत यात्रा के दौरान प्रधानमंत्री के साथ द्विपक्षीय वार्ता करेंगी. इन वार्ताओं में भारत वेनेजुएला संबंधों के सभी पहलुओं पर चर्चा होगी और ऊर्जा, व्यापार, निवेश, फार्मास्यूटिकल्स, स्वास्थ्य सेवा, परिवहन तथा नवीकरणीय ऊर्जा के क्षेत्रों में सहयोग के अवसरों की खोज पर भी चर्चा होगी.
1: ट्रांसपोर्टेशन.
0: શ્રી જયસ્વાલે જણાવ્યું કે શ્રીમતી રોડ્રિગ્સ તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. આ ચર્ચા ઉર્જા, વેપાર, રોકાણ, આરોગ્ય સંભાળ, ફાર્માસ્યુટિકલ અને નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રોમાં સહયોગના માર્ગો શોધવા પર કેન્દ્રિત રહેશે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ આજે નવી દિલ્હીમાં જર્મન રાજ્ય થુરિંગિયાના પ્રમુખ મારિયો વોક સાથે ક્વોન્ટમ કોમ્યુનિકેશન

0: वेनेजुएला संबंधों के सभी पहलुओं पर चर्चा होगी और ऊर्जा, व्यापार, निवेश, फार्मास्यूटिकल्स, स्वास्थ्य सेवा, परिवहन तथा नवीकरणीय ऊर्जा के क्षेत्रों में सहयोग के अवसरों की खोज पर भी चर्चा होगी।
1: ट्रांसपोर्टेशन
2: શ્રી જયસ્વાલે જણાવ્યું કે શ્રીમતી રોડ્રિગ્સ તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. આ ચર્ચા ઉર્જા, વેપાર, રોકાણ, આરોગ્ય સંભાળ, ફાર્માસ્યુટિકલ અને નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રોમાં સહયોગના માર્ગો શોધવા પર કેન્દ્રિત રહેશે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ આજે નવી દિલ્હીમાં જર્મન રાજ્ય થુરિંગિયાના પ્રમુખ મારિયો વોક સાથે ક્વોન્ટમ કોમ્યુનિકેશન્સ, ફોટોનિક્સ અને ઉદ્યોગ આગેવાની હેઠળની અત્યાધુનિક ટેકનોલોજી ભાગીદારી અંગે ચર્ચા કરી. આ પ્રસંગે બોલતા ડોક્ટર સિંહે કહ્યું કે ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ધરાવે છે અને બાયોટેકનોલોજી, આરોગ્ય સંભાળ, પાણી ટેકનોલોજી, કૃત્રિમ બુદ્ધિમત્તા અને અવકાશ ટેકનોલોજીના ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સહયોગ માટે વિશાળ તકો છે. તેમણે કહ્યું કે ભારત અને જર્મની વચ્ચે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રોમાં ગાઢ સંબંધો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ aarnews_abad ને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે નવી દિલ્હીમાં નેપાળના રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના અધ્યક્ષ રબિ લામિછાને અને તેમના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. ડોક્ટર જયશંકરે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે તેમની ચર્ચા ભારત નેપાળ વિકાસ ભાગીદારી અને પરસ્પર સંબંધો પર કેન્દ્રિત હતી. તેમણે ઉમેર્યું કે વિકાસ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં આની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ગુજરાતના સુરતમાં બે બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતાં 8 લોકોના મોત થયાના અહેવાલ છે. સુરતથી ધુલિયા તરફ જતી મહારાષ્ટ્રની એસટી બસને આગળ જતા ટ્રેક્ટર સાથે ટક્કર થતાં બસ ડિવાઇડર કૂદીને સામે આવતી મહારાષ્ટ્રની જ એસટી બસ સાથે અથડાતા આ ગંભીર અકસ્માત સર્જાયો. દરમિયાન એક બસ પલટી જતા તેમાં આગ લાગતા આ દુર્ઘટનામાં 8 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે 15થી વધુ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ અકસ્માતમાં પોતાના પ્રિયજનો ગુમાવનારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે બચાવ કામગીરી ચાલી રહી છે અને અધિકારીઓ અકસ્માત સ્થળે શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છે. પ્રધાનમંત્રીએ દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2-2 લાખ રૂપિયાની અને ઇજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરી હતી. હવામાન વિભાગે રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, ઓડિશા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં દિવસ દરમિયાન ગાજવીજ સાથે વાવાઝોડાની સ્થિતિ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આવતીકાલ સુધી કર્ણાટકના આંતરિક ભાગો, કેરળમ, લક્ષદ્વીપ, તમિળનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી છે. આગામી 2-3 દિવસ સુધી હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, અંદમાન અને નિકોબાર ટાપુઓ, છત્તીસગઢ, ઝારખંડ, કોંકણ અને ગોવા, લક્ષદ્વીપ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, કચ્છ, તેલંગાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની આગાહી છે. આવતીકાલે પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, દરિયાકાંઠાના કર્ણાટક, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં પણ આવી સ્થિતિ રહેવાની શક્યતા છે. વિશ્વ હવામાન સંગઠને એક કડક ચેતવણી જારી કરી છે કે અલનીનો હવામાન પેટર્ન બની રહી છે અને આ વર્ષે સમગ્ર વિશ્વમાં ભારે હવામાનનું કારણ બનવાની ધારણા છે. હવામાન એજન્સીએ જણાવ્યું છે કે 80% શક્યતા છે કે આ વર્ષે જૂન અને ઓગસ્ટ વચ્ચે અલનીનો ઘટના બનશે. તે નવેમ્બર સુધી ચાલશે. ત્યારે વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આબોહવા પરિવર્તન તેની અસર ગંભીર બનાવશે. અલનીનો ત્યારે બને છે જ્યારે પવનો નબળા પડવાથી પૂર્વીય પેસેફિકમાં પાણી ગરમ થાય છે. આ ઘટના ઘણીવાર વૈશ્વિક તાપમાનમાં વધારો અને બદલાયેલા વરસાદના પેટર્ન તરફ દોરી જાય છે. સરકારે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારો માટે નામાંકનો આમંત્રિત કર્યા છે. નામાંકન રજૂ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર રાષ્ટ્રપતિ દ્વારા બહાદુરી, સમાજસેવા, પર્યાવરણ, રમતગમત, કળા અને સંસ્કૃતિ, વિજ્ઞાન અને ટેકનોલોજી શ્રેણીઓમાં શ્રેષ્ઠતા દર્શાવનારા બાળકોને આપવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું છે કે નામાંકનો માત્ર awards.gov.in પર સ્થિત રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ દ્વારા જ સ્વીકારવામાં આવશે. રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2025 સમારોહ આવતીકાલે નવી દિલ્હીમાં યોજાશે. દેશભરની 42 ઉત્કૃષ્ટ પંચાયતોને આ પુરસ્કારો એનાયત કરાશે. સમારોહ દરમિયાન 34 ગ્રામ પંચાયતોને દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર શ્રેણી હેઠળ અને 8 પંચાયતોને નાનાજી દેશમુખ સર્વોત્તમ પંચાયત સતત પુરસ્કાર શ્રેણી હેઠળ પુરસ્કારો એનાયત કરાશે. તમિલનાડુ અને કેરળમાં ઓગસ્ટમાં

0: ઇકોલોજીકલ લેન્ડસ્કેપના સંરક્ષિત વિસ્તારોમાં થયેલા અતિક્રમણની ગંભીર નોંધ લેતા સર્વોચ્ચ અદાલતે નિર્દેશ આપ્યો છે કે સમયમર્યાદામાં ખાલી કરાવવાની યોજના તૈયાર કરવામાં આવે અને પ્રાથમિકતાના ધોરણે તેનો અમલ કરવામાં આવે. અદાલતે એવો પણ નિર્દેશ આપ્યો કે ઓળખાયેલા 118 સેવારત અને નિવૃત્ત સરકારી કર્મચારીઓ કે જેઓ અતિક્રમણ કરે છે તેમની સામે શિસ્તબદ્ધ અને કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત અને નેપાળના દ્વિપક્ષીય સંબંધોમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિક્ષણને સશક્તિકરણનું શક્તિશાળી માધ્યમ ગણાવ્યું. દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ સિપોકોસા પાઉલસ માસાટીલે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સાથે રોકાણ, સંરક્ષણ, સહયોગ સહિતના મુદ્દા પર ચર્ચા કરી. ગુજરાતના સુરતમાં 3 વાહનના અકસ્માતમાં 8ના મોત, 15 ઇજાગ્રસ્ત. અને હવામાન વિભાગે રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: ૩૭૦.૩ મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 8 થયા છે. પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા.